નમસ્કાર શ્રોતા મિત્રો, 228.3 મીટર્સ એટલે કે 1314 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આજે બુધવાર આષાઢ દિનાંક 10 શક સંવત 1948 એટલે કે 1 જુલાઈ 2026. અત્યારે સવારના 5:58:30 થઈ છે. શ્રોતા મિત્રો, આ સાથે અમારી પ્રાતઃ સભાનો આરંભ કરીએ છીએ મંગળ સ્વર સાથે.

0: જ ભક્ત શુભ અશુભથી પર થઈ જાય છે.
1: વિચાર બિંદુ. શુભ અશુભથી પર બનીએ એ વિશે હમણાં જ આપ આજનું વિચાર બિંદુ સાંભળી રહ્યા હતા, પઠન કરી રહ્યા હતા જિજ્ઞા મહેતા. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: સમૂહ સ્વરમાં તુલસીદાસની શબ્દરચના સાંભળીએ.

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
1: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
4: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય.
3: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
5: ભીખુભાઈ સરદારનો સ્વર પ્રસ્તુત છે, શબ્દ રચના દયાનંદની.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

શ્રોતા મિત્રો, કાર્યક્રમના સમાપનમાં પરમાર ખેમજી નથુભાઈને સાંભળીએ શબ્દરચના ભવાની દાસની.

0: શ્રોતા મિત્રો, આ સાથે પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે કૃષિ માહિતી. સંદર્ભ સાહિત્ય પર આધારિત આ માહિતીનો વિષય છે ટ્રાયકોડર્મા, એક જૈવિક નિયંત્રણ.
1: ખેડૂત મિત્રો, જૈવિક નિયંત્રક ફૂગ ટ્રાયકોડર્માના પરિચયની વાત કરીએ તો ટ્રાયકોડર્મા એક જૈવિક નિયંત્રક ફૂગ જ છે, જે પાક રોગ નિયંત્રણ માટે વિશ્વભરમાં સૌથી વધુ વપરાય છે. ટ્રાયકોડર્મા એ કુદરતી રીતે જમીનમાં તેમજ પાકના અવશેષો પર જોવા મળતી ફૂગ છે, જે મૂળ જમીન અને વાતાવરણ સાથે અનુકૂળ થઈને રહે છે. પાકના રોગોને સરળતાથી કાબૂમાં રાખવાની પર્યાવરણ અનુકૂળ રોગ નિયંત્રણની ઉત્તમ પદ્ધતિ છે. આ પદ્ધતિ જીવો જીવસ્ય ભોજનના ક્રમાનુસાર કાર્ય કરે છે અને પર્યાવરણની જાળવણીમાં મહત્વનો ભાગ ભજવે છે. હવે ટ્રાયકોડર્માના રોગ નિયંત્રણની અગત્યતાની વાત કરીએ તો મિત્રો, ટ્રાયકોડર્મા મનુષ્ય માટે બધી રીતે સલામત, ઓછી ખર્ચાળ અને પાક રોગ નિયંત્રણ માટે અસરકારક અને ટકાઉ પદ્ધતિ છે. આ પાકમાં આવતા બીજજન્ય અને જમીનજન્ય રોગોના જૈવિક નિયંત્રણ માટે એક અગત્યની ફૂગ છે. મિત્રો, વિકસિત દેશોમાં આશરે 30 વર્ષોથી તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રોગકારકોની વૃદ્ધિ અટકાવી તેનો નાશ કરે છે, જમીનના સેન્દ્રિય પદાર્થોનું વિઘટન કરે છે, મોટા ભાગની જમીનોમાં કુદરતી રીતે જોવા મળે છે, ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામતી અને જમીનમાં અનુકૂળ પરિસ્થિતિમાં જલ્દીથી પ્રસરતી અને વિકાસ પામતી ફૂગ છે. જુદા જુદા પ્રકારના ઉત્સેચકો પ્રતિજૈવિકો ઉત્પન્ન કરે છે, જે પાકને રોગ સામે રક્ષણ આપે છે. ટ્રાયકોડર્માની વિશ્વભરમાં 100 કરતાં પણ વધારે પ્રજાતિઓ સ્પીસીસ નોંધાયેલ છે. આ પ્રજાતિઓમાંથી ટ્રાયકોડર્મા વિરિટી, ટ્રાયકોડર્મા હર્જિયાનમ અને ટ્રાયકોડર્મા લોન્જીબ્રેકિયટમ અગત્યની ગણાય છે અને દેશભરમાં સૌથી વધારે ઉપયોગી નીવડેલ છે. તદુપરાંત આ ફૂગનો ઉપયોગ જમીનજન્ય અને બીજજન્ય રોગોના નિયંત્રણ માટે કરવામાં આવે છે. તેને બીજ માવજત તરીકે તેમજ છાણિયા

0: ખાતર, વર્મી કમ્પોસ્ટ, પ્રેસમડ ખોળ કે અન્ય સેન્દ્રિત ખાતરો સાથે ભેળવીને ચાસમાં આપીને કે પાણીમાં ભેળવી છોડના મૂળ વિસ્તારમાં ડ્રેચિંગ કરીને આપી શકાય છે. તે ઉપરાંત ધરુના મૂળને અને શેરડીના કટકાને ટ્રાયકોડર્માવાળા પાણીમાં બોળીને રોપવાથી રોગની અટકાયત થાય છે. મિત્રો, આ જૈવિક નિયંત્રક નુકસાનકારક ફૂગને ફરતે વીંટળાઈને તેના પર પરજીવીકરણ કરે છે. તે સિવાય આ ફૂગ એક ખાસ પ્રકારનો સ્ત્રાવ, અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, જે નુકસાનકારક ફૂગ પર અવળી અસર ઉપજાવે છે, છોડની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને છોડના વિકાસમાં મદદ કરે છે. ટ્રાયકોડર્મા ફૂગને પ્રયોગશાળામાં મોટા પાયા પર ઉછેરી વ્યાપારી ધોરણે તેનું ઉત્પાદન થાય છે. આ જૈવિક નિયંત્રક ફૂગને કેરિયર એટલે કે ટલકમ પાવડર સાથે ભેળવી ભૂકારૂપ પાવડર ફોર્મ્યુલેશન તૈયાર કરવામાં આવે છે. બજારમાં ટ્રાયકોડર્મા ફૂગ મોનિટર, વંડર બાયોગાર્ડ, ટ્રાઇકોમાઇસિલ ગ્રોડમા, ટ્રાયકોલાઇફ નિકોડર્મા, સંડર્મા, ઇકોડર્મા, કેલ્ડર્મા, નિસર્ગ, ટ્રાઇકોઇન, બાયોક્યુર એફ અને વિરિકોન જેવા જુદા જુદા વ્યાપારી નામે ઉપલબ્ધ છે. હવે મિત્રો, ડ્રાયકોડર્માના વપરાશ વખતે ખાસ ધ્યાનમાં રાખવાના પગલાંની વાત કરીએ તો જૈવિક નિયંત્રક ટ્રાયકોડર્મા માટે અમુક ફૂગનાશક અને કીટનાશક રસાયણો સાથે ઝેરી માલુમ પડેલ છે, તેથી બીજ માવજત વખતે તેની ખાસ કાળજી લેવી. ટ્રાયકોડર્માની વિવિધ પ્રજાતિઓ ફૂગનાશક દવા મેટાલેક્સિલ પ્રત્યે થોડી સહનશીલ જણાયેલ છે. જમીનમાં ક્ષારનું પ્રમાણ હોય તો ટ્રાયકોડર્માની અસરકારકતા ઓછી જોવા મળે છે. તેના વપરાશ વખતે જમીનમાં પૂરતો ભેજ અને સેન્દ્રિય તત્વો હોવા જરૂરી છે. ટ્રાયકોડર્મા વાપરવાથી થતા ફાયદાની વાત કરીએ તો રાસાયણિક ફૂગનાશકોનો વધુ પડતો ઉપયોગ ઓછો કરી શકાય. પાકમાં કોઈપણ પ્રકારનો ઝેરી પદાર્થ છોડતું નથી. છોડની વૃદ્ધિના કોઈપણ સમયે તેનો ઉપયોગ કરી શકાય. વાતાવરણ અને છોડને સંપૂર્ણ રીતે સલામત છે. માણસ, છોડ અને પ્રાણીઓને નુકસાન કરતું નથી. ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામતી, જલ્દી પ્રસરતી અને વિકાસ પામતી ફૂગ છે. જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. જમીનમાં રહી સેન્દ્રિય પદાર્થોનું વિઘટન કરે છે. રોગકારકોને આગળ વધતા અટકાવી તેનો નાશ કરે છે. જુદા જુદા પ્રકારના પ્રતિજૈવિકો, ઉત્તેજકો તથા ગૌણ દ્રવ્યો ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે, જે પાકમાં રોગ નિયંત્રણ કરે છે. જમીનમાં જૈવિક ક્રિયાઓ વધારે છે અને જમીનને ફળદ્રુપ તથા તંદુરસ્ત બનાવે છે. છોડમાં રોગ પ્રતિકારક શક્તિ પેદા કરે છે અને સેન્દ્રિય ખાતરોમાં પોષક તત્વો ઉમેરે છે.
1: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
2: ટ્રાયકોડર્મા એ વિશે હમણાં જ આપ સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી સાંભળી રહ્યા હતા. હવે પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન. સ્વર આપી રહ્યા છે સુરેશ વાડેકર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજથી નમો સ્વચ્છતા અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આજે મળનારી કેબિનેટની બેઠકમાં ખેડૂતોના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે. મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટના સમાપન પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગુજરાત સંરક્ષણના ઉત્પાદનનું હબ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. રાજ્યમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ. અમદાવાદમાંથી પોસ્ટના પાર્સલમાં આવેલો ગાંજો ઝડપાયો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ T20 મેચ આજે ચેસ્ટર લેસ્ટ્રીટ ખાતે રમાશે. સમાચાર વિગતવાર. રાજ્યમાં સ્વચ્છતાના સંદેશને વ્યાપક બનાવવા માટે આજથી 7 જુલાઈ સુધી નમો સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનની શરૂઆત ગાંધીનગર સ્થિત GMERS મેડિકલ કોલેજ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લાના મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના નર્સિંગ ઓડિટોરિયમ આ અભિયાનના શુભારંભમાં જિલ્લાના અનેક અગ્રણીઓ અને મહાનુભવો હાજર રહીને સ્વચ્છતા અભિયાનને વેગ આપશે, જેમાં સાંસદ ચંદુસિંહોરા, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા તથા ધારાસભ્ય તેમજ મેયર અને જિલ્લા પંચાયત પ્રમુખ ખાસ હાજર રહેશે. ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેબિનેટની બેઠક મળશે. આ બેઠકની ખેડૂતોના વિવિધ મુદ્દાઓ, વરસાદ ખેંચાતા પીવાના પાણીની પરિસ્થિતિ તેમજ વાવણી માટે પિયત પાણીની પરિસ્થિતિને લઈને સમીક્ષા, સાથે જ આગામી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને પણ ચર્ચા થઈ શકે છે. વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદના ગઈકાલના સમાપન સત્રને સંબોધતા રાજનાથસિંહે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે રસાયણો, ઇલેક્ટ્રોનિક્સ, જહાજ નિર્માણ અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રોમાં અખૂટ ક્ષમતાને કારણે ગુજરાત ટૂંક સમયમાં સંરક્ષણ ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવશે. સંરક્ષણ ઉત્પાદનમાં સ્વનિર્ભરતા તરફ દેશની ઝડપી પ્રગતિ પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે ભારતનું સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન, જે 2014માં લગભગ 46,000 કરોડ રૂપિયા હતું, તે હાલમાં નોંધપાત્ર રીતે વધીને 1.78 લાખ કરોડ રૂપિયાનું થયું છે.
1: ગુજરાત કે પાસ વો પૂરા ઇકોસિસ્ટમ મૌજૂદ હૈ જિસકી એક ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ હબ કી આવશ્યકતા હોતી હૈ ઓર યે ગુજરાત ડિફેન્સ

0: मैन्युफैक्चरिंग का एक मेजर हब बन सकता है, ऐसा मेरा पूरा विश्वास है। बस जरूरत है इस मौजूदा ताकत को एक नई दिशा देने की। गुजरात के पास उद्योग की ताकत तो है ही, युवाओं की ऊर्जा है, और साथ ही साथ गुजरात के लोगों में मैंने देखा है कि उनके अंदर इनोवेशन की क्षमता भी है, और यही तीनों मिलकर भारत को डिफेंस मैन्युफैक्चरिंग में नई ऊंचाइयों तक ले जा सकते हैं।
1: समापन सत्र में उपस्थित मुख्यमंत्री भूपेन्द्र पटेले जाहरात करी के बे दिवसीय वाइब्रंट गुजरात प्रादेशिक समिट दरमियान 3.34 लाख करोड़ समझूतीना करार थे, जेना कारणे आगामी दिवसों में राज्य में 1.97 लाख रोजगारी तक उभी थशे। વડોદરાની જીએફએસસી યુનિવર્સિટીમાં યોજાયેલી બે દિવસીય વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દરમિયાન પંચમહાલ જિલ્લાના બે ઉદ્યોગ સાહસિકોને રાજ્યકક્ષાના એમએસએમઈ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। હાલોલ અને ગોધરાના વિજેતા બંને ઉદ્યોગ સાહસિકોને ટ્રોફી, 2 લાખ રૂપિયાનો ચેક અને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા। અમદાવાદમાં અષાઢી બીજને 16 જુલાઈના રોજ નીકળનારી 150મી ભગવાન જગન્નાથ રથયાત્રા માટે અમદાવાદમાં પોલીસ વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે। શાંતિપૂર્ણ અને સલામત રથયાત્રા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ પોલીસે રથયાત્રા રૂટ પર પગપાળા પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। જોઈન્ટ ડીસીપી અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ જગન્નાથ મંદિરથી રાયપુર ચોકી સુધી પગપાળા પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। આ દરમિયાન સમગ્ર રૂટ પર સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને સંવેદનશીલ વિસ્તારોમાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું। રથયાત્રા દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રૂટ પરના જર્જરિત મકાનોનું પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। આ સમય દરમિયાન મુસ્લિમ સમુદાયના નેતાઓએ રથયાત્રા રૂટ પર પોલીસ અધિકારીઓનું સ્વાગત પણ કર્યું હતું અને શાંતિ અને સૌહાર્દ જાળવવાનો સંદેશ આપ્યો હોવાનું સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજરે જણાવ્યું હતું।
2: आगामी भगवान जगन्नाथ जी की रथ यात्रा के लिए जो पुलिस बंदोबस्त है उसकी तैयारी के भाग स्वरूप में पुलिस के द्वारा मंदिर से लेकर रायपुर चौकी तक एक विशाल फुट पेट्रोलिंग का आयोजन किया गया है और पूरे रूट को आने वाले समय में कवर किया जाएगा। हमारे द्वारा जो स्थानीय पुलिस और क्राइम ब्रांच के द्वारा जो रूट है उसके ऊपर जितने भी जो मकान के रूफ टॉप है, ढाबा है, उन सबकी चेकिंग करी जा रही है ड्रोन के द्वारा और पूरे विस्तार को पुलिस के द्वारा चेक किया जा रहा है।
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક ચેનલ એઆઈઆર ન્યૂઝ _ABD ને ફોલો કરશો। રાજ્યમાં ચોમાસાની જમાવટ વચ્ચે હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ગાજવીજ અને 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વરસાદ વરસવાની શક્યતા છે। સુરત, નવસારી, ડાંગ અને તાપી સહિતના વિસ્તારો માટે ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી છે। રાજ્યભરમાં ફરી ચોમાસું સક્રિય થતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। ત્યારે આજે સવારે 4 વાગ્યા સુધીમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। સૌથી વધારે નવસારી તાલુકામાં 4.5 ઇંચ, જ્યારે જલાલપોરમાં આશરે 4 ઇંચ વરસાદ નોંધાયો છે। સૌથી ઓછો 1.5 ઇંચ વરસાદ અંકલેશ્વર, રાજકોટ, રાણાવાવ, તારાપુર અને પાદરામાં નોંધાયો છે। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે સૌથી વધારે સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો। સાવરકુંડલા શહેરમાં 3 ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં આવેલ નાવલી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને રસ્તાઓ પાણીથી તરબોળ જોવા મળ્યા। સાવરકુંડલાના લુવારા, ગોરડકા, વંડા, પીઠવડી, વીજપડી સહિત અનેક ગામોમાં સારો વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। રાજુલા તાલુકાના દેવકા, ખેરાળી, ગોવિંદડી, ખારી સહિત ગામડામાં વરસાદ પડ્યો છે, જ્યારે ખાંભા તાલુકાના નાનુડી, ભાડ, ઇંગોરાળા, ઉમરિયા સહિત છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે અનેક ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા હતા। ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં 1.25 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે વલભીપુરમાં પણ વરસાદ નોંધાયો છે। વલસાડ જિલ્લામાં મોડી રાત્રેથી શરૂ થયેલા ધોધમાર વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। વલસાડ અને ધરમપુર તાલુકામાં 3 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે, જ્યારે પારડી, વાપી, નાના પોંઢા અને ઉમરગામ તાલુકામાં 2.5 ઇંચ તો કપરાડા તાલુકામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો। ફોરેન પોસ્ટ ઓફિસમાં અમદાવાદ ખાતે 29 જૂનના રોજ આયાતી પાર્સલની નિયમિત તપાસ દરમિયાન પ્રતિબંધિત ગાંજો મળી આવ્યો હતો. અધિકારીઓએ થાઇલેન્ડથી આવતા એક શંકાસ્પદ પાર્સલને અટકાવ્યું હતું. પાર્સલમાં લાકડાના બ્લોક્સ હોવાનું જાહેર કરવામાં આવ્યું. તપાસ કરતા જાણવા મળ્યું કે પાર્સલ કાર્ટોન બોક્સ હતું, જેમાં શંકાસ્પદ પ્રતિબંધિત ગાંજાથી ભરેલા 2 પોલીથીન પેકેટ હતા. પોલીથીન પેકેટ સાથે શંકાસ્પદ ગાંજાનું કુલ વજન 467.50 ગ્રામ છે. આંતરરાષ્ટ્રીય બજાર કિંમત પ્રમાણે

0: એક કિલો ગાંજાની કિંમત 1 કરોડ ગણવામાં આવે છે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે 5 મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે, જ્યારે બીજી T20 મેચ શનિવારે માન્ચેસ્ટરમાં, ત્રીજી મેચ 7 જુલાઈએ નોટિંગહામમાં, ચોથી મેચ 9 જુલાઈએ બ્રિસ્ટલમાં અને 5મી અને અંતિમ મેચ 11 જુલાઈએ રમાશે. ભરૂચના બંબાખાના સર્કલનું નવીનીકરણ કરવામાં આવશે, જેના કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ભરૂચ નગરપાલિકા દ્વારા એક ખાનગી કંપનીના CSR ફંડના સહયોગથી બનનાર બંબાખાના સર્કલના ખાતમુહૂર્ત પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ સર્કલને કારણે શહેરની શોભામાં વધારો થશે.
1: અંદાજિત રૂપિયા 24 લાખ અને 51 હજાર ના ખર્ચ થી આ સર્કલ અને પ્રતિમા એ નિર્માણ થવાની છે. સાથે વીજળીકરણ ના કામ નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને આ વિસ્તારની શોભામાં આ સર્કલ થવાથી ખૂબ વધારો થશે. આ વિસ્તાર એ વર્ષોથી વૈચારિક રીતે પણ રાષ્ટ્રીય વિચારધારા સાથે કમિટ થયો છે અને એના કારણે એને અનુરૂપ શિવાજી મહારાજ ની પ્રતિમા આ સ્થાને મૂકવાથી આ વિસ્તારના લોકોમાં પણ ખૂબ જ આનંદની લાગણી વ્યાપી છે.
0: સ્વચ્છ અમદાવાદના સંકલ્પ સાથે AMC દ્વારા વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદ શહેરની સ્વચ્છતા વ્યવસ્થાને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવા માટે ઉપસ્થિત તમામ લોકોએ સામૂહિક સ્વચ્છતા સંકલ્પ પણ લીધો. આ પ્રસંગે મેયર રીતેશ બારોટે શહેરને વધુ સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવા માટે સૌને સક્રિય સહભાગી બનવા પણ અપીલ કરી હતી. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજથી નમો સ્વચ્છતા અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આજે મળનારી કેબિનેટની બેઠકમાં ખેડૂતોના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે. મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટના સમાપન પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગુજરાત સંરક્ષણના ઉત્પાદનનું હબ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. રાજ્યમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ. અમદાવાદમાંથી પોસ્ટના પાર્સલમાં આવેલો ગાંજો ઝડપાયો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ T20 મેચ આજે ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. સૌપ્રથમ કવિતા કૃષ્ણમૂર્તિને સાંભળીએ.
3: સંગીત શિરોમણી શંભુ સેન કી શોધપૂર્ણ અનુપમ ભેટ મીરા કે રામ

0: પામેલા જૈનનો સ્વર હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. આ સાથે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે રાષ્ટ્રીય ડોક્ટર ડે. સંપાદન પરેશ મારુ, પઠન અશરફ નથવાણી.
1: આજે નેશનલ ડોક્ટર્સ ડે છે. સ્વસ્થ સમાજના નિર્માણમાં ડોક્ટરોની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ છે. માનવ જીવનનું રક્ષણ કરવા માટે તબીબો દિવસ રાત સેવા આપે છે. ત્યારે ડોક્ટરોના ફરજ પ્રત્યેના સમર્પણ, કરુણા અને યોગદાનને બિરદાવવા તથા તેમના પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે દર વર્ષે 1 જુલાઈએ સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય ડોક્ટર દિવસ ઉજવવામાં આવે છે. આ અંગે આકાશવાણીએ માંડવીના વરિષ્ઠ ડોક્ટર આદિત્ય ચંદારાણા સાથે વાતચીત કરી હતી, તે સાંભળીએ.
2: દર વર્ષે 1 જુલાઈએ ડોક્ટર દિન તરીકે ઉજવવામાં આવે છે, જે તબીબી સેવા આપતા તમામ તબીબી વ્યવસાયો માટે આભાર વ્યક્ત કરવાનો દિવસ છે. આ પ્રસંગે તબીબી વ્યવસાયની નૈતિકતા, દર્દી સુરક્ષા અને ખર્ચા સારવારના મુદ્દાઓ પર ચર્ચા અનિવાર્ય બની જાય છે. દર્દી અને તબીબીની ફરજો અને નૈતિક અને કાનૂની અભિગમમાં જોઈએ તો દર્દીની ફરજ એ છે કે સાચી અને સંપૂર્ણ તબીબી માહિતી ડોક્ટરને આપવી, નિર્દેશિત સારવાર, દવા અને તપાસોનું પાલન કરવું, તબીબી વીમો અને ખર્ચ સંબંધિત વિગતો અગાઉથી જ આપવી, તબીબ સાથે માનવીય વ્યવહાર રાખવો. તબીબની ફરજમાં જોઈએ તો યોગ્ય, આધુનિક અને પુરાવા આધારિત સારવાર આપવી, દર્દી અને તેના પરિવારને સારવાર વિશે સંપૂર્ણ માહિતી આપવી, દર્દીનો જે વ્યક્તિગત હિસ્ટ્રી હોય એની માહિતી ગોપનીય રાખવી, અવ્યવસાયિક વ્યવહાર કે અન્ય મેડિકલ નેગ્લિજન્સથી બચવું, ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ દર્દીના અધિકારોમાં 2019ના નવા ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ દર્દીઓ ગ્રાહક તરીકે માન્ય છે. જો કોઈ તબીબી ત્રુટિ થાય, જેમ કે અવગણના, ખોટી દવા, સખત વર્તન કે વિલંબિત સારવાર, તો દર્દી અથવા તેમના પરિવાર ગ્રાહક ફોરમમાં ન્યાય માગી શકે છે. મેડિકલ નેગ્લિજન્સ કેસ માટે સ્પષ્ટ પુરાવા, બીજો તબીબી અભિપ્રાય, બિલ અને સારવારનો રેકોર્ડ જરૂરી બની રહે છે. ગ્રાહક ફોરમમાં દરખાસ્તમાં ટાળવાવાળી સારવાર માટે વળતરની માંગ પણ કરી શકાય છે. આજના સમયમાં ખાનગી હોસ્પિટલોમાં સારવાર ખૂબ જ ખર્ચાળ બની છે. આઈસીયુ સારવાર, સર્જરી, કેન્સર જેવી જટિલ બીમારીઓમાં ખર્ચો સામાન્ય પરિવાર માટે બોજ બની શકે છે. RTI માહિતી મુજબ ભારતની હોસ્પિટલોમાં 68%

0: લોકો ખાનગી સંસ્થાઓ તરફ પડે છે અને સરેરાશ ખર્ચ જેથી વધુ થાય છે. તબીબી ખર્ચ માટે સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા વીમા યોજનાઓ જેવી કે મા કાર્ડ અને આયુષ્યમાન યોજનાઓ અને ખાનગી હેલ્થ ઇન્સ્યોરન્સ તેમજ વિવિધ વીમા કંપનીઓ જે સારવારના પેકેજ સાથે વીમા કંપનીઓ ફેમિલી કેશલેસ સારવાર કે પ્રીમિયમ ટેક્સ બેનિફિટ જે આપે છે તબીબ એ લેવી યોગ્ય છે. તબીબો સમાજ માટે દેવદૂત સમાન છે, પરંતુ નિષ્ઠાપૂર્વક સારવાર સેવા સાથે નૈતિક ફરજનું પાલન પણ આવશ્યક છે. બીજી તરફ દર્દીઓએ પણ યોગ્ય માહિતી આપવી, જવાબદારીપૂર્વક વ્યવહાર કરવો અને સુરક્ષિત રહેવા માટે તબીબી વીમા લેવો જોઈએ. ડૉક્ટર અને દર્દી વચ્ચેના પવિત્ર સંબંધના આધારે ગુરુ શિષ્યની પરંપરાની જેમ અરસપરસ સન્માન અને કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરવો ખૂબ જ બની રહે છે. આ સંબંધ માત્ર વ્યવસાયિક નથી પણ માનવીય, નૈતિક અને સન્માન આધારિત હોવો જોઈએ. ગુરુ શિષ્ય વચ્ચે જેવો માનસિક નમ્રતા અને શ્રદ્ધાનો સંબંધ હોય છે, તેવી જ રીતે દર્દી અને તબીબ વચ્ચે પણ વિશ્વાસ, સંવેદના અને આદરપૂર્વકની સચ્ચાઈ એક પવિત્ર વિધાન છે. દર્દી પોતાના શરીર, દર્દ અને જીવન સંબંધિત સૌથી મહત્વની નાજુક માહિતી તબીબ સાથે શેર કરે છે. એ વિશ્વાસનું પાલન કરવું એ તબીબની નૈતિક ફરજ છે. તબીબો તેના વ્યવસાયિક જીવનની શરૂઆતમાં હિપોક્રેટિક ઓથ દ્વારા પ્રતિજ્ઞા કરે છે, જેમાં દર્દીની સલામતી પ્રથમ, તેમનો જાતીય, સામાજિક કે ધાર્મિક ભેદભાવ વગર ઉપયોગી સારવાર, વ્યક્તિગત વિગતોની ગુપ્તતાનો ભંગ નહીં વગેરે આ ઓથની અંદર પ્રતિબિંબ કરવામાં આવે છે, દેખાવું જોઈએ.
1: રાષ્ટ્રીય ડોક્ટર ડે એ વિશે હમણાં જ આ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. સંપાદન પરેશ મારૂ, પઠન કરી રહ્યા હતા અશરફ નથવાણી. આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. હવે સમાચાર અપાશે.

આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહે કહ્યું, ગુજરાત પાસે આંતરદેશીય મત્સ્યપાલનની અપાર ક્ષમતાઓ છે. રાજ્યના અનેક જિલ્લાઓના ગામડાઓમાં આવેલા તળાવોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, આ સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરીને બ્લુ ઇકોનોમીને વેગ આપી શકાય છે. વડોદરામાં VGRCના સમાપન સમારોહને સંબોધતા શ્રી સિંહે ગુજરાતને આંતરદેશીય મત્સ્યોદ્યોગ ક્ષેત્રે દેશનું પાવર હાઉસ બનાવવા માટેની વ્યૂહરચના પણ રજૂ કરી હતી. સાથે જ તેમણે રાજ્ય સરકાર, હિસ્સેદારો, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગ સાહસિકોને એકસાથે મળીને ગુજરાતને આંતરદેશીય મત્સ્યોદ્યોગનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા સમયબદ્ધ આયોજન માટે આહ્વાન કર્યું હતું. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદ CCHFWની 16મી બેઠકમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તેમણે રાજકોટ એઇમ્સમાં અંગોના પ્રત્યારોપણની સુવિધા શરૂ કરવા, ખાદ્ય દવાઓમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાયદો બનાવવા અને એન્ટીબાયોટિક્સના અનિયંત્રિત ઉપયોગ પર નિયંત્રણ લાવવા કેન્દ્ર સમક્ષ રજૂઆત કરી. રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના ડિજિટલ આરોગ્ય અભિયાનને વેગ આપીને રાજ્યના તમામ નાગરિકોના આરોગ્ય અને સુખાકારીને સુનિશ્ચિત કરવા અવિરત કાર્યરત રહેશે તેમ પણ શ્રી પાનશેરિયાએ ઉમેર્યું હતું. શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈએ કહ્યું, ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી છે. ગાંધીનગરમાં ઘન કચરા વ્યવસ્થાપન અધિનિયમ 2026ના અમલીકરણ માટે રાજ્યકક્ષાની કાર્યશાળાને સંબોધતા શ્રી દેસાઈએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને લોકજાગૃતિ માટેના શ્રેષ્ઠ માધ્યમ ગણાવ્યા. આ પ્રસંગે શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ એમ થેન્નારસને કહ્યું, હવેથી કચરાનું 4 ભાગમાં વર્ગીકરણ ફરજિયાત બનશે. પ્રથમ તબક્કે સરકારી કચેરીઓ, શાળાઓ અને હોસ્પિટલોમાં 4 ડબ્બાની પ્રણાલી લાગુ કરાશે. જનરલ ધીરજ શેઠે 31મા ભૂમિદળના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી 4 દાયકાથી વધુ સમય સુધી દેશની સેવા કર્યા બાદ ગઈકાલે નિવૃત્ત થયા. જનરલ ધીરજ શેઠે લગભગ 4 દાયકાની વિશિષ્ટ લશ્કરી સેવામાં કામગીરી, વ્યૂહરચના, ક્ષમતા વિકાસ

અને સંસ્થાકીય ક્ષેત્રોમાં વ્યાપક અનુભવ મેળવ્યો છે. તેમણે ભારતીય સેનાની લડાઈ ક્ષમતા અને લાંબા ગાળાના પરિવર્તનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. રાજ્યના એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરાયો છે. સોશિયલ મીડિયા સંદેશમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્ય સરકાર દ્વારા એસટી નિગમના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 55% વધારીને 58% કરાયું છે. ઉપરાંત વધારેલા ભથ્થાનો એરર્સ એટલે કે બાકી રહેતી રકમ પણ તેમને ચૂકવાશે. તેનાથી કર્મચારીઓને 24 કરોડ રૂપિયાથી વધુનો સીધો લાભ થશે. આ અંગેના વિગતવાર આદેશ ટૂંક સમયમાં જાહેર કરાશે તેમ પણ શ્રી સંઘવીએ ઉમેર્યું. કારીગરોને માત્ર કારીગર નહીં પરંતુ સફળ ઉદ્યોગ સાહસિક તરીકે વિકસાવવાના ઉદ્દેશ સાથે કાર્યરત સામાજિક સ્ટાર્ટઅપ કારીગર ક્લિનિક દ્વારા મુંદ્રામાં પ્રથમ વખત 90 દિવસીય બિઝનેસ વેલનેસ પ્રોગ્રામનો આરંભ કરાયો હતો. સમગ્ર કચ્છમાંથી પસંદ કરાયેલા 55 કારીગરો માટે એક ખાનગી હોટલમાં યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆતમાં કારીગર ક્લિનિકના ફાઉન્ડર ડૉક્ટર નિલેશ પ્રિયદર્શી અને સહસ્થાપક નુપુર કુમારીએ કારીગર ક્લિનિકની કાર્યયાત્રા વિશે માહિતી આપતા જણાવ્યું કે કચ્છથી શરૂ થયેલી આ પહેલ આજે દેશના વિવિધ રાજ્યો સુધી પહોંચી છે અને કારીગરોને ઓળખ, આત્મવિશ્વાસ અને વ્યવસાયિક દિશા આપવાનું કાર્ય કરી રહી છે. અત્યાર સુધીમાં 13 સફળ બિઝનેસ વેલનેસ બેચ પૂર્ણ કરીને 360થી વધુ કારીગરોને ઉદ્યોગ સાહસિક બનવા માટે તૈયાર કરી ચૂક્યા છે. ભારતમાં આજે ડોક્ટર્સ ડેની ઉજવણી થઈ રહી છે. તબીબી ક્ષેત્રે અપ્રતિમ યોગદાન કરનારા ડોક્ટર બિધાનચંદ્ર રોયની જન્મજયંતિ અને પુણ્યતિથિ નિમિત્તે 1991થી આ દિવસ ઉજવાય છે. કચ્છમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ભુજ અને ગાંધીધામ ખાતે ખાસ વ્યાખ્યાનનું આયોજન થયું છે, તો ગઈકાલે વિશેષ વ્યાખ્યાન યોજાયા હતા, જ્યારે આજે તબીબોના સન્માનના કાર્યક્રમો યોજવામાં આવશે. ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમની 5 T20 મેચ અને 3 વનડે મેચની શ્રેણીનો આજથી આરંભ થાય છે. આજે ચેસ્ટર લીસ્ટ્રીટ રિવરસાઇડ ક્રિકેટ મેદાન પર પ્રથમ T20 મેચ રમાશે. આજે મેચનો આરંભ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે થશે. ટીમનું સુકાની પદ શ્રેયસ અય્યર સંભાળશે. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

0: પ્રધાનમંત્રી મોદીએ ઇરાનના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોન પર વાતચીત કરી પશ્ચિમ એશિયામાં શાંતિ માટેના પ્રયાસોનું સ્વાગત કર્યું. જાપાનના પ્રધાનમંત્રી સના તાકાઇચી આજે ભારતની 3 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન જીબીજી રામજી કાયદો આજથી અમલમાં આવશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 ક્રિકેટ શ્રેણીનો આજથી પ્રારંભ થશે. અને ICC મહિલા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડિઝને 8 વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ઇરાનના રાષ્ટ્રપતિ ડોક્ટર મસૂદ પેઝેશિયાન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. રાષ્ટ્રપતિ પેઝેશિયાને શ્રી મોદીને પશ્ચિમ એશિયામાં તાજેતરના ઘટનાક્રમ વિશે માહિતી આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ વિવિધ પક્ષો વચ્ચે થયેલી હાલની સર્વસંમતિનું સ્વાગત કર્યું હતું અને વાતચીત તથા રાજદ્વારી માધ્યમો દ્વારા તમામ મુદ્દાઓનું નિરાકરણ લાવવાના ભારતના વલણનો પુનરોચ્ચાર કર્યો હતો. શ્રી મોદીએ પશ્ચિમ એશિયામાં કાયમી શાંતિ, સ્થિરતા અને સલામત પરિવહન માટે સતત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ઇરાનના રાષ્ટ્રપતિએ શાંતિ, સ્થિરતા અને પ્રાદેશિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મોદીના વ્યક્તિગત પ્રયાસોની પ્રશંસા કરી હતી. ઇરાની દૂતાવાસે જણાવ્યું હતું કે વાતચીત દરમિયાન ઇરાનના રાષ્ટ્રપતિએ ભારતમાં બ્રિક્સ ઉર્જા મંત્રીઓની બેઠકના સફળ આયોજન પર સંતોષ વ્યક્ત કર્યો હતો. ભારત સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની ઇરાનની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરતા ઇરાનના રાષ્ટ્રપતિએ કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો ઐતિહાસિક વારસા અને પરસ્પર આદર પર આધારિત છે. જાપાનના પ્રધાનમંત્રી સના તાકાઇચી આજે ભારતની 3 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. આ તેમની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત છે. આવતીકાલે તેઓ પ્રધાનમંત્રી મોદી સાથે 16મા ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. આ શિખર સંમેલન બંને દેશોને દ્વિપક્ષીય સહયોગના તમામ પાસાઓની સમીક્ષા કરવાની અને તેને મજબૂત કરવાની તક પૂરી પાડશે. આ સાથે બંને નેતાઓ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: अगले वर्ष दोनों देशों के बीच राजनयिक संबंधों की स्थापना के 75 वर्ष पूरे होने वाले हैं. इस अवसर की ओर बढ़ते हुए दोनों देशों के बीच व्यापार और निवेश, आर्थिक सुरक्षा, रक्षा एवं सुरक्षा, विज्ञान एवं प्रौद्योगिकी, संस्कृति तथा जन से जन संपर्क सहित विभिन्न क्षेत्रों में सहयोग लगातार गहरा हो रहा है. पिछले वित्तीय वर्ष में दोनों देशों के बीच द्विपक्षीय व्यापार $27 अरब से अधिक रहा. अप्रैल 2000 से मार्च 2026 के बीच $48 अरब से अधिक के निवेश के साथ जापान भारत में निवेश करने वाला 5वां सबसे बड़ा निवेशक है. सुपर्णा सैकिया के साथ सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
0: વિકસિત ભારત રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન ગ્રામીણ કાયદો વીબીજી રામજી આજથી અમલમાં આવશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું કે વીબીજી રામજી કાયદા હેઠળ દર નાણાકીય વર્ષમાં 125 દિવસની રોજગારી આપવાની ખાતરી આપવામાં આવશે, જે ગ્રામીણ ભારતને સશક્ત બનાવશે. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે ચાલુ નાણાકીય વર્ષમાં આ યોજનાના અમલીકરણ માટે 95,692 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.
2: વીબીજી રામજી અધિનિયમને 20 સાલ પુરાને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ 2005 કી જગહ લી હૈ. ઇસ નયે કાનૂન કા ઉદ્દેશ્ય ગ્રામીણ પરિવારો કો એક વિત્તીય વર્ષ મે મિલને વાલે રોજગાર કી કાનૂની ગેરંટી કો 100 દિનો સે બઢાકર 125 દિન કરના હૈ. ઇસ બડી હુઈ રોજગાર ગેરંટી કા મકસદ ગ્રામીણ વિકાસ કી તેજ રફતાર કો બઢાવા દેના હૈ, લોગો કી આય કો અધિક સુરક્ષિત બનાના ઓર ગ્રામીણ પરિવારો કો આર્થિક રૂપ સે સશક્ત કરના હૈ. વીબીજી રામજી એક વ્યાપક કાનૂન હૈ જિસકા ઉદ્દેશ્ય વર્ષ 2047 તક વિકસિત ભારત કે રાષ્ટ્રીય લક્ષ્ય કે અનુરૂપ ग्रामीण क्षेत्रों में रोजगार के अवसर बढ़ाना है. अमन यादव, आकाशवाणी समाचार, दिल्ली.
0: કેન્દ્ર સરકારે વીબીજી રામજી એક્ટ હેઠળ સુધારેલા મહેતાણા દરો સૂચિત કર્યા છે. આ દરો આજથી લાગુ પડશે. મંત્રાલયે જણાવ્યું કે પ્રથમ વખત 300 રૂપિયા પ્રતિ દિવસનો વચગાળાનો આધાર મહેતાણું દર લાગુ કરવામાં આવ્યો છે. મનરેગા હેઠળ રાષ્ટ્રીય સરેરાશ વેતન 298 રૂપિયા 80 પૈસા પ્રતિ દિવસથી વધીને વીબીજી રામજી હેઠળ 327 રૂપિયા 45 પૈસા પ્રતિ દિવસ થયું છે. આ સરેરાશ 10% થી વધુ વેતન વધારો દર્શાવે છે. નવા દરો હવે 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત દેશોમાં લાગુ કરવામાં આવ્યા છે. ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ સુધારાને ગામડાઓની સમૃદ્ધિ દ્વારા વિકસિત ભારતના લક્ષ્ય તરફ એક ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભારત અને ગ્રીસ વચ્ચે નાણાકીય સેવાઓ, નાણાકીય ટેકનોલોજી, ડિજિટલ પેમેન્ટ્સ અને ઉભરતી ટેકનોલોજીમાં સહકાર વધારીને આર્થિક સંબંધોને મજબૂત કરવા અંગે ચર્ચા કરી હતી. ગ્રીકના નાણામંત્રી સાથેની મુલાકાતમાં બંને પક્ષોએ સહિયારી સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે ભારત અને ગ્રીક સંસ્થાઓ વચ્ચે ગાઢ સહયોગની સંભાવનાઓ પર પણ વિચાર વિમર્શ કર્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ EIR_ABD ને ફોલો કરશો. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ગઈકાલે નવી દિલ્હીમાં કર્મચારી રાજ્ય વીમા નિગમની 198મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં નિગમની આરોગ્ય સંભાળ સેવાઓને મજબૂત બનાવવા, તબીબી શિક્ષણનું વિસ્તરણ અને સંગઠનાત્મક કાર્યક્ષમતા અને સેવામાં સુધારો કરવાના હેતુથી કેટલાક નિર્ણયોને મંજૂરી આપવામાં આવી હતી. વીમા ધારક વ્યક્તિઓ માટે બેરોજગારી ભથ્થું યોજના, અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના આગામી વર્ષના 30 જૂન સુધી લંબાવવામાં આવી છે. વધુમાં નવી ESI હોસ્પિટલો હવે સીધા કોર્પોરેશન દ્વારા સંચાલિત કરવાનો નિર્ણય કરાયો છે. જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રાળુઓનો પહેલો જથ્થો આવતીકાલે ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના થશે. અમારા જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ ઉપરાજ્યપાલ મનોજ સિંહ આવતીકાલે સવારે 4 વાગે પ્રથમ જથ્થાને લીલી ઝંડી આપશે. 57 દિવસની આ યાત્રા 3 જુલાઈના રોજ પરંપરાગત નુનવાન પહેલગાંવ રૂટ અને બાલતાલ રૂટ દ્વારા શરૂ થશે. સલામત, સરળ અને અનુકૂળ યાત્રા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતીય રેલવે લગભગ 200 કરોડ રૂપિયાના ખર્ચે દક્ષિણ પૂર્વ રેલવેમાં બાકીના 48 ફાઈબર ઓપ્ટિકલ ફાઈબર કેબલ લગાવવાની મંજૂરી આપી છે, જે રેલવેના ડિજિટલ સંચાર નેટવર્કને મજબૂત બનાવશે. આ પ્રોજેક્ટ દક્ષિણ પૂર્વ રેલવેના 4 મુખ્ય વિભાગોમાં 1600 કિલોમીટરથી વધુ 48 ફાઈબર OFC કનેક્ટિવિટી પ્રદાન કરશે. ઉત્તરપ્રદેશ સરકારે સેવારત શિક્ષકો માટે અલગ શિક્ષક પાત્રતા પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. યુપી ટેટ 2026 સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશ શિક્ષણ સેવા પસંદગી આયોગને સેવા આપતા શિક્ષકો માટે અલગ ટેટ લેવાનો નિર્દેશ આપ્યો હતો. વેનેઝુએલાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1943 થયો છે, જ્યારે ઘાયલોની સંખ્યા લગભગ બમણી થઈ 10571 થઈ છે. 25,000થી વધુ અગ્નિશામકો, બચાવકર્તા, પોલીસ અધિકારીઓ, સૈનિકો દુર્ઘટનાથી

0: પ્રભાવિત તમામ લોકોને મદદ કરવા માટે કામ કરી રહ્યા છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 ક્રિકેટ શ્રેણી આજથી ઇંગ્લેન્ડમાં શરૂ થશે. શ્રેણીની પહેલી મેચ આજે ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે. બીજી મેચ શનિવારે માન્ચેસ્ટરમાં, ત્રીજી મેચ 7 જુલાઈએ નોટિંગહામમાં, ચોથી મેચ 9 જુલાઈએ બ્રિસ્ટોલમાં અને પાંચમી અંતિમ મેચ 11 જુલાઈએ સાઉથમ્પટનમાં રમાશે. આઈસીસી મહિલા ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટઇન્ડિઝને 8 વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પહેલા બેટિંગ કરતા વેસ્ટઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને 126 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 13 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. રવિવારે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો સામનો બીજી સેમીફાઇનલના વિજેતા સાથે થશે. અને હવે આજના અખબારોનો મુખ્ય સમાચાર રજૂ કરે છે રિધિ ઉંધાળ.
1: આજના મોટાભાગના અખબારોમાં રાજ્યમાં પડેલ વરસાદ, યુરોપમાં આગ ઝરતી ગરમીના સમાચાર વાંચવા મળી રહ્યા છે. નવગુજરાત સમયની હેડલાઇન છે, આ રાજ્યમાં આખરે મેઘરાજાની મહેર, સુરતમાં 5 ઇંચ. આત્મનિર્ભર ભારત માટે સુધારા જરૂરી, વડાપ્રધાન મોદીનું સચિવો સાથે મંથન. ફૂલછાબ લખે છે, થીજતું યુરોપ દાઝ્યું, સડકો અને સિગ્નલ લાઇટો ઓગળ્યા, ભારત પાસે ફક્ત 5 દિવસ માટે એટલો અનામત ઓઇલ ભંડાર. ગુજરાત સમાચારના પ્રથમ પાનાના સમાચાર જોઈએ તો વિશ્વમાં ડોલર ડામાડોળ, નવા વિકલ્પની શોધ, યુરોપ બાદ હવે અમેરિકા ભઠ્ઠી બનશે, અનેક કોલેજો બંધ, તંત્ર એલર્ટ કરાયું. સંદેશની હેડલાઇન છે, અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનું પાકનું કાવતરું.
0: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોન પર વાતચીત કરી પશ્ચિમ એશિયામાં શાંતિ માટેના પ્રયાસોનું સ્વાગત કર્યું. જાપાનના પ્રધાનમંત્રી સના તાકાઇચી આજે ભારતની 3 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન જીબીજી રામજી કાયદો આજથી અમલમાં આવશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 ક્રિકેટ શ્રેણીનો આજથી પ્રારંભ થશે. અને આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટઇન્ડિઝને 8 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: એટલે કે 1314 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા જોઈએ. અત્યારે 8 વાગે સમાચાર પ્રભાત અને 8:15 વાગે મોર્નિંગ ન્યૂઝ દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું. 8:30 વાગે સમાચાર હેડલાઇન્સ અપાશે અને ત્યારબાદ રેયાણ કાર્યક્રમ અંતર્ગત કચ્છી ચોવકુ શ્રી મંગલભાઈનો વાર્તાલાપ રજૂ થશે. આ ઉપરાંત કેટલાક ભજનો પણ આપ સાંભળી શકશો. કાર્યક્રમ પ્રસ્તુતિ CD કરમશિયાણી. 9 વાગે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ રજૂ થશે. આ કાર્યક્રમના પ્રાયોજક NCERT. 9:30 વાગે સમાચાર હેડલાઇન્સ અને ત્યારબાદ સંતવાણી અંતર્ગત નારાયણ સ્વામીનો સ્વર આપ માણી શકશો. 10 વાગે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. 11:15 વાગે સાપ્તાહિક કાર્યક્રમ બાબીડે જા બોલ. 11 વાગ્યાથી અમારા બધા જ કાર્યક્રમો અમે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું. અમારી બીજી સભાનો આરંભ થશે 5:00 વાગે. 5:00 વાગ્યાથી અમારા તમામ કાર્યક્રમો અમે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું. હમણાં જ આપ અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા સાંભળી રહ્યા હતા. આ પ્રસારણ આપ આકાશવાણીના ભુજ કેન્દ્રનું સાંભળી રહ્યા છો.

0: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, બરાબર 8 વાગે સમાચાર પ્રભાત અમે દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.
1: નમસ્કાર, આકાશવાણી સે સમાચાર પ્રભાત કે સાથ મેં મુનીશ શર્મા.

0: India Meteorological Department predicting that July is likely to be drier and hotter than normal across India. The special intensive revision of electoral rolls kicks off in Delhi, Jharkhand, Meghalaya, Maharashtra and Karnataka, reports the Asian Age. Niti Aayog has proposed a sweeping overhaul of India's tourism regulations as part of its latest report, Unlocking Growth in Tourism and Hospitality Sector, reports the Pioneer. In its editorial piece titled Safer Chats, the Tribune argues that WhatsApp's introduction of usernames is a long overdue privacy reform because it lets users communicate without exposing their phone numbers. And finally, work has begun on war footing on India's wrist petroglyph conservation park at Sindhu Ghat in Leh with the relocation of centuries-old rock carvings, writes the Statesman. And with that, it's back to you, Sunil.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Vikasit Bharat G. Ramji scheme comes into force across the country today, replacing existing MG Narega. Prime Minister Narendra Modi speaks to Iranian President, stressed need for continued efforts to secure lasting peace in West Asia and safeguarding freedom of navigation and commerce. Japanese Prime Minister Sanae Takaichi to arrive in New Delhi this evening on a three-day visit to India. France beats Sweden 3-0 to enter round of 16 at FIFA World Cup football. And India's men's cricket team to begin their five-match 2020 international series against hosts England today. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: Akashwani Bhuj. Prastut che aajna mukhya samachar. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિદ્યાર્થીઓને શિક્ષણનો ઉપયોગ ન્યાયી અને સમાવેશી સમાજ બનાવવાના સાધન તરીકે કરવા હાકલ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હુલ દિવસ નિમિત્તે વિદેશી શાસનના અન્યાય સામે અડગ રહીને લડનારા સિદ્ધો કાન્હુ, ચંદ ભૈરવ, ફૂલો ઝાનુ સહિત તમામ બહાદુર આદિવાસી યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. જાપાનના પ્રધાનમંત્રી સનાઇ તાકાઇચી 16મા ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં હાજરી આપવા માટે આજે સાંજે નવી દિલ્હી પહોંચશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ 2.0 પોર્ટલ અને ઇલેક્ટ્રોનિક ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ લોન્ચ કર્યું. વડોદરામાં મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનું સમાપન. 2 દિવસમાં 3,34,000 કરોડ રૂપિયાના કરાર થયા. વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ VGRCના સમાપન સત્રને સંબોધતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભારપૂર્વક કહ્યું, મજબૂત અર્થતંત્ર મજબૂત સંરક્ષણ ક્ષમતાઓનો પાયો નાખે છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું, ભારતે 26થી વધુ દેશ સાથે 28 પ્રવાસન અને ગતિશીલતા ભાગીદારી કરાર કર્યા. જનરલ ધીરજ શેઠે 31મા ભૂમિદળના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી 4 દાયકાથી વધુ સમય સુધી દેશની સેવા કર્યા બાદ નિવૃત્ત થયા. ભારતીય તટરક્ષકના જહાજ સચેતે મેંગલુરુ કિનારે દરિયાઈ શોધ અને બચાવ અભિયાનમાં ભારતીય માછીમારી બોટ મંજુ માથામાંથી 6 માછીમારોને બચાવ્યા. એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો. મુંદ્રામાં પ્રથમ વખત 90 દિવસીય બિઝનેસ વેલનેસ પ્રોગ્રામનો આરંભ કરાયો. બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સર્જાય તેની અસર તળે જુલાઈના પ્રથમ પખવાડિયા સુધી રાજ્યની સાથે કચ્છમાં વાવણી લાયક વરસાદ વરસી જાય તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી. હવે પછીના મુખ્ય સમાચાર 9:30 અપાશે.

વ્યંગ, ચેતવણી, માર્ગદર્શન વગેરે અને પાંજી કચ્છી ભાષા જ્યું ચોકું એની હરેક રૂપ મેં ખૂબ જ કારગર સાબિત થયે થયું. ચોવક મેં કોક કિસ્સે જો સાર વહેતો પણ એ કિસ્સો અને તે જો સાર ઘણે પ્રસંગે કે લાગુ પડી શકે એડો વહેતો. જ ઈ નવે તો ગમે તળો સુંદર વાક્ય વે પણ એ ચોવક ન ચોવાજે. બહુતા પાયન કે સુભાષિત જઈ શકો, ચોવક ન. સુભાષિત એટલે નામ જોગ હુંડી, જે કે એકડે જ ખાસ આસામી વટે મટાવા છે. જડે ચોવક એ સરકાર માન્ય ચલણી નાણું હે, એ લોક સિક્કો હે, જો કો ગમે તે તરત વટાઈ વાપરી શકાજે. તો એ લોક સિક્કો એટલે ચોવક પ્રજા મેં વંશ પરંપરા ઉતરી આવેલ અમૂલી થાપણ હે. એમ કે અચિંદલ પેઢીએ લા કરી સાચવી રાખે જી અગત્ય હે. જગત મેં એડો કોઈ મહત્વ જો પ્રસંગ ન હુંદો જે મથે કોઈ ન કોઈ ચોવક ન ચોવાણી વે. ચોવકે જી હદ મેં ખેતી, ઉદ્યોગ, નોકરી, ધંધો, રોજગાર તાં અચે જ, પણ તે ઉપરાંત સંસાર મેં પગલે પગલે ઊભા થીંદલ પ્રસંગે કી વર્તણું તે જો એસારો ક્યારેક બોધ રૂપે, ક્યારેક સૂચન રૂપે, ક્યારેક ઉપમા રૂપે, ક્યારેક વ્યંગ રૂપે, ક્યારેક દ્રષ્ટાંત રૂપે મળે તો અને પાકે ઉપયોગ અચે તો. જીવન જે જુદે જુદે પ્રસંગે મેં કોરો કહેણું, કેંજો વિશ્વાસ કહેણું, કેંજો વિશ્વાસ ન કહેણું, ઈમાનદાર માળું કી ઓળખણું, પાંજી કે કી પીછાણું, સુખ દુઃખ જે અતિરેક મેં કી રોણું, સગે સંબંધી ને હેતુ મિત્રે સે કેળો નાતો રખણો, હેની ગાલીએ જો જ્ઞાન પાંકે ચોકે મજાનું મિલે તો અને પાં ચોવક જો ઉપયોગ કરી ઈ જ્ઞાન બે કે દઈ શકો તા. ચોવક કે જો ઉપયોગ ભોગ ભણેલે કના અભણ વધુ કરીતા, ઢગે જા પૂછ મોડી દલ ખેડું, ગડા ખેડી દલ ગડેવારો, વાળીએ તે મોલ મથા વૈયા ઓડાઈ દલ મુલઈ, ક ગામડે જા વસદલ ગામડિયા, ગાલ ગાલ મેં ચોવક જો વપરાશ વધુ અને ખૂબ અસરકારક રીતે કરીએ તા. ચોવકે જો એટલો પરિચય કયો, હાણે પણ એની અસરકારકતા અને ઉપયોગીતા જા દાખલા નેહર્યું. મણિયા પહેલાં મુંજો પિંડ જો દાખલો ડિયા, આઉં નિશાળ મેં ભણદો હો તેની જોડકને જડી કવિતા લખંદો હો, પણ માપ મેં ન લખંદો હો, છતાં મહેફલ મેં સુણાયા તો સુણદલ પસંદ કંદા વા અને વાવા મિલદી હુઈ. સન 1962-63 મેં મુંજો પરિચય પાંજા શાયરે આઝમ કવિ શ્રી અબ્દ સે થયો. એની કે મુંજ્યું રચનાઉં સુણાયું, એની ચ્યાં અહીં લખોતા સરસ, પણ માપ મેં નતા લખો. માપ મેં લખેલ કવિતા દોષ વગર જી ચોવાજે, માટે માપ મેં લખો. આઉં દલીલ કહી જ ભા, હું કે જકી ચોણો હોય છે ચાંતો અને સુણદલ સમજી વિનેતા અને પસંદ પણ કરીતા, પોઈ હી માપ જી મથા કોટકોલા. શ્રી અબ્દ મુંજી જિદ ડીસી છુપર્યા, ને આઉં જી લખંદો હો તી જ લખંદો રહ્યો છે. સન 1964 મેં પાંજા આદરણીય કવિ શ્રી કારાણી બાપા કે હું થોડીક રચનાઓ કચ્છના કવિઓ અને સંતો ભાગ બીજેલા કરી હલાયું. કારાણી બાપા વળતી ટપાલે લખી જણાયા, જે મંગલભા અહીં લખોતા લાટ, પણ માપ મેં નતા લખો, તો હાણેથી માપ મેં લખે જી શરૂઆત કર્યો. આઉં કાગર લખી જવાબ વાર્યો, તેમે શ્રી અબ્દ સામે કહીવી સેજ દલીલ કહી. જવાબ મેં કારાણી બાપા લખ્યા, મંગલભા આંકે સોન મિલે તો ને ગળાણી નથી મિલે. કારાણી બાપાજી માપ મેં લેખે બાબતજી હી ચોવક સાથે જી દલીલ દિલ મેં ખોચી રહી, અને ત્યાંનું માપ મેં લખણ લગો છે અને હજ સુધી લખાતો. એટલો જ ન પણ મુંજે થોડે જુવાન ભાઈ કે માપ મેં લખતા પણ ક્યાં અહીં ઉજ ચોવક થઈને, જે આંકે સોન મિલે તો અને ગળાણી નથી મિલે. હી ચોવકની ચોટ બાબત જો મુંજો જાતિ અનુભવ, પાંજા બોલ ઈ તી રહી, ઈ જ ઘા કર્યું તો થોડેક છેટે તઈ ને થોડોક માર કરી, પણ ઈ જ બોલ ચોવક રૂપી કમાન થે ચડાઈને છડ્યું તો દૂર સુધી ઘા પૂજે અને નિશાન જે આર પાર નીકળી વિંજે. પા હેર નહેરાઈ અને ચોવક મેં સાદો સીધો સૂચન હે, પણ કેળો અસરકારક બને તો હી ચોવકની ખૂબી હે. હાણે વ્યંગ જો એકડો દાખલો નહેર્યો, પાંજે મેં એકડી ચોવક હે, ડાઈ સાવરે ન વિંજે ને ચરઈ કે શીખા માંડે. આચાર વગર જો ઉપદેશ અસર નતો કરે એ ચેલા કરી હી ચોવક વપરાજ હતી. અજ ભ્રષ્ટાચાર, ભાષા ભેદ, પ્રદેશવાદ, નાત જાત જાતૂત, કરચોરી એને મને ઘણો જ ઉપદેશ દેવા જતો. પાંજા ઘર
ગામ ને સમાજના આગેવાન મોવડી

0: તદાના ભરમલજી અવાજમાં પાહી કચ્છી લોકગીત સોયો ને હેન સાથે જ અજો રહેણ કાર્યક્રમ થયે તો પૂરો તો ગિંદાસી રજા તો રહેણ કાર્યક્રમ સુંદર પાંજ મેળે ભા ભેણ કે ચંદુભાજા જે જા કરીને રામ રામ રામ રામ રામ રામ રહેણ હિવો અસાંજો કચ્છી કાર્યક્રમ કાર્યક્રમ જો પ્રસારણ આકાશવાણી જયપુજ કેન્દ્ર તા કરે મેં આવ્યો
1: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. આ કાર્યક્રમના પ્રાયોજક NCERT

0: उमंगुई। अभी आपने सुना ये कार्यक्रम। अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अब अपने मित्र अजीत
1: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए।
0: नमस्कार। उमंग उमंग उमंग
2: उमंग। श्रोता मित्रों, हमणा जा प्रायोजित कार्यक्रम सांभळी रह्या हता उमंग। आ कार्यक्रमना प्रायोजक हता NCERT। हवे समाचार हेडलाइन सपाशे।
3: आकाशवाणी भुज प्रस्तुत छे आजना मुख्य समाचार। प्रधानमंत्री मोदीए ईरानना राष्ट्रपति साथे टेलिफोन पर वातचीत करीने पश्चिम एशियामां शांति माटेना प्रयासोनुं स्वागत कर्युं। જાપાનના પ્રધાનમંત્રી સના તાકાઇચી આજથી ભારતની 3 દિવસની મુલાકાતે। વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન VBG રામજી કાયદો આજથી અમલમાં આવશે। કેન્દ્રીય શ્રમ મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ દિલ્હીમાં કર્મચારી રાજ્ય વીમા નિગમની 198મી બેઠકની અધ્યક્ષતા કરી। કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે ભારત અને ગ્રીસ વચ્ચે નાણાકીય સેવાઓ, ટેકનોલોજી અને ડિજિટલ પેમેન્ટ્સમાં સહકાર વધારીને આર્થિક સંબંધોને મજબૂત કરવા અંગે ચર્ચા કરી। કેન્દ્ર સરકારે આજથી 15 દિવસ માટે પેટ્રોલ, ડીઝલ અને ઉડ્ડયન બળતણ પર નિકાસ ડ્યુટી દરમાં સુધારો કર્યો। જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓનો પહેલો જથ્થો આવતીકાલે ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજથી નમો સ્વચ્છતા અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ। મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટના સમાપન પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગુજરાત સંરક્ષણના ઉત્પાદનનું હબ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। રાજ્યમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં યેલો એલર્ટ। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ T20 મેચ આજે ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે રમાશે। અમદાવાદમાં અષાઢી બીજને 16 જુલાઈના રોજ નીકળનારી 149મી ભગવાન જગન્નાથ રથયાત્રા માટે પોલીસ વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર। બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સર્જાય તેની અસર તળે જુલાઈના પ્રથમ પખવાડિયા સુધી રાજ્યની સાથે કચ્છમાં વાવણી લાયક વરસાદ વરસી જાય તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી। હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 5 વાગીને 10 મિનિટે અપાશે।

આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે સંતવાણી. સ્વર આપી રહ્યા છે નારાયણ સ્વામી.

તો સામાન ભરવાનું મુહૂર્ત જોડાવા જાય છે કેટલા હાથે સામાન ઉપાડવાનું મુહૂર્ત છે? ના ન જાય, જે હાથમાં આવે ને મને ગા કરવા.

સંતવાણી અંતર્ગત હમણાં જ આપ નારાયણ સ્વામીનો સ્વર સાંભળી રહ્યા હતા. આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. અત્યારે 10 વાગ્યા છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. સૌપ્રથમ યેસુદાસને સાંભળીએ ફિલ્મ ચિત્તચોર.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
3: બાતો બાતો મેં આ ફિલ્મનું ગીત રજૂ કરી છે. સ્વર આપી રહ્યા છે લતા મંગેશકર, અમિત કુમાર અને સાથીદારો.
4: હસો મન, બોલો.

0: અભિનેત્રી, આ ફિલ્મનું ગીત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા, સ્વર આપી રહ્યા હતા કિશોર કુમાર અને લતા મંગેશકર.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
0: લતા મંગેશકર, અમિત કુમાર અને સાથીદારોનો કંઠ પ્રસ્તુત છે ફિલ્મ બાતોં બાતોં મેં.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
3: કિશોર કુમાર અને સાથીદારોનો સ્વર પ્રસ્તુત છે ફિલ્મ ખટ્ટા મીઠા.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: काला सोना आ फिल्म हमणा जाप आशा भोसले अने डेनी डेंगजोप्पा नो स्वर सांभळी रह्या हता।
1: गले लग जा
2: तू चली जा,
1: गले लग जा।
3: अलिया सिकंदर तू अत्यारे दरिये जाय छे?
4: अरे ना भाई ना, मने खबर छे के मॉनसून ब्रेक दरमियान दरिये न जवाय अने माछीमारी न कराय, સમજો?
3: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે, અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
5: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે। નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે। ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે। વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય। શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર।
0: કિશોર કુમારને સાંભળીએ ફિલ્મ ઓર કોન।

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
1: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

0: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે, પ્રસ્તુત છે સાપ્તાહિક કાર્યક્રમ બાબીડે જા બોલ.
1: આકાશવાણી જો ઈ ભુજ કેન્દ્ર આય રજૂ કર્યો તો સાપ્તાહિક કચ્છી કાર્યક્રમ બાબીડે જા બોલ. કાર્યક્રમ પ્રસ્તુતિ પલ્લવી માણેક. તા અચોસણો બાબીડે જા બોલ.
2: પ્રણામ મુજા મળે કચ્છી ભા બહેન, હી આય આકાશવાણી ભુજ અને અહીં સણોતા કચ્છી કાર્યક્રમ બાબીડે જા બોલ. અને આવ્યા આજી રેડિયો દોસ્ત પલ્લવી. તો અજ પાણ ગાલું કરદાસી કહેવત જી, એકડી એડી કહેવત જો કો પાકે જીવન જો ઘણો બધો શિક્ષણ દઈ વને થી. તો પા નેરીઓ તો નમ અને કારેલો ઈ સૌથી કડવા ચોવા જે પણ ચેતા ન ક પચે પોઠિયા નમ જી નિમોરી પણ મીઠી લાગે. તો ઈ આય પાજી કહેવત અને એન કહેવત પીસે પાંચ ગાલ કરી વારાયો અને ઈ ગાલ કર્યો તે પહેલા પા સોણદાસી એકડો લાટ મજાજો કચ્છી ભજન.

0: राजगोर जी चौपड़ी में थी तो आके ही भजन अन ही चौबक कैडी लगी से जरूर थी असांजे आकाशवाणी जी सोशल मीडिया चैनल वई अंते जरूर थी प्रतिभाव लीजा अन चौजा के असांजो ही प्रोग्राम के कैडो लगो।
1: हमणा जा साप्ताहिक कच्छी कार्यक्रम बाबीड़े जा बोल सांभळी रह्या हता। आकाशवाणी नु आ भूज केंद्र छे, अमारुं हवे पछीनुं प्रसारण अमदावाद वडोदरा केंद्र परथी
2: रहेशे। नमस्कार, प्रस्तुत छे अत्यारना मुख्य समाचार। ભારતીય શેરબજારમાં બે દિવસના ઘટાડા પછી સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો, સેન્સેક્સમાં 340 અંકનો વધારો જ્યારે નિફ્ટી 23,970ની સપાટી પર પહોંચ્યો। વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન વીબીજી રામજી કાયદો આજથી અમલમાં આવશે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 183.50 રૂપિયાનો ઘટાડો કર્યો। રાજસ્થાનમાં દોસા જિલ્લામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રક સાથે અથડાયા બાદ સ્લીપર બસમાં આગ લાગતા 7 લોકોના મોત, 12 લોકો ઘાયલ। લાહોરમાં એક ખાનગી ટ્યુશન સેન્ટરની છત તૂટી પડતા 14 બાળકોના મોત, 8 બાળકો ઘાયલ। કેન્દ્રીય મંત્રીઓ શિવરાજસિંહ ચૌહાણ અને કિરેન રિજિજુ આજે અરુણાચલ પ્રદેશમાં પૂરની સ્થિતિ અને નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે ઇટાનગર પહોંચ્યા। એર માર્શલ આશુતોષ દીક્ષિતે વાયુસેનાના ઉપપ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે અને આવતીકાલે એમ બે દિવસ ભાવનગર જિલ્લાની મુલાકાતે। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં નવી 6 શાળાઓ મંજૂર કરાઈ। જૂન મહિનામાં યુપીઆઈના માધ્યમથી 22 અબજથી વધુ વ્યવહારો થયા, જે ગયા વર્ષના જૂન મહિના કરતા 23% વધુ છે। વ્યવહારોનું કુલ મૂલ્ય 28 લાખ કરોડને પાર। અમદાવાદ સુભાષ બ્રિજના 3 સ્પાનનું સુરક્ષિત રીતે ડિમોલિશન પૂર્ણ, નદીના પટમાં સફળતાપૂર્વક ઉતારાયા 3 સ્પાન સલામત રીતે ઉતારાયા। ફિફા વર્લ્ડ કપના રાઉન્ડ ઓફ 32 મેચમાં મેક્સિકોએ એક્વાડોરને 2-0થી હરાવીને અંતિમ 16માં પ્રવેશ કર્યો। મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટના સમાપન પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગુજરાત સંરક્ષણના ઉત્પાદનનું હબ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટ દરમિયાન 3 લાખ કરોડના સમજૂતી કરાર 34 થયા। અમદાવાદમાં અષાઢી બીજને 16 જુલાઈના રોજ નીકળનારી 149મી ભગવાન જગન્નાથની રથયાત્રા માટે પોલીસ વહીવટીતંત્ર હાઇએલર્ટ પર અને અમદાવાદમાંથી પોસ્ટના પાર્સલમાં આવેલો ગાંજો ઝડપાયો। હવે પછી આપ 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ। હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત। કાર્યક્રમની શરૂઆત કરીશું આશા ભોંસલે અને મોહમ્મદ રફીએ ગાયેલા કશ્મીર કી કલી ફિલ્મના ગીતથી।

ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું સોનુ નિગમે ગાયેલી સમીરની રચનાથી.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગીત ગઝલ આકાશવાણી અમદાવાદ વડોદરા. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ડિજિટલ ઇન્ડિયા અભિયાને સુશાસનને નવી દિશા આપી છે અને દેશના સર્વાંગી વિકાસને વેગ આપ્યો છે. પ્રધાનમંત્રી, ઉપરાષ્ટ્રપતિ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચાર્ટર્ડ એકાઉન્ટ

0: દિવસ નિમિત્તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને અને રાષ્ટ્રીય ડોક્ટર દિવસ નિમિત્તે દેશના ડોક્ટરોને શુભેચ્છા પાઠવી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 183.50 રૂપિયાનો ઘટાડો કર્યો. વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન બીબીજી રામજી કાયદો આજથી અમલમાં આવશે. ટેકનોલોજી અને ડિજિટલ પેમેન્ટ્સમાં સહકાર વધારીને આર્થિક સંબંધોને મજબૂત કરવા અંગે ચર્ચા કરી કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે. કેન્દ્ર સરકારે આજથી 15 દિવસ માટે પેટ્રોલ, ડીઝલ અને ઉડ્ડયન બળતણ પર નિકાસ ડ્યુટી દરમાં સુધારો કર્યો. પાસપોર્ટ અરજી ફીમાં વધારો આજથી અમલમાં આવ્યો. દેશમાં જૂન મહિનામાં યુપીઆઈના માધ્યમથી 22 અબજથી વધુ વ્યવહારો થયા. દિલ્હીની ઇલેક્ટ્રિક વાહન ઈવી નીતિ 2026 આજથી લાગુ થઈ. ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ. વરસાદ, ખેડૂતોના મુદ્દા સહિતની ચર્ચાઓની શક્યતા. આજે સવારે રાજસ્થાન અને પંજાબમાં સર્જાયેલા 2 અકસ્માતમાં 16 લોકોના મોત થયા છે, જ્યારે 37 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. સ્વચ્છ અમદાવાદના સંકલ્પ સાથે એએમસી દ્વારા વિશેષ વર્કશોપનું આયોજન કરાયું. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ T20 મેચ આજે ચેસ્ટરલે સ્ટ્રીટ ખાતે રમાશે. આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટઇન્ડિઝને 8 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. હોકી ઇન્ડિયાએ બેલ્જિયમ પ્રવાસ માટે 22 સભ્યોની જુનિયર અંડર 21 મેન્સ હોકી ટીમની જાહેરાત કરી. અને અમદાવાદ સુભાષ બ્રિજના 3 સ્પાનનું સુરક્ષિત રીતે ડિમોલિશન પૂર્ણ. નદીના પટમાં સફળતાપૂર્વક ઉતારાયા 3 સ્પાન સલામત રીતે ઉતારાયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું સુરેશ વાડકર અને સાથીઓએ ગાયેલી દાસી જીવણની રચનાથી.

0: પ્રસ્તુત કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
1: ઓછા વ્યાજમાં

0: પણ એપ થી. વાહ, ફસાણો. અજાણ્યા એપ થી બચો.
1: RBI કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
2: બહેનો, અમારી વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહિયરમાં આપ સાંભળી રહ્યા છો લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને. મિત્રો, આજે 1 જુલાઈ, આજથી શરૂ થાય છે વન મહોત્સવ. આ એક વૃક્ષારોપણનો વાર્ષિક ઉત્સવ છે. તેની શરૂઆત કનૈયાલાલ માણેકલાલ મુનશીએ રાજઘાટ દિલ્હી ખાતે એક વૃક્ષ વાવીને કરી હતી. વન મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ વન સંરક્ષણ અને વૃક્ષારોપણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનો છે.
1: વૃક્ષારોપણની જરૂરિયાત અને રાષ્ટ્રીય સ્તરે વૃક્ષારોપણના પ્રયાસોની આવશ્યકતા અંગે સૌ પ્રથમ રાષ્ટ્રીય જાગૃતિ 1947માં દિલ્હીમાં વૃક્ષારોપણના સફળ અભિયાન સાથે આવી હતી. વર્તમાનમાં સમગ્ર દેશમાં આ પ્રકારનું અભિયાન ચલાવવામાં આવે છે. આ દિવસે શૈક્ષણિક સંસ્થાઓ વૃક્ષારોપણ, જાગૃતિ યાત્રા, વૃત્તચિત્રોનું પ્રદર્શન વગેરે જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે.
2: તો શ્રોતા મિત્રો, આપણે આપણાથી શક્ય પગલા લઈએ, વૃક્ષો વાવીએ અને વૃક્ષોનું જતન કરીએ. બસ આ વિચાર સાથે જ કાર્યક્રમમાં હવે આગળ વધીએ અને વાંચીએ આપના પત્રો અને આપના ઈમેલ્સ. તો શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં પહેલો પત્ર છે પરમાર જેઠાભાઈ વીરાભાઈ નો, GIDC મુકામ વઢવાણી, જિલ્લા સુરેન્દ્રનગર થી. આકાશવાણીના તમામ કર્મચારીશ્રીઓને વંદન સાથે તેઓ લખે છે કે આકાશવાણી એટલે નાના મોટા સૌને જીવન ઉપયોગી દરેક પ્રકારની માહિતી અને જ્ઞાન આપવાનું જ્ઞાન મંદિર. સાથે સાથે એમણે એક સૂચન પણ કર્યું છે કે ચેતનભાઈ જાની નિવૃત્ત થઈ ગયા છે, પણ એમને ક્યારેક આકાશવાણીમાં મહેમાન તરીકે પણ બોલાવીને અમને એમનો સંવાદ, એમનો અવાજ સંભળાવશો. મૌલિનભાઈ મુનશી માટે પણ આ જ સૂચન છે. જી જેઠાભાઈ, ચોક્કસથી. આપ ચેતનભાઈને, મૌલિનભાઈને યાદ કરો છો અને આકાશવાણીના માધ્યમ થકી અહીંના ઉદ્ઘોષકો, અહીંના કર્મચારીઓ આપના સ્મરણપટમાં જીવંત રહે છે તે અમારા માટે ખૂબ આનંદની વાત છે. આજ તો આપણો અતૂટ સંબંધ દર્શાવે છે ને. તો આગળ આપે જણાવ્યું છે કે 3 જૂનના રોજ કાર્યક્રમમાં પર્યાવરણ વિશે આપે જે પણ વાતો કરી તે ખૂબ ગમી. જેઠાભાઈ, આપનો પત્ર અમને ખૂબ જ ગમ્યો અને અવારનવાર આપના પત્રો મળતા રહે તેવી અમારી ઈચ્છા.
1: અને હવે આ પત્ર છે વીંછિયા રાજકોટ થી સહિયર સાથી એવા શાંતિલાલ ઉકમચંદ માથુકિયા નો. સાથે છે પરેશકુમાર, ઉષાબેન, ભાવનાબેન, હર્ષાબેન, કાજલબેન, વત્સલ તથા સમગ્ર માથુકિયા પરિવાર. જણાવે છે કે અમારા પત્રોના પ્રત્યુત્તર રેગ્યુલર રીતે આપ વાંચી સંભળાવો છો તે સાંભળીને અમોને ખૂબ આનંદ થાય છે. આગળ તેઓ જણાવે છે કે મારા ઘરની પાસે ભરતભાઈ માથુકિયા રહે છે. તેમણે સૈયદની આખી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી છે અને સાથે વીંછિયા આવવાનું ભાવભીનું આમંત્રણ આપ્યું છે. અરે વાહ ભરતભાઈ, આપના આ ભાવપૂર્વકના આમંત્રણ બદલ ખૂબ ખૂબ આભાર. આગળ શાંતિભાઈએ કેટલીક માર્મિક વાતો લખી મોકલી છે. કેન્સરની ગાંઠ એક ભાવ બગાડે, જ્યારે વેર ભાવની ગાંઠ ભવો ભવ બગાડે. સંસાર સ્મશાન થી પણ વધારે ભયંકર છે. સ્મશાનમાં મરી ગયેલાને બાળે છે, જ્યારે સંસાર તો જીવતાને પણ સળગાવે છે. મારા માર્યા પછી પાછળવાળાનું શું? આ ચિંતામાં ને ચિંતામાં આખી જિંદગી સુધી પૈસા પાછળ દોડી રહેલ માણસને ગુરુ કરે છે. પણ દોસ્ત, મર્યા પછી પાછળવાળાનું શું થશે એની ચિંતા કરવાના બદલે મર્યા પછી આગળ તારું શું થશે એની ચિંતા કર, તો જો તારું જીવન અને મરણ બંને સુધરી જશે. વાહ શાંતિલાલજી, તમે તો સાંભળનાર બધાને ખરેખર વિચારતા કરી મૂક્યા. જોવા જઈએ ને તો એકબીજાની દેખાદેખી, ફેશન, એકબીજાથી ચડિયાતા દેખાવાની હોડ, આ બધાની પાછળ જ જિંદગીના કિંમતી વર્ષો પસાર થઈ જાય છે અને એમાં પોતાનો આત્મા કે પોતાનો મહેલો તો ક્યાંય ભૂલાઈ જાય છે.
2: તો શ્રોતા મિત્રો, હવે આ ઈમેલ છે મૂળ ઉત્તર ગુજરાત પાટણના અને હાલ પોરબંદરમાં સ્થિત એવા આપણા શ્રોતા મિત્ર મહેશભાઈ પ્રજાપતિનો. અરે વાહ મહેશભાઈ, કાર્યક્રમ સહિયરમાં તો આપનો પહેલો ઈમેલ છે. તો શ્રોતા મિત્રો, મહેશભાઈ નું સ્વાગત થઈ જાય. સ્વાગત સ્વાગત સ્વાગત. શ્રોતા મિત્રો, મહેશભાઈ પ્રજાપતિની સાથે છે એમના મિત્ર મેહુલભાઈ ગોહિલ. સાથે સાથે સહિયર કાર્યક્રમના નિયમિત શ્રોતા મિત્રો એવા જૂનાગઢના કિરીટભાઈ સોલંકી, ડેર પાટણના ધીરજભાઈ રબારી, ભુજના કલ્પાબેન ઉપાધ્યાય, અંજારના અલ્પાબેન નિર્મળ અને રણુજાના કરસનદાસ બાપુને એમણે યાદ કર્યા છે. ઈમેલમાં લખે છે કે સહિયર અમારો સૌથી પ્રિય કાર્યક્રમ છે, પણ આજે પ્રથમ વખત ઈમેલ કરી રહ્યો છું. જી મહેશભાઈ, કોઈ જ વાંધો નથી, જ્યારથી પણ શરૂઆત કરીએ તે સારી જ ગણાય. હવે નિયમિત રૂપે ઈમેલ કરતા રહેજો. હા, આગળ જણાવે છે કે આ ઈમેલ કરવા માટે હું આભારી છું જૂનાગઢના કિરીટભાઈ સોલંકીનો, કારણ કે હું પોતે પ્રજ્ઞાચક્ષુ છું, લખી શકતો નથી, પણ કિરીટભાઈએ આ ઈમેલ લખીને મોકલ્યો છે. મેં કિરીટભાઈને રિક્વેસ્ટ કરી હતી ઈમેલ કરવા માટે અને એમણે ખૂબ ખુશીથી આ રિક્વેસ્ટ સ્વીકારી, માટે એમનો ખૂબ ખૂબ આભાર. ઓહો હો હો હો, કિરીટભાઈ, તમારો તો કાર્યક્રમ સહ્યર વતી પણ ખરેખર અમે જેટલો આભાર માનીએ એટલો ઓછો. તો મહેશભાઈ આગળ જણાવે છે કે 19 જૂન શુક્રવારના રોજ નમ્રતાબેન મોદીએ લીધેલી પીનલબેન પટેલની મુલાકાતમાં યોગ વિશે ખૂબ જ સરસ જાણકારી મળી. આ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન. અને તમારી બંને બહેનોની સુંદર રજૂઆત સાંભળીને આનંદ આનંદ થઈ જાય છે. અને એમાં પણ ઈમેલ અને પત્રોના જવાબ આપવાની શૈલી તો મન ભાવન છે. વાહ મહેશભાઈ, આપને કાર્યક્રમ સહિયર સાંભળવાની મજા આવે છે ને, એટલે અમારો તો આજનો દિવસ બની ગયો આ વાત સાંભળીને. આટલા સરસ મજાના ઈમેલ બદલ ખૂબ ખૂબ આભાર. તો શ્રોતા મિત્રો, હવે આ ઈમેલ છે અંજારથી આપણા કવિત્રી શ્રોતા સહિયર સખી અલ્પા નિર્મળ, ભુજથી અત્યંત સંવેદનશીલ સખી કલ્પા ઉપાધ્યાય અને જેતપુરથી એમના ફૈબા દક્ષાબેન પડ્યાનો. ઈમેલમાં જણાવે છે કે ગરમીનો અંત હવે ધીમે ધીમે નજીક આવી રહ્યો છે અને ભીની માટીની મહેકમાં ઉઘડી જવાની મોસમ આવી રહી છે. આ આતુરતાનો અંત બસ હવે જલ્દી આવે. જી, આ વાત તો બિલકુલ સાચી છે અને આ વિશે અમે એક કાર્યક્રમ પણ કર્યો હતો કે હવે અત્યારથી જ આપણે ખૂબ જ આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. આગળ આપ જણાવો છો કે આપણને સૌને કોયલના મીઠા ટહુકા સાંભળવા ખૂબ ગમે છે, પણ હકીકતમાં તો એની વેદના હોય છે. આ વેદના દર્શાવતું અલ્પાબેન નિર્મળનું એક કાવ્ય, એક કવિતા અહીંયા છે, આપણે સાંભળીશું. કુંજ ગલીમાં સંભળાય રે કોયલના મીઠા રે ટહુકા, કુંજ ગલીમાં સંભળાય રે કોયલના મીઠા રે ટહુકા.
3: અરે કોઈએ જાણી ક્યાં છે એની પાછળની તે વેદના?
2: લાગે કે એ તો વરસાદને કરે છે સાદ, પણ વાસ્તવમાં કરતી હોય છે વરસાદને ફરિયાદ રે.
3: તું આવવામાં ન કરજે જરા પણ મોડું, થાય છે જે પીડા તે હવે કેમ સંતાડું.
2: ઓ મેઘા, ઓ રે મેહુલ્યા, સાંભળજે આ આજીજી, તું મારી મીઠા ટહુકાની પાછળ છુપી છે એક લાચારી. ફાલ પાવન, ખરેખર ખૂબ સુંદર કવિતા. કોયલની વેદના સમજીને આ પર્સપેક્ટિવથી આવું લખવાનો આપનો વિચાર જ ખૂબ સરસ કહેવાય. આગળ આપે જણાવ્યું છે કે જો કાર્યક્રમની સમીક્ષામાં જણાવું તો આદરણીય વડીલ શ્રી ધીરજભાઈ રબારી અને માનનીય કિરીટભાઈ સોલંકી આપેલી મુલાકાત ખૂબ સરસ હતી. તો વળી 16 જૂનના રોજ પ્રસ્તુત કરેલ પત્રો અને ઈમેલની સફર પણ ખૂબ સરસ રહી, સાથે સાથે નવા મિત્રો જોડાઈ રહ્યા છે તે ખૂબ આનંદની વાત છે. તો વળી 18 જૂનના રોજ પીનલ પટેલે આપેલી યોગ વિશેની માહિતી ખૂબ સરસ રહી. આ મુલાકાત રજૂ કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બીજી એક ખાસ વાત, અમારી કવિતાનું પઠન આપ બંને બહેનો કરો છો તે તમામ કાર્યક્રમ સાંભળનારાઓ સુધી પહોંચે છે અને મને ખૂબ સારો પ્રતિભાવ આપીને આ બધા જ શ્રોતા મિત્રો પ્રોત્સાહન પૂરું પાડે છે, તે બદલ આ મિત્રોનો આ કાર્યક્રમ થકી ખૂબ ખૂબ આભાર. વાહ અલ્પાબેન, યસ, આપનો આભાર બધા જ મિત્રો સુધી, બધા શ્રોતા મિત્રો સુધી પહોંચી ગયો છે. અને શ્રોતા મિત્રો અંદર અંદર એકબીજાને આટલું પ્રોત્સાહન આપે છે, એકબીજા સુધી પોતાના અભિપ્રાયો પણ પહોંચાડે છે, તે ખૂબ આનંદની વાત છે. સાચે સહિયર પરિવાર એક મજબૂત પરિવાર છે.
3: તો હવે આ સંદેશ છે અમદાવાદથી નીલાબેન પટેલનો. જણાવે છે કે 29 તારીખ સોમવારનું નાટક કેક્ટસ. વાહ, સાંભળીને થયું કે દરેક સખીના જીવનમાં કેક્ટસ નહીં માત્ર ગુલાબ જ ઉગવા જોઈએ. વાહ નીલાબેન, એકદમ સાચી વાત છે. તમારું જીવન સાથી એવો હોવો જોઈએ જે તમને સ્વતંત્રપણે તમે જે પણ કરવા માંગો છો એમાં તમને સહકાર આપે, તમે જેટલી ઉડાન ભરવા માંગો છો એમાં તમને સપોર્ટ કરે.
2: તો હવે આ ઈમેલ છે વલસાડથી આપણા નિયમિત શ્રોતા મિત્ર હોસંગભાઈ બરડીનો. લખે છે કે ટીવી અને મોબાઈલ ભલે આવ્યા, પણ રેડિયો કેટલો જરૂરી છે તે ઘણાને હજુ પણ ભાન નથી. એ લોકો અભાગી છે જે લોકો રેડિયો રાખતા નથી. રેડિયો પર સંગીત, સમાચાર, કોમેડી વગેરે બધું જ સાંભળવા મળે છે. મારે ત્યાં તો 100 વર્ષથી રોજ રેડિયો વાગે. નસીબદાર લોકો રેડિયો પર સહિયર જેવો સુંદર માહિતીસભર કાર્યક્રમ સાંભળી શકે અને એનો આનંદ અનુભવી શકે. એ દુઃખની વાત છે કે કેટલીક જગ્યાએ રેડિયો રિપેરિંગની દુકાનો પણ બંધ થઈ ગઈ છે. ઓલ ઇન્ડિયા રેડિયો, આકાશવાણી, જિંદાબાદ. જી હોસંગભાઈ, આપની વાત 100% સાચી છે. હવે રેડિયો રિપેરિંગની દુકાનો અને સાથે સાથે ઘડિયાળ રિપેરિંગની દુકાનો પણ ઘણી જગ્યાએ બંધ થતી જોવા મળી રહી છે અને શોધવા જાઓ તો પણ આવી દુકાનો નથી મળતી.
3: હવે આ ઈમેલ આવ્યો છે ફ્લોરિડા યુએસએ થી. ઈમેલ મોકલનાર છે હરીશભાઈ શુક્લા અને એમની સાથે છે ગીતાબેન, હર્ષ, અતિથિ અને ઓમ. તેઓ લખે છે, આઈ લિસન ટુ સૈયર પ્રોગ્રામ રેગ્યુલરલી એન્ડ આઈ એમ થેન્કફુલ ટુ માધુભાઈ એન્ડ ધીરજભાઈ ફોર સેન્ડિંગ મી પ્રોગ્રામ્સ. સૈયર ઇઝ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રોગ્રામ ઇન ઓલ આસ્પેક્ટ. ઇટ ગીવ્સ નોલેજ એન્ડ પ્લેઝર ટુ ઓલ લિસનર્સ. વી વિલ બી રેગ્યુલરલી રાઇટિંગ ઇમેલ્સ નાવ ઓનવર્ડ્સ. અરે વાહ હરીશભાઈ, ખૂબ જ ખુશી છે અમને કે માધુભાઈ અને ધીરજભાઈ આ કાર્યક્રમ સાંભળવામાં આપને મદદ કરે છે. ઇન્ડિયા અને અમેરિકાનો ટાઈમ ઝોન અલગ છે અને છતાં પણ આપ આટલો બધો રસ લઈને આ કાર્યક્રમ સાંભળો છો અને સાંભળીને અમને પ્રતિભાવ પણ મોકલો છો. ચોક્કસથી સહિયર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને આપ આ જ રીતે નિયમિત સહિયર કાર્યક્રમ સાંભળતા રહેજો.
2: તો હરીશભાઈના ઇમેલ બાદ હવે આ ઇમેલ છે આપણા ગઝલ પ્રેમી નિયમિત શ્રોતા મિત્ર પરમાર અમિતભાઈ કમલેશભાઈ નો, ગામ સરસિયા, તાલુકા ધારી, જિલ્લા અમરેલી થી. સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન, જયેશભાઈ તથા રેડિયો મિત્ર ધીરુભાઈ મૈસુરિયા અને ગારિયાધારના જગદીશભાઈ ગોહિલ ઉર્ફે દોસ્ત. સાથે સાથે એમના ભાણિયા ભાણકીની આખી આખી ટીમ છે, ક્ષેયા, મીત, ઉર્વિશ, રુદ્ર, રીમા, પરી, પૂજા, હિવા, નવા પધારેલા મહેમાન ભત્રીજી, રીવાબેન. અમિતભાઈ લખે છે કે 8મી જૂનનો કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવ્યો ન હતો, પરંતુ તે દિવસે નિવૃત્ત આકાશવાણી અધિકારી તુષાર શુક્લાનો દેવાંગભાઈ સાથેનો વાર્તાલાપ આવ્યો હતો. તે સાંભળવાની મજા આવી ગઈ. આ વાર્તાલાપ સરસ હતો. જૂના કાર્યક્રમોનું પુનઃ પ્રસારણ કરવાનું સૂચન એમણે આપ્યું તે ગમ્યું. જી અમિતભાઈ, આપને આ કાર્યક્રમ ગમ્યો અને તેની આપે જાણ કરી તે બદલ આપનો આભાર. આગળ આપ જણાવો છો કે 10મી જૂનના રોજ ઇમેલ્સ અને પત્ર આધારિત કાર્યક્રમ ખૂબ સરસ હતો. અમારા ઇમેલનો જવાબ આપવા બદલ આભાર. તો 12મી જૂનના રોજ શરીર તથા યોગ વિશે માહિતી સરસ હતી. પર્યાવરણની જાણવણી વિશે સારી જાણકારી આપી મીના શાહનો વાર્તાલાપ સરસ હતો. અમિતભાઈ, આપ નિયમિત રૂપે અમને ઇમેલ લખીને આપના અભિપ્રાય અમારા સુધી પહોંચાડો છો તે બદલ અમે ખરેખર આપના આભારી છે.
3: તો અમિતભાઈ નો બીજો પણ એક ઈમેલ આપણને મળ્યો છે લિપિ, જેમાં તેઓ લખે છે કે લખવાનો સમય નથી માટે માત્ર ઈમેલ કરું છું કે ત્રણેય દિવસના કાર્યક્રમ સરસ હતા. સોમવારે કાર્યક્રમ સરસ હતો તથા ગુજરાતી ગીત સરસ હતું. બુધવારે ઈમેલ અને પત્ર આધારિત કાર્યક્રમ સરસ હતો તથા મારા ઈમેલ નો જવાબ આપવા બદલ આભાર. અને શુક્રવારે કાર્યક્રમમાં શરૂઆતમાં યોગ વિશેની જે માહિતી આપી તે સરસ હતી. વાહ અમિતભાઈ, આપને માહિતી ગમી, કાર્યક્રમો ગમ્યા એ જાણીને ખૂબ જ ખુશી થઈ. સમય ન હોવા છતાં પણ સહિયર કાર્યક્રમને યાદ કરીને આપણે ટૂંકો પણ ઈમેલ કર્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમિતભાઈના ઈમેલ બાદ હવે આ ઈમેલ છે ગિરનારની તળેટીમાં વસેલા શહેર જૂનાગઢથી વાંઝા દરજી કિરીટ સોલંકી અને એમની સાથે છે એમના સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકી. લખે છે કે તારીખ 10મી જૂનના કાર્યક્રમમાં બંને બહેનોની પત્રો તથા ઈમેલ્સના જવાબ આપવાની શૈલી માટે 100માંથી 100. આગળ તેઓ લખે છે, હાલમાં વાતાવરણમાં થોડો પલટો આવ્યો છે અને વાદળછાયું વાતાવરણ રહે છે, જેને કારણે ગરમીમાં થોડી રાહત અનુભવાય છે. પણ રાત્રે ગોલા ખાવા તેમજ આઈસ્ક્રીમ તેમજ બાસુંદી વગેરે તરફ મન આકર્ષાય છે. કિરીટભાઈ, તમે રહ્યા સ્વાદના રસિયા, એટલે સરસ સરસ વાનગી તરફ તમારું ધ્યાન તો આકર્ષાય જ. જો કે હું તો સલાહ એવી આપીશ કે રાત્રે બાસુંદી ખાવાનું આપ ટાળો તો એ વધારે સારું છે. હા, અમને ઈમેલ આપ રાત્રે કરી શકો છો.
2: હવે કિરીટભાઈના ઈમેલ બાદ આ ઈમેલ છે આકાશવાણીના ખૂબ જ જૂના અને જાણીતા નિયમિત શ્રોતા મિત્ર, નિયમિત ઈમેલ બડી રૂપેશ કુમાર એ ચુડાસમાનો મોચી બજાર પડધરી થી. એમની સાથે છે મીનાબેન, શોભનાબેન, ભાવિકાબેન, હિતેશભાઈ, લાડલી, સિદ્ધિ, ભાણેજ, દેવ અને અપેક્ષા તથા ચુડાસમા પરિવારના સભ્યો. સાથે સાથે નવા રણુજાના કરસનદાસ બાપુ અને આકાશવાણીના સર્વે શ્રોતા મિત્રો, પત્ર મિત્રોને એમણે યાદ આપી છે. ઈમેલમાં જણાવે છે કે 25મી મે ના રોજ સુરત વિશે જે વાતો કરી, સુરત શહેર વિશે વાતો કરી તે ખૂબ સરસ હતી. સારી માહિતી મળી. મહેશભાઈ શાહની મુલાકાત ગમી. તેઓએ પોતાની આકાશવાણી અમદાવાદની જૂની યાદો તાજી કરી સાંભળવાની મજા આવી. તો તારીખ 29મી મે ના રોજ વિશેષ કાર્યક્રમ અંતર્ગત નાટક વાત જાણે એમ છે ખૂબ પસંદ પડ્યું. પહેલી જૂન ના રોજ કાર્યક્રમની શરૂઆત વરસાદી વાતોથી થઈ અને વરસાદની પ્રતીક્ષા વિશે વાત કરી તે ખૂબ ગમી. રવિન્દ્રભાઈ પરમારની મુલાકાત દ્વારા ખૂબ સરસ માહિતી મળી અને પસંદગીનું ગીત ખૂબ ગમ્યું. તો 3 જૂન ના રોજ મિત્રોના સંદેશાઓના ખૂબ સરસ રીતે ઉત્તર અપાયા અને મૌલિનભાઈ ની મુલાકાત માહિતી સભર રહી. તો 10 જૂન ના રોજ મિત્રોના પત્રો અને ઈમેલના ઉત્તરો સરસ લાગ્યા. બંને બહેનોએ ખૂબ પ્રેમપૂર્વક જવાબ આપ્યા અને અમારા ઈમેલનો ઉત્તર તેમજ પસંદગીનું ગીત પણ સંભળાવ્યું તે ગમ્યું. ખાસ કરીને અમિતભાઈ એ પોતાના ઈમેલમાં મને તથા બીજા ઘણા બધા પત્ર મિત્રોને યાદ કર્યા તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. રૂપેશ કુમારજી, આપનો સંદેશો અમિતભાઈ સુધી પહોંચી ગયો હશે, તેઓ પણ અત્યારે કાર્યક્રમ સાંભળતા જ હશે તેવી આશા રાખીએ છીએ. ઈમેલમાં આપે એક સરસ મજાનો સુવિચાર પણ લખીને મોકલ્યો છે. મુશ્કેલી વગરનું જીવન મેળવવા ક્યારેય પ્રાર્થના ન કરો, પણ દરેક મુશ્કેલીઓને પહોંચી વળવાની તાકાત મળે તે માટે પ્રાર્થના કરો. જી રૂપેશ કુમારજી, બિલકુલ સાચી વાત છે. મુશ્કેલીઓને પહોંચી વળવા માટે આપણે સક્ષમ બનીએ તે પ્રાર્થના જ સાચી પ્રાર્થના. બાકી મુશ્કેલી વગરનું જીવન તો ઈશ્વર કોઈને પણ નથી આપતો.
3: તો હવે આ ઈમેલ, આને ઈમેલ તો નહીં કહી શકાય, મને લાગે છે કે આને મિની ઈમેલ કહી શકાય. તો આ મિની ઈમેલ છે ડેર પાટણ થી ધીરજભાઈ વી રબારીનો, અને તેમણે માત્ર તેમની ફરમાઈશ લખી છે કે તેમણે પ્રભાબેન રબારીના સ્વરમાં લોકગીત સાંભળ્યું છે. અને ધીરજભાઈનો આ એક બીજો પણ ઈમેલ મળ્યો છે જેમાં તેઓ લખે છે કે સહિયર એટલે પ્રેરણાત્મક સટીક માર્ગદર્શન આપતો બહેનોનો લોકપ્રિય કાર્યક્રમ. સહિયર કાર્યક્રમને સફળતાના શિખરે પહોંચાડનાર આદરણીય સેવાનિવૃત્ત શ્રી ત્રિલોકભાઈ સાહેબ તેમજ વર્તમાન કાર્યક્રમ અધ્યક્ષ આદરણીય શ્રી હિતેશભાઈ માવાણી સાહેબ તેમજ મીઠી વાણી અને પ્રેરક વાતચીત કરનાર બંને બેલડી બહેનોનું મહત્વનું યોગદાન રહેલું છે. આ સહિયર કાર્યક્રમની સુવાસ પ્રસારણ થકી છેક અમેરિકા સુધી ફેલાય છે. ખૂબ ખૂબ અભિનંદન. અને સાથે જેમણે કેટલાક વડીલ શ્રોતાઓને યાદ કર્યા છે, આદરણીય બુદ્ધિધનભાઈ, રમેશભાઈ, પોપટભાઈ, રમણીકભાઈ, પ્રદીપભાઈ મહેતા, જેઠાભાઈ, પ્રવીણભાઈ, જીકે પરમાર, કિરીટભાઈ, અમેરિકાથી શુક્લ સાહેબ, સેવાનિવૃત્ત કલેક્ટર શ્રી નલીન ઉપાધ્યાય સાહેબ, નંદુબેન બકાભાઈ પટેલ, મહેશભાઈ પંચાલ તથા આદરણીય કરસનદાસ બાપુ, ક્યાંય કોઈના નામ રહી ગયા હોય એવા વડીલ તથા મારાથી નાના શ્રોતાઓને સહિયરના માધ્યમથી હૃદયના ભાવથી નમસ્કાર.
2: શ્રોતા મિત્રો, આપણા એક કાયમી શ્રોતા મિત્ર અને અનેક શ્રોતા મિત્રો જેમને એમના પત્રો અને ઈમેલમાં યાદ પણ કરતા હતા તેવા નવા રણુજાના વંદનીય સંત શ્રી કરસનદાસ બાપુ થોડા જ દિવસ પહેલા સ્વર્ગ સિધાવ્યા છે.
3: 85 વર્ષની ઉંમરે તેઓ શ્રી રામચરણ પામેલ છે. આપણા સૌ વતી એમને ભાવભીની શ્રદ્ધાંજલિ પહોંચાડીએ. એમના ભક્તજનોને તથા સંત સમુદાયને ઈશ્વર આ ખોટ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ. ઓમ.

0: ધીરજભાઈ પોતે પર્યાવરણ પ્રેમી વ્યક્તિ છે અને પર્યાવરણ માટે ખૂબ જ ચિંતા કરે છે અને એટલે તેઓ કહે છે કે હવે તો કપડાની થેલી લઈને જાઓ, શાકભાજી તેમજ ઘરની જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે નદી તળાવ નહેરમાં જે તે વસ્તુઓ નાખશો નહીં, વરસાદી પાણીને યોગ્ય જગ્યાએ સંગ્રહિત કરીએ, જ્યાં જ્યાં વૃક્ષોની ડાળખીઓ વીજ લાઈનને અડતી હોય એ માટે વીજ કંપનીને જાણ કરીએ. જી ધીરજભાઈ, વર્ષા ઋતુ બસ હવે નજીકમાં જ છે અને આ યોગ્ય સમયે આપે ખૂબ જ યોગ્ય માહિતી બધાને આપી છે અને યોગ્ય ટકોર કરી છે.
1: તો હવે આ સંદેશો છે જામનગર થી ધર્મેન્દ્રસિંહજીનો. નિયમિત રૂપે આપણા સુધી સહયર કાર્યક્રમના અભિપ્રાય પહોંચાડનાર આપણા આ શ્રોતા મિત્ર કહે છે કે 12 જૂન શુક્રવારે ગીત ખૂબ જ ગમ્યું. ભૂપિન્દરસિંહના સ્વરમાં એકલા જ આવ્યા મનવા આ ગીત સાંભળવાની મજા આવી ગઈ. ઘણા સમયથી આ ગીત સાંભળવાની મારી પણ ઈચ્છા હતી જે આજે પૂરી થઈ. તો ડોક્ટર મીના શાહની મુલાકાત આપ બંને બહેનોએ ખૂબ સરસ રીતે લીધી. તો તારીખ 15 જૂનના માવાણી સાહેબે રેખાબેન વ્યાસની જે મુલાકાત લીધી તે ખૂબ સરસ હતી. રેખાબેન શિક્ષિકા છે અને આધુનિક શિક્ષણ તથા પહેલાના શિક્ષણ વિશે એમણે જે વાતો કરી તે સરસ હતી. બંને બહેનોએ શરૂઆતમાં શિક્ષણ વિશે જે વાતો કરી તે સાંભળવાની પણ મજા આવી. તે શુક્રવાર 26 જૂનના રોજ દાંતના રોગોની આધુનિક સારવાર વિશે ડોક્ટર ભાવિકા શાહે બહુ સરસ જાણકારી આપી. દાંતની સંભાળ કેવી રીતે લેવી એ પણ સમજાવ્યું. નશો વ્યસન એ ખરાબ છે, નુકસાન કરતા છે અને વ્યસન છોડવું જોઈએ એ વિશે બંને બહેનોએ શરૂઆતમાં જે વાતો કરી તે ખૂબ અસરકારક હતી. તો વળી 29 જૂન સોમવારના રોજ નાટક કેક્ટસ ખૂબ ગમ્યું, મોજ કરાવી દીધી. એમનું કહેવું છે કે એ સૂચન કરવાના જ હતા કે દર મહિને એક દિવસ માત્ર નાટક સંભળાવો અને એમના સૂચન પહેલા જ છેલ્લા 2 મહિનાથી કાર્યક્રમમાં માત્ર નાટક આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ધર્મેન્દ્રસિંહજી, આ જ તો વાત છે ને, હવે આટલા વખત થી આપના સંપર્કમાં છીએ આપના અભિપ્રાય થકી, તો હવે આટલું તો આપને ઓળખીએ ને, બાકી આપણો સંબંધ શું કામનો. આપને અમારા કાર્યક્રમ સાંભળવા ગમે છે તે જાણીને ખૂબ આનંદ થયો. ધર્મેન્દ્રસિંહજી, આપ હર હંમેશા અન્યની ખુશીમાં પોતાનો આનંદ શોધી જ લો છો, આપની આ વાત ખૂબ ગમે છે અમને. અગાઉ પણ આપે જણાવ્યું છે કે પત્ર મિત્રોની પસંદગીનું ગીત

0: એ મારી પણ પસંદગીનું ગીત હતું. આ જ રીતે આપ કાર્યક્રમનો આનંદ લો છો તે ખરેખર આનંદની વાત છે. આપનો અભિપ્રાય અમારા સુધી નિયમિત રૂપે પહોંચાડતા રહેજો. અને શ્રોતા મિત્રો, આકાશવાણીની સાચી ઓળખ તો આપ જેવા શ્રોતાઓથી જ બને છે. જ્યારે આપ શ્રોતા મિત્રોમાંથી જ કોઈ એક સહિયર વિશે, આકાશવાણી વિશે અને એની સાથેના આપના સંબંધો વિશેની વાત કરે ને, ત્યારે અમને પણ એવું લાગે કે આપણી વચ્ચે લાગણીઓનું એક અનોખું બંધન છે. તો ચાલો શ્રોતા મિત્રો, હવે સાંભળીએ હમણાં જ જે શ્રોતા મિત્રોનો સંદેશ સાંભળ્યો ને, એ આપણા કાયમી શ્રોતા મિત્ર જામનગરથી ધર્મેન્દ્રસિંહ રાઠોડના શબ્દોમાં આકાશવાણી પ્રત્યેનો એમનો સ્નેહ, સહિયર સાથેનો એમનો સંબંધ અને આકાશવાણી સાથેના એમના અનુભવો વિશે.
1: નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મારું નામ રાઠોડ ધર્મેન્દ્રસિંહજી, મહેન્દ્રસિંહ રાઠોડ, જામનગરથી બોલું છું. આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં આવી અને મને વિશેષ આનંદ થયો છે. આકાશવાણી અમદાવાદ વર્ષોથી હું સાંભળું છું અને આકાશવાણી અમદાવાદ એક આગલી ઓળખ છે આપણા ગુજરાતની, એમ જ આખા ગુજરાતના સમગ્ર જે કોઈ સ્ટેશન છે તે પણ આપણા ગુજરાતની ઓળખ છે. અને ભારતની અંદર જે આકાશવાણીનું પ્રસારણ હાલની તકે રજૂ કરવામાં આવે છે એ મહત્વની વસ્તુ છે. હું પોતે પ્રજ્ઞાચક્ષુ છું, એટલે 100% બ્લાઇન્ડ છું, એટલે મારા માટે એક જ અવકાશ છે માત્ર સાંભળવાનો. મારા માટે આકાશવાણી એક મહત્વની વસ્તુ છે, કારણ કે આકાશવાણી થકી મને એટલી બધી માહિતી પ્રાપ્ત થયેલી છે કે જેની ગણતરી દિવસોમાં કે કલાકમાં તો થઈ શકે એવી નથી. આકાશવાણીના પ્રસારણમાં 90 વર્ષની અંદર જે કાંઈ રજૂ કરવામાં આવ્યું એમાં મારા સંભારણા છે હું પ્રસ્તુત કરું છું આ સહિયર પ્રોગ્રામ અમદાવાદના માધ્યમથી, કે આકાશવાણી દરેક વ્યક્તિને સાથે રાખી અને કામ કરે છે. એટલે જેનો મંત્ર આપેલો છે, ભોજન હિતાય ભોજન સુખાય. આકાશવાણી એક એવી વસ્તુ છે કે સાંભળવામાં કોઈ જાતનો બીજી વ્યક્તિને ડિસ્ટર્બ થતો નથી, કારણ કે રેડિયો સાંભળવો હોય તો ગમે તે જગ્યાએ જઈને સાંભળી શકાય છે. આજકાલથી નહીં પણ આ 90 વર્ષ દરમિયાન જ્યારે આકાશવાણી શરૂઆત થઈ 1936ની સાલમાં આકાશવાણી નામ પડ્યું, ત્યારથી ઘણા માણસોના મહાનુભાવના વાર્તાલાપો, મુલાકાતો, ગીતો બધું રજૂ કરવામાં આવેલું છે આકાશવાણી થકી. આકાશવાણીનું પ્રસારણ મેં શરૂઆત કરી 1994 સાલથી સાંભળવાની. 1994 થી આજ 2026 આ દરમિયાન મેં જે કાંઈ સાંભળ્યું છે એના પ્રમાણમાં જો જૂની નવી જે કાંઈ વાતચીત કરું એમાં બધાય કાર્યની અંદર આકાશવાણી પૂરેપૂરું સ્થાન મેળવી, શ્રોતા મિત્રોને સાથે રાખી, શ્રોતા મિત્રોની માંગ પૂરી કરી અને લાગણી અને માગણી અમારી જે કાંઈ રજૂ કરી એ બદલ આકાશવાણીનો ખૂબ ખૂબ આભાર. આકાશવાણીનું પ્રસારણ જે ક્ષેત્રમાં જે જે ભાષાને લગતું છે તે એક આનંદની વાત છે, કારણ કે ગુજરાતમાં ગુજરાતી ભાષા બોલાય છે, અન્ય રાજ્યમાં જુદી જુદી ભાષા બોલવામાં આવે છે. તો આકાશવાણીનું એક જ માધ્યમ એવું છે કે જેમાં બધી ભાષાનું પ્રસારણ કરવામાં આવે છે. આપણા માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જે આપણા વડાપ્રધાન છે, એણે પણ મન કી બાતમાં આકાશવાણી પસંદ કર્યું છે. મન કી બાત શરૂ થઈ ત્યાં સુધી આજ સુધીમાં આકાશવાણીએ બહુ મોટી ભૂમિકા આપી છે અને 90 વર્ષના શાસનકાળ દરમિયાન આકાશવાણીએ બહુ સારામાં સારી ભૂમિકા આપી છે એમ કહી શકાય. એનું કારણ છે, યુવાનોના પ્રોગ્રામ હોય, બાળકોના પ્રોગ્રામ હોય, બહેનોના પ્રોગ્રામ હોય કે વડીલોના પ્રોગ્રામ હોય, દિવ્યાંગોના પ્રોગ્રામ હોય, એ એક પણ વ્યક્તિને છોડીને પ્રોગ્રામ આકાશવાણી નથી કરતું. આકાશવાણી જે કાંઈ પ્રસારણ કરે છે તે શુદ્ધ છે. મારા જૂના આકાશવાણીના અનુભવની વાત કરું તો 97-98 સાલમાં જ્યારે વાવાઝોડું આવ્યું હતું ગુજરાત ઉપર, એ સમયમાં બધાય જે કાંઈ નેટવર્ક હતા ટીવીના એ બધા થઈ ગયા બંધ. સાંભળવા માટે એક જ અવકાશ હતો, માત્ર આકાશવાણી. આ ઉપરાંત ત્યારે જ્યારે ભૂકંપ આપણે આવ્યો 26 જાન્યુઆરી 2001, તો એવા ક્યાં ક્યાં ભૂકંપ આવ્યો, ક્યાં રસ્તા ખુલ્લા છે, ક્યાં રસ્તા બંધ છે, ક્યાં તરફથી આવું, ક્યાં તરફથી જાઉં, આ બધે બધી માહિતી એકત્ર કરી અને આકાશવાણી ગુજરાતે તમામ પ્રસારણ અમને સંભળાવ્યું. એ બદલ પણ આકાશવાણીનો આભાર માનવા જેવો છે. આનાથી આગળ વાત કરું તો જ્યારે અતિવૃષ્ટિ થાય ત્યારે આકાશવાણીનું પ્રસારણ સતત ચાલુ રહે છે. જે કાંઈ પ્રસારણ કરવામાં આવે છે પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પબ્લિક સુધી શુદ્ધ પ્રસારણ પહોંચાડવામાં આવે છે. અતિવૃષ્ટિમાં કયા ડેમ ઓવરફ્લો થાય, કયા વિસ્તારમાં પબ્લિકે અવર જવર ન કરવી, કે કઈ નદીમાં ઘોડાપૂર આવવાનું છે તેનું સૌ પ્રથમ માહિતી પ્રાપ્ત થતી હોય તો આકાશવાણી તરફથી, કે વાવાઝોડું વરસાદ કાંઈ પણ આવે ત્યારે વીજ પુરવઠો ટેકનિકલ ફોલ્ટના કારણે બંધ કરવામાં આવે છે, ક્યાં ક્યાં નદીમાં માણસે અવર જવર ન કરવી અને શું સાવચેતી રાખવી એ પણ આકાશવાણીના માધ્યમથી આપવાના આવે છે. એટલે દરેક વ્યક્તિને આકાશવાણીનું પ્રસારણ પહોંચી જાય છે છેક સુધી. અમારા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનો માટે એક જ અવકાશ છે સાંભળવાનો. એટલે હું આ શહેરના માધ્યમથી એક જ વાત કરું છું કે 2019-20માં જ્યારે કોરોના કાળ આવ્યો ત્યારે કોરોના કાળ શું હતો એ અમને ખબર નથી, પણ આકાશવાણીના માધ્યમથી અમને પૂરેપૂરી જાણકારી મળી, ડોક્ટરોના માધ્યમથી પૂરેપૂરી જાણકારી મળી કે કોરોના શું છે.

0: છે કોરોના કેવી રીતે થાય, જનતાએ શું શું સાવચેતી રાખવી. તાજેતરમાં અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ બધો ઉજવવામાં આવ્યો નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા, તો અમને આકાશવાણીના માધ્યમથી અયોધ્યાનું પ્રસારણ છે ત્યાં સુધી સાંભળવા મળ્યું. 2 કલાક સુધી અયોધ્યાનું પ્રસારણ અમે સાંભળ્યું ને એનો અમે આનંદ લીધો આકાશવાણીથી. રાજ્યસભાની કાર્યવાહી થાય, વિધાનસભાની કાર્યવાહી થાય, તેની તમામ સમીક્ષા આકાશવાણી અમદાવાદ સમાચાર પ્રાદેશિક વિભાગ દ્વારા એકત્ર કરી અને સંસદ સમીક્ષા હોય દિલ્હીની તો એ પણ આકાશવાણી દિલ્હી દ્વારા એકત્ર કરી અને જે અમારા સુધી માહિતી પહોંચાડો છો એ અમારા માટે વિશેષ આનંદની વાત છે. કારણ કે પ્રજ્ઞાચક્ષુ મિત્રો જે ની વાંચી નથી શકતા એ સાંભળી શકે છે. અને દર વર્ષે 4 જાન્યુઆરી લુઈન બ્લેનની જન્મ જયંતિ છે, પણ અમદાવાદ આકાશવાણી સમાચાર વિભાગ દ્વારા દર વર્ષે 1 પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને અહીંયા બોલાવી અને એના મુઠ્ઠીથી સમાચાર વંચાવે છે અને પબ્લિકને સંભળાવે છે, એ બદલ આકાશવાણી અમદાવાદની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક હાર્દિક આભાર. અને ખેતીવાડીને લગતા કોઈ પ્રશ્ન હોય, બહેનોને લગતા કોઈ પ્રશ્ન હોય, બીમારીને લગતા કોઈ પ્રશ્ન હોય, સરકારી યોજના કોઈને જાણવી હોય તો એ આકાશવાણીના માધ્યમથી શુદ્ધ પ્રસારણ કરવામાં આવે છે. ઘરે બેઠા બેઠા આકાશવાણી અમદાવાદ શહેર કાર્યક્રમ વિભાગ દ્વારા જે અમારા સુધી આટલી માહિતી પહોંચાડવામાં આવે છે તે બદલ આકાશવાણી અમદાવાદ વિભાગનો હું હૃદયપૂર્વક હાર્દિક આભાર માનું છું. યુવાનોનો પ્રોગ્રામ યુવાણી હોય એમાં પણ વિવિધ પ્રકારની મુલાકાતો આવે, ડોક્ટરોના વાર્તાલાપ આવે, સરકારી યોજના આવે, ગામનો ચોરો હોય તેમાં મોટા મોટા અધિકારીઓની મુલાકાત આવે, ખેતીવાડી વાળા ભાઈઓ બહેનો જે કંઈક ઉત્પાદક કરે છે એને શું શું માહિતી જોઈ છે એ ક્યાંય લેવા જવાની જરૂર નથી પડતી. એટલે આકાશવાણીનો તો જેટલો અમે આભાર માનીએ એટલો ઓછો છે. જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ, ભારત માતા કી જય.
1: શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહિયારમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા જામનગરથી આપણા શ્રોતા મિત્ર ધર્મેન્દ્રસિંહજી રાઠોડના આકાશવાણી સાથેના એમના અનુભવો વિશે. આશા રાખીએ છીએ એમના જ શબ્દોમાં આ અનુભવો વિશે સાંભળીને આપ સૌને આનંદ થયો હશે અને એમનો આ વાર્તાલાપ સાંભળવાનો આનંદ આવ્યો હશે. બસ તો શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો બુધવારનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ છીએ. આજના દિવસ માટે આપની બંને સહિયારો લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને રજા આપશો.
2: આવજો, ફરી મળીશું.
1: આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી, સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, abadsahyar@gmail.com.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર એક વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીત પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ડિજિટલ ઇન્ડિયા અભિયાને સુશાસનને નવી દિશા આપી. દેશમાં આજથી વીબીજીરામજી અંતર્ગત વિકાસ ભારત ગેરંટી અધિનિયમ 2025 અમલમાં આવ્યો. નવનિયુક્ત આર્મી ચીફ જનરલ ધીરજ સેઠે બદલાતા સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે સેનાના આધુનિકીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો. આજે સવારે સર્જાયેલા 3 અલગ અલગ અકસ્માતમાં 16ના મોત, 37 લોકો ઇજાગ્રસ્ત. ગત વર્ષના જૂન મહિના કરતા 13.9% વધારા સાથે જીએસટીની 1,94,812 કરોડ રૂપિયાની આવક થઈ અને પાકિસ્તાનમાં આઈએસઆઈએસ સાથે જોડાયેલા લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યાનો અફઘાનિસ્તાનનો દાવો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ડિજિટલ ઇન્ડિયા અભિયાને સુશાસનને નવી દિશા આપી છે અને દેશના સર્વાંગી વિકાસને વેગ આપ્યો છે. તેનાથી નાગરિકોને પણ સશક્ત બનાવવામાં આવ્યા છે. ડિજિટલ ઇન્ડિયા અભિયાનના 11 વર્ષ પૂર્ણ થવા પર શ્રી મોદીએ જણાવ્યું કે આ પહેલની અસર લોકોના જીવનના દરેક પાસામાં દેખાય છે. તેમણે કહ્યું કે ડિજિટલ ચૂકવણી અને સીધા લાભ ટ્રાન્સફર દ્વારા સરકારી સહાય પારદર્શિતા સાથે લાભાર્થીઓ સુધી પહોંચી રહી છે. ડિજિટલ ઇન્ડિયાએ દેશના દરેક ખૂણામાં

0: નવીનતા લાવી છે. શ્રી મોદીએ કહ્યું કે આ પહેલથી શિક્ષણ, આરોગ્ય, કૃષિ, વેપાર અને સરકારી સેવાઓમાં પણ સુધારો થયો છે. ડિજિટલ ઇન્ડિયા પહેલે દેશભરના નાગરિકોને સરકારી સેવાઓ સાથે જોડાવાની, શીખવાની, વ્યવહાર કરવાની અને એક્સેસ કરવાની રીત બદલી નાખી છે. છેલ્લા 11 વર્ષોમાં ભારતે વિશ્વની સૌથી મોટી ડિજિટલ જાહેર માળખાગત ઇકોસિસ્ટમમાંથી એક બનાવી છે. ડિજિટલ પ્લેટફોર્મ્સે ગ્રામીણ અને વંચિત વિસ્તારોમાં આરોગ્ય સંભાળ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, કૃષિ અને કલ્યાણકારી યોજનાઓની પહોંચનો વિસ્તાર કર્યો છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
1: भारत बड़े पैमाने पर इस्तेमाल हो सकने वाले और नागरिकों पर केंद्रित डिजिटल गवर्नेंस प्लेटफॉर्म की मदद से डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर डीपीआई के क्षेत्र में एक ग्लोबल लीडर के तौर पर उभर रहा है. भारत ने इंडिया स्टैक और डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर से जुड़े सहयोग के लिए 24 देशों के साथ समझौता ज्ञापन पर हस्ताक्षर किए हैं. भारत तकनीक को समावेशी विकास, डिजिटल सशक्तिकरण और वैश्विक सहयोग का मजबूत माध्यम बनाने की दिशा में आगे बढ़ रहा है. अमन यादव, आकाशवाणी समाचार, दिल्ली.
0: યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ યુપીઆઈનો ઉપયોગ સતત વધી રહ્યો છે. જૂન મહિનામાં યુપીઆઈના માધ્યમથી 22 અબજથી વધુ વ્યવહારો થયા છે. ગત વર્ષના જૂન મહિનાની તુલનામાં આ 23% વધારો છે. આ વ્યવહારોનું કુલ મૂલ્ય 28 લાખ કરોડને વટાવી ગયું છે, જે પાછલા વર્ષની તુલનામાં 20% વધારો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અનુસાર જૂનમાં દરરોજ સરેરાશ 75 કરોડ 70 લાખ યુપીઆઈ વ્યવહારો થયા હતા. ઉલ્લેખનીય છે કે યુપીઆઈ હવે વિશ્વભરના 8થી વધુ દેશોમાં ઉપલબ્ધ છે, જેમાં સંયુક્ત આરબ અમીરાત, સિંગાપોર, ફ્રાન્સ, મોરિશિયસ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. દરમિયાન યુરોબેન્કે ગ્રીસથી ભારતમાં પૈસા મોકલવા માટે યુપીઆઈ આધારિત રેમિટન્સ સેવા શરૂ કરી છે. આ સાથે યુપીઆઈ હવે ગ્રીસમાં પણ ઉપલબ્ધ છે. આજે રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વીબીજીરામજી માટે વિકાસ ભારત ગેરંટી અધિનિયમ 2025 અમલમાં આવ્યો છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ દિવસને ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ગણાવ્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ચૌહાણે કહ્યું કે આ કાયદો લાખો ગ્રામીણ કામદારો માટે ગૌરવ, આત્મસન્માન અને સુરક્ષિત આજીવિકા સુનિશ્ચિત કરવામાં એક નવો અધ્યાય છે. તેમણે કહ્યું કે આ કાયદો ગ્રામીણ પરિવારોને 125 દિવસની રોજગારીનો વૈધાનિક અધિકાર પ્રદાન કરે છે. આ પહેલમાં વિશ્વાસ વ્યક્ત કરતા શ્રી ચૌહાણે કહ્યું કે તે ગામડાઓમાં નવી આજીવિકાની તકો ઉભી કરશે, ટકાઉ સંપત્તિના નિર્માણને વેગ આપશે, મહિલાઓને સશક્ત બનાવશે અને આત્મનિર્ભર ગ્રામીણ ભારતના વિઝનને નવી ગતિ આપશે, તેમ શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું.
2: दिन ऐतिहासिक दिन है. विकसित भारत जी राम जी योजना आज से लागू हो गई. हमारी कोशिश रही है कि ट्रांजिशन स्मूथ हो जाए. सभी राज्यों ने बजट में प्रावधान किया है. अकेले केंद्र सरकार ने 95,600 करोड़ रुपए से ज्यादा की राशि इस साल विकसित भारत जी राम जी योजना के लिए रखी है. इसमें राज्यों का हिस्सा मिला लिया जाए तो ये 1,51,282 करोड़ रुपया होती है. इतनी विशाल राशि न केवल मजदूर भाइयों और बहनों को रोजगार देगी बल्कि विकसित गांव को बनाने में सहायक सिद्ध होगी.
0: નવનિયુક્ત આર્મી ચીફ જનરલ ધીરજ શેઠે બદલાતા સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે સેનાના આધુનિકીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. 31માં આર્મી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ આજે મીડિયાને સંબોધતા જનરલ શેઠે ભાર મૂક્યો કે ભારતીય સેનાનો ઉદ્દેશ ટેકનોલોજી સક્ષમ, ભવિષ્ય માટે તૈયાર સેનાનું નિર્માણ કરવાનો છે, જે દરેક રીતે સશક્ત હોય અને બહુવિધ ક્ષેત્રોમાં કાર્ય કરવા માટે સક્ષમ હોય. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABID ફોલો કરશો. આજે રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ જાહેર આરોગ્યના રક્ષણ માટે ડોક્ટરોના સમર્પણ અને અમૂલ્ય યોગદાનને ઉજાગર કરે છે. આ દિવસ દર વર્ષે 1 જુલાઈએ ડોક્ટર બિધાનચંદ્ર રોયના જન્મ અને પુણ્યતિથિ નિમિત્તે ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના ડોક્ટરોને શુભેચ્છા પાઠવતા એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે ડોક્ટરોની સખત મહેનત અને પ્રતિબદ્ધતા એ દેશની આરોગ્ય સંભાળ વ્યવસ્થાનો પાયો છે. શ્રી મોદીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ શુભેચ્છા પાઠવતા કહ્યું કે તેઓ ભારતની આર્થિક યાત્રામાં વિશ્વસનીય ભાગીદાર રહ્યા છે. તેઓ દેશની નાણાકીય વ્યવસ્થાને મજબૂત બનાવે છે અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપે છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડા અને નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયોએ પણ દેશના ડોક્ટરો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને શુભેચ્છાઓ પાઠવી છે. વેનેઝુએલાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1943 થયો છે, જ્યારે ઘાયલોની સંખ્યા લગભગ બમણી થઈને 10,571 થઈ ગઈ છે. 25,000થી વધુ અગ્નિશામકો, બચાવ કરતા પોલીસ અધિકારીઓ, સૈનિકો દુર્ઘટનાથી પ્રભાવિત તમામ લોકોને મદદ કરવા માટે કામ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓપરેશન એમિસ્તાબ હેઠળ વેનેઝુએલામાં રાહત કાર્યમાં રોકાયેલા ભારતીય ડોક્ટરો અને તબીબી કર્મચારીઓની પ્રશંસા કરી છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે મુશ્કેલ સમયમાં જરૂરિયાતમંદોની સેવા કરવા માટે ડોક્ટરોનું સમર્પણ પ્રેરણાદાયક છે અને તબીબી કર્મચારીઓ દરેક કટોકટીમાં ખૂબ જ નિષ્ઠાથી પોતાની ફરજો બજાવે છે. આજે સવારે રાજસ્થાન અને પંજાબ અને ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી 3 અકસ્માતની ઘટનામાં 16 લોકોના મોત થયા છે, જ્યારે 37 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં રાજસ્થાનના દોસા જિલ્લામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રક સાથે અથડાયા બાદ સ્લીપર બસમાં આગ લાગી ગઈ હતી, જેમાં 7 લોકોના મોત થયા હતા અને 12થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત સવારે 3 વાગ્યે બાંદીકુઈ નજીક તનવાડ ગામ નજીક થયો હતો. ઋષિકેશથી ઇન્દોર જઈ રહેલી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી અને ટક્કર બાદ તરત જ આગ લાગી ગઈ હતી, જ્યારે અકસ્માતની અન્ય એક ઘટનામાં પંજાબમાં ઘટી હતી. આજે વહેલી સવારે ભટિંડા ડબવાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રાજસ્થાનના 4 યાત્રાળુઓ વાહન એક ટ્રક સાથે અથડાતા મૃત્યુ પામ્યા, જ્યારે અન્ય 8 લોકોને નાની ઇજાઓ પહોંચી. ત્રીજો અકસ્માત ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લાના બાંગરમઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો, જ્યારે આજે વહેલી સવારે આગ્રા લખનૌ એક્સપ્રેસ વે પર ફરીદાબાદથી બિહાર જઈ રહી હતી. બસ ચાલકે ઝોકું આવી ગયું, જેના પરિણામે બસ ડિવાઈડર ઓળંગી ગઈ અને એક કાર સાથે અથડાઈ. કારમાં 9 લોકો હતા, જેમાંથી 5ના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 4ને જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ મોકલાયા છે. વસ્તુ અને સેવા કર જીએસટીથી સરકારને જૂન મહિનામાં 1,94,812 કરોડ રૂપિયાની આવક થઈ છે, જે ગયા વર્ષના જૂન મહિના કરતા 13.9% વધુ છે. નાણાં મંત્રાલયે જણાવ્યું કે જૂન મહિનામાં સ્થાનિક જીએસટી કલેક્શન 1,34,774 કરોડ રૂપિયા હતું, જે ગયા વર્ષ કરતાં 6.5% વધુ છે. તે જ સમયે આયાત પર જીએસટી કલેક્શન 34.6% વધીને 60,038 કરોડ રૂપિયા થયું છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે આજે દાવો કર્યો છે કે તેના દળોએ પાકિસ્તાનમાં આઈએસઆઈએસ સાથે જોડાયેલા લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યા છે. અફઘાનિસ્તાનના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે પાકિસ્તાનના બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનવા પ્રાંતોમાં આઈએસઆઈના લક્ષ્યો પર ગઈકાલે રાત્રે હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલાઓમાં આઈએસઆઈએસ અને તેના સમર્થકોને ભારે નુકસાન થયું છે, પરંતુ કોઈ નાગરિક જાનહાની થઈ નથી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પાકિસ્તાની હવાઈ હુમલામાં 36 અફઘાન નાગરિકો માર્યા ગયા હતા અને અન્ય 163 ઘાયલ થયા હતા. પાસપોર્ટ સુધારા નિયમો 2026 હેઠળ પાસપોર્ટ અરજી ફીમાં વધારો આજથી અમલમાં આવ્યો છે. આ નવા ફેરફાર હેઠળ 36 પાનાના નવા પાસપોર્ટ અથવા ફરીથી જારી કરાયેલ પાસપોર્ટની કિંમત હવે 2,500 હશે. 60 પાનાના સામાન્ય પાસપોર્ટ અથવા ફરીથી જારી કરાયેલ પાસપોર્ટની કિંમત હવે 3,500 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જ્યારે તત્કાલ યોજના હેઠળ તેનો ખર્ચ 6,000 રૂપિયા થશે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે 5 મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે, જ્યારે બીજી T20 મેચ શનિવારે માન્ચેસ્ટરમાં, ત્રીજી મેચ 7 જુલાઈએ નોટિંગહામમાં, ચોથી મેચ 9 જુલાઈએ બ્રિસ્ટલમાં અને પાંચમી અને અંતિમ મેચ 11 જુલાઈએ રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ડિજિટલ ઇન્ડિયા અભિયાને સુશાસનને નવી દિશા આપી. દેશમાં આજથી વીબીજી રામજી અંતર્ગત વિકાસ ભારત ગેરંટી અધિનિયમ 2025 અમલમાં આવ્યો. નવનિયુક્ત આર્મી ચીફ જનરલ ધીરજ શેઠે બદલાતા સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે સેનાના આધુનિકીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો. આજે સવારે સર્જાયેલા 3 અલગ અલગ અકસ્માતમાં 16ના મોત, 37 લોકો ઇજાગ્રસ્ત. ગત વર્ષમાં જૂન મહિનામાં 13.9% વધારા સાથે જીએસટીની 1,94,812 કરોડ રૂપિયાની આવક થઈ અને પાકિસ્તાનમાં આઈએસઆઈએસ સાથે જોડાયેલા લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યાનો અફઘાનિસ્તાનનો દાવો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નીતિ વિષયક અને વહીવટી મુદ્દાઓ પર ચર્ચા થઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વરિષ્ઠ મંત્રીઓએ વીજળીના થાંભલા અને જમીન સંપાદન વળતર અંગે નવી નીતિ અને વળતર જેવા મુદ્દા પર ચર્ચા કરી. ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી રાજ્ય પ્રવાસ તેમજ રાજ્યમાં વરસાદ ખેંચાતા પાક વાવેતર, પાણી અને ઘાસચારાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતાને સહજ સ્વભાવ બનાવવા અને તેને આદત બનાવવા અનુરોધ કર્યો. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી આગામી 7 જુલાઈ સુધી યોજાનારા નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા શ્રી પટેલે કહ્યું કે આજથી શરૂ થયેલ આ અભિયાનને માત્ર 7 દિવસ પૂરતું રાખવાનું નથી. તેમણે આસપાસ ગંદકી ન થાય અને સ્વચ્છતા જળવાય તે માટે દરેક નાગરિકને જાગૃત થવા પણ અપીલ કરી.
1: 7 દિવસ એટલા માટે છે કે એની અંદર નાની મોટી સ્વચ્છતા, એમને ફર્નિચર છે કે એમના જે વાહનો પડી છે કે મેડિકલ કોઈ બી સાધન સામગ્રી કે જે આઉટડેટેડ છે એને પ્રોસેસ રહી કાઢવા પડે કે ભાઈ એને કાગળિયા ઉપર પ્રોસેસ કરવી પડે, તે કરીને પૂરું કરીને એને સાફ કરી નાખે, ત્યાં આંગાડી દેખાવાના જ. એટલે 7 દિવસનું અભિયાન છે. પણ પછી હવે આ અભિયાન રોજે રોજ જે પણ ડિપાર્ટમેન્ટના હેડ હોય, ડોક્ટર હોય, નર્સ હોય, ત્યાં પ્યુન હોય, દરેક જણ પોતે ધ્યાન રાખે ને એનાથી ના થતું હોય તો તરત ઉપલા અધિકારીને જાણ કરે કે ભાઈ અહીંયા હું વારે ઘડીએ કહું છું પણ આ વ્યક્તિઓ કાં તો આ ભાઈ એને ગાંઠતા નથી ને ત્યાં કચરો કર્યા કરે છે, કાં તો પિચકારી માર્યા જ કરે છે, તો એનું વ્યવસ્થા થશે થશે ને થશે.
0: ઉલ્લેખનીય છે કે આ અભિયાન હેઠળ રાજ્યની અંદાજે 12,000 જેટલી સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સામૂહિક સફાઈ હાથ ધરાશે. હોસ્પિટલ પરિસર, અગાશી ઇમારતની સફાઈ, બિનઉપયોગી સામાનનો નિકાલ, શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવું અને આગ લાગે તેવી ઘટનાઓ સામે સુરક્ષાની સઘન ચકાસણી જેવી પ્રવૃત્તિ કરાશે.

જામનગરમાં એમપી શાહ મેડિકલ કોલેજ ખાતે મેયર મોનિકા વ્યાસની અધ્યક્ષતામાં નમો સ્વચ્છતા અભિયાનના પ્રારંભનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે મેયરે સ્વચ્છતાને દરેક નાગરિકની નૈતિક ફરજ ગણાવતા અભિયાન દર્દીઓ અને તેમના પરિવાર માટે અત્યંત લાભદાયી થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. ડાંગમાં આહવા જનરલ હોસ્પિટલ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય વિજય પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો પ્રારંભ થયો. આ પ્રસંગે શ્રી પટેલે તમામ લોકોને આ અભિયાનમાં જોડાવા અને આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવામાં યોગદાન આપવા અનુરોધ કર્યો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે અને આવતીકાલે ભાવનગર જિલ્લાના પ્રવાસે છે. આજે બપોર બાદ તેઓ ભાવનગરના મોતીબાગ ટાઉનહોલ ખાતે સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત આયોજિત નિઃશુલ્ક સહાયક સાધન વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ સરતાનપર ગામે વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, રાત્રિ ગ્રામસભા સહિતના વિવિધ કાર્યક્રમોમાં સહભાગી બનશે. આવતીકાલે સરતાનપર ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસમાં સહભાગી બનશે. ભરૂચના આલી માતરિયા તળાવ વિસ્તારમાં દિવાલ ધસી પડતા બે લોકોના મોત થયા છે. અમારા પ્રતિનિધિ વાહિદ મશદી જણાવે છે કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની સાઇટ પરની દિવાલ મકાન પર ધસી પડતા એક જ પરિવારના ચાર સભ્ય દબાયા હતા. ઘટનામાં પિતા પુત્રનું મોત, જ્યારે બે મહિલાનો આબાદ બચાવ થયો. ઘટનાની જાણ થતાં જ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી કાટમાળમાંથી મૃતદેહ અને ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. રાજ્યના 42 તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડ જિલ્લાના વાપીમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ પડ્યો છે. છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસતા પાનવડ નજીક ધામની નદીમાં નવા નીર આવ્યા છે. ભાવનગરમાં પણ આજે વરસાદ પડતા લોકોને રાહત થઈ છે. પીએમ ગતિશક્તિ યોજના હેઠળ દેશના સૌથી મોટા 1630 કિલોમીટરના કોસ્ટલ કોરિડોરના પ્રથમ તબક્કાનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. વલસાડના ઉમરગામથી કચ્છના નારાયણ સરોવર સુધીના આ પ્રોજેક્ટ માટે 2400 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે, ત્યારે આગામી સમયમાં કચ્છમાં કોસ્ટલ કોરિડોરનું કામ વેગ પકડે તે પ્રકારનું આયોજન ઘડાઈ રહ્યું છે. તેની વહીવટી કામગીરી પણ આરંભી દેવામાં આવી છે. પૂર્વ કચ્છ પોલીસે માત્ર 6 મહિનામાં માદક પદાર્થોની હેરાફેરી, વેચાણ અને સેવન કરનારા 72 આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં એનડીપીએસના કુલ 43 કેસ નોંધાયા છે, જ્યારે ગત વર્ષે જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશન અને શાખાઓ દ્વારા એનડીપીએસ એક્ટ હેઠળ કુલ 36 કેસ નોંધાયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: હવે આપ ગાંધીનગર જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે દુર્ગેશ મહેતા. રાજ્ય સરકારના માર્ગ સલામતી સત્તામંડળે 1 મે માર્ગ અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને સમયસર અને ગુણવત્તાયુક્ત સારવાર મળી રહે તે હેતુથી નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ ગોલ્ડન અવર દરમિયાન અસરકારક કામગીરી દ્વારા મૃત્યુદર ઘટાડવાનો છે. આ અંગે વિવિધ સંબંધિત વિસ્તારના મહત્વની બેઠક ગાંધીનગરમાં યોજાઈ ગઈ. જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીએ વર્ષ 2025-26 દરમિયાન મહિલા સશક્તિકરણ અને દીકરીઓના ઉત્કર્ષ માટે વિવિધ કાર્યક્રમ યોજી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ છેવાડાના ગામડા સુધી યોજનાઓ પહોંચાડી હતી. બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત 172 કાર્યક્રમમાં 20,245 લાભાર્થીઓ ભાગ લીધો હતો. મહિલા સશક્તિકરણ માટે જિલ્લા કેન્દ્ર DHEW યોજના હેઠળ 98 કાર્યક્રમમાં 15,951 મહિલાઓને કાયદાકીય અને સામાજિક રીતે જાગૃત અને દીકરીઓને સન્માનિત કરવામાં આવી. આર્થિક સશક્તિકરણ માટે 3 સ્વરોજગાર મેળામાં 1,500થી વધુ મહિલાઓએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા. જરૂરિયાતમંદ મહિલાઓને એજ્યુકેશન કીટ અને દીકરી વધામણા કીટનું વિતરણ પણ કરાયું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરના સેક્ટર 1 ખાતે 10,51,00,000 રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આધુનિક બગીચાનું લોકાર્પણ કર્યું. આ બગીચો 19,038 ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલો છે અને સ્થાનિક નાગરિકોની લાંબા ગાળાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો છે. કલોલ તાલુકાનું વડસર ગામ આધુનિક પર્યાવરણીય વિકાસનું આદર્શ બનીને ઉભરી આવ્યું છે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પિત થયેલું આનંદમ જેડવા તળાવ હવે ઇકો ટુરિઝમનું મોડેલ બન્યું છે. અહીં 4 વર્ષની મહેનત અને 18,74,00,000 રૂપિયાના ખર્ચે આકાર પામેલું તળાવ જળ સંગ્રહના સાધન સાથે પ્રકૃતિ પ્રેમીઓ માટે નવું વીકેન્ડ ડેસ્ટિનેશન પણ બન્યું છે. આ પરિયોજનાની સૌથી મોટી વિશેષતા તેમાં અપનાવાયેલી વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે. 21 એકરમાં ફેલાયેલા આ તળાવની આસપાસ જાપાનની મિયાવાકી પદ્ધતિથી 31,000 વૃક્ષ વાવીને જંગલ તૈયાર કરાયું. અહીં આવતા વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ પ્રકૃતિને નજીકથી સમજી શકે તે માટે વૃક્ષ પર ખાસ QR કોડ પણ લગાવાયા છે, જેને સ્કેન કરતા જ વનસ્પતિ અને જીવસૃષ્ટિ વિશેની તમામ માહિતી મળી રહેશે. ગાંધીનગરમાં PM બસ સેવા યોજના અંતર્ગત શરૂ થયેલી આધુનિક સુવિધાઓથી સજ્જ ઇલેક્ટ્રિક બસ સેવાને નાગરિકો તરફથી ભારે પ્રતિસાદ મળી રહ્યો છે, જેમાં એક જ દિવસમાં 3 વાગ્યા સુધીમાં 3,500 મુસાફરોએ મુસાફરી કરી હતી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આ બસને લીલી ઝંડી આપી જાહેર પરિવહન ક્ષેત્રે નવી શરૂઆત કરાવી હતી. મહાનગરપાલિકા દ્વારા પ્રથમ તબક્કામાં 40 આધુનિક ઇલેક્ટ્રિક બસ વિવિધ માર્ગ પર કાર્યરત કરવામાં આવી છે. રાજ્યમાં પોલીસ અને કાયદો વ્યવસ્થાને લગતી ફરિયાદોના ઝડપી અને અસરકારક નિકાલ માટે ગૃહ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સચિવાલયના બ્લોક નંબર 2 ખાતે વિશેષ જન ફરિયાદ નિવારણ કેન્દ્ર શરૂ કરાશે, જ્યાં IG કક્ષાના અધિકારીઓ સીધા જ લોકોની ફરિયાદો સાંભળશે અને તેના નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરશે. તાજેતરમાં યોજાયેલી ઉચ્ચસ્તરની બેઠકમાં આ નિર્ણય કરાયો હતો. આ કેન્દ્રનો હેતુ પોલીસ તંત્ર સંબંધિત પડતર અને ગંભીર ફરિયાદનો ઝડપી નિકાલ લાવવાનો છે. વિવિધ જિલ્લાઓમાંથી આવતી અરજી અને રજૂઆત પર ઉચ્ચ અધિકારીઓ સીધી નજર રાખશે. રાજ્યમાં પ્રાથમિક અને અનુદાનિત શાળાઓમાં શિક્ષકોની અછતને પહોંચી વળવા શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયક પ્રાથમિક યોજનાના નિયમો જ્ઞાન સહાયક માટેની મહત્તમ વયમર્યાદા વધારીને 48 વર્ષ કરવામાં આવી છે. આ ઉપરાંત ભરતી પ્રક્રિયા, મેરિટ યાદી તૈયાર કરવાની પદ્ધતિ અને ખાલી જગ્યાઓ ભરવાના નિયમમાં પણ ફેરફાર કરાયો. નવા સુધારા મુજબ હવે 48 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકશે. શિક્ષણ વિભાગનું માનવું છે કે આ નિર્ણયથી વધુ અનુભવી અને લાયક ઉમેદવારોને તક મળશે તથા શાળાઓમાં પણ ખાલી જગ્યાઓ ભરવામાં મદદ મળશે. સાયબર ગુનાઓ સામે રાજ્ય પોલીસ દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ નોંધપાત્ર સફળતા મળી છે. આ અભિયાનમાં અત્યાર સુધી 92 FIR નોંધાઈ અને 182 આરોપીની ધરપકડ કરવામાં આવી. આ સાથે 670 જેટલા મ્યુલ એકાઉન્ટ શોધી કઢાયા. આ સમગ્ર ઓપરેશન દરમિયાન 3,464 જેટલા ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે. તેમાંથી 307 ગુના ગુજરાત સાથે સીધા જોડાયેલા હોવાનું જણાયું છે. ગાંધીનગરને વૈશ્વિક સ્તરની શહેરી ઓળખ આપનારાને વર્ષોથી ચર્ચામાં રહેલી સાબરમતી રિવરફ્રન્ટ વિકાસ પરિયોજનાના કામની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી હતી. હમણાં જ આપ ગાંધીનગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા દુર્ગેશ મહેતા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું આશિષ દેસાઈએ ગાયેલી બાલુભાઈ પટેલની રચનાથી.

અશિત દેસાઈએ ગાયેલી સુરેન ઠક્કર મેહુલની રચના આપે સાંભળી. કાર્યક્રમના અંતમાં સાંભળશો નિગમ ઉપાધ્યાય અને અમી કોટીચાને શબ્દો ભાસ્કર વોરાના.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ 354.6 મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સહપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનું. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશું, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

0: between India and Pakistan in 2008. The External Affairs Ministry said in a statement that India has shared lists of 386 civil prisoners and 53 fishermen in its custody who are Pakistani or believed to be Pakistani. Pakistan has shared lists of 52 civil prisoners and 198 fishermen in its custody who are Indian or believed to be Indian. And with that, we end this news bulletin.
1: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ડિજિટલ ઇન્ડિયા અભિયાને સુશાસનને નવી દિશા આપી. દેશમાં આજથી વીબી જી રામજી અંતર્ગત વિકાસ ભારત ગેરંટી અધિનિયમ 2025 અમલમાં આવ્યો. નવનિયુક્ત આર્મી ચીફ જનરલ ધીરજ શેઠે બદલાતા સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે સેનાના આધુનિકીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નીતિ વિષયક અને વહીવટી મુદ્દાઓ પર ચર્ચા થઈ. પીએમ ગતિશક્તિ યોજના હેઠળ દેશના સૌથી મોટા 1630 કિલોમીટરના કોસ્ટલ કોરિડોરના પ્રથમ તબક્કાનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું. વસ્તુ અને સેવા કર જીએસટીથી સરકારને જૂન મહિનામાં 1,94,812 કરોડ રૂપિયાની આવક થઈ, જે ગયા વર્ષના જૂન મહિના કરતાં 13.9% વધુ છે. આજે સવારે સર્જાયેલા 3 અલગ અલગ અકસ્માતોમાં 16ના મોત, 37 લોકો ઇજાગ્રસ્ત. પાકિસ્તાનમાં આઈએસઆઈએસ સાથે જોડાયેલા લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યાનો અફઘાનિસ્તાનનો દાવો. આજે રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. પાસપોર્ટ સુધારા નિયમો 2026 હેઠળ પાસપોર્ટ અરજી ફીમાં વધારો આજથી અમલમાં આવ્યો. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તારીખ 1 જુલાઈથી 7 જુલાઈ 2026 દરમિયાન આયોજિત નમો સ્વચ્છતા અભિયાનનો રાજ્યકક્ષાનો પ્રારંભ આજે ગાંધીધામ જનરલ હોસ્પિટલ ખાતે યોજાયો. જિલ્લામાં બાળ મજૂરી નાબૂદી માસ અંતર્ગત સઘન ઝુંબેશ. અલગ અલગ વિસ્તારોમાં 10 દરોડા પાડી બાળ શ્રમિકોને મુક્ત કરાવાયા. ભારત આજે ચેસ્ટરલેસ સ્ટ્રીટ ખાતે 5 મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગ્યે શરૂ થશે. હવે પછીના મુખ્ય સમાચાર 7:05 અપાશે.
2: આપ સાંભળી રહ્યા હતા, ફિલ્મનું નામ હતું ઓમ શાંતિ ઓમ.
3: ભાઈ તે આ સાંભળ્યું, આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
4: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
5: સૈયર મારી માડીએ ઓડણી માટા કી.
6: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
7: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
6: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
7: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
6: મહોતું મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન. પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
7: મહોતું.

0: બાબુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: સૈયર મારી માડીએ ઓઢણી માટાકી.
4: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
5: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
4: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
5: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
4: મહોતું મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન. પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં. મહોતું.

0: આશા ભોસલે અને શૈલેન્દ્ર સિંહને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું ગુરુદેવ.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

મોનસૂન વેડિંગ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા, સુખવિંદર સિંઘ અને સાથીઓના સ્વરમાં. તે પહેલાં આપણે સાંભળ્યું મેટ્રો ફિલ્મનું ગીત કેકેના સ્વરમાં. ગુલમોહર કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે લોકસંગીતનો કાર્યક્રમ. આજે સાંભળીશું મહેન્દ્ર પ્રજાપતિ અને રણછોડભાઈ વસાવાના સ્વરમાં લોકગીતો. કાર્યક્રમના શરૂઆતમાં સાંભળીએ મહેન્દ્ર પ્રજાપતિને. રચના છે ગંગા સતીની.

મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: મહેન્દ્ર પ્રજાપતિના સ્વરમાં મીરાબાઈની રચના આપ સાંભળી રહ્યા હતા.
1: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

રણછોડ ભાઈ વસાવાના સ્વરમાં લોકગીતો આપ સાંભળી રહ્યા હતા. લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીશું સિંધીમાં સમાચાર.

આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતાને સહજ બનાવવા, સહજ સ્વભાવ બનાવવા અનુરોધ કર્યો છે. આગામી 7 જુલાઈ સુધી યોજાનારા નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનનો ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા શ્રી પટેલે કહ્યું કે આજથી શરૂ થયેલા આ અભિયાનને માત્ર 7 દિવસ પૂરતું રાખવાનું નથી. તેમણે આસપાસ ગંદકી ન થાય અને સ્વચ્છતા જળવાય તે માટે દરેક નાગરિકને જાગૃત થવા પણ અપીલ કરી હતી. આ અભિયાનના ભાગરૂપે કચ્છમાં પણ આજે ગાંધીધામ જનરલ હોસ્પિટલ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મહાનગરપાલિકાના મેયર દિવ્યાબેન નાથાણી, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અધિકારીઓ અને તબીબી સ્ટાફે સ્વચ્છતાના શપથ લીધા હતા. ત્યારબાદ પદાધિકારીઓ અને અધિકારીઓએ હોસ્પિટલના વિવિધ વોર્ડ અને ઓપીડીની મુલાકાત લઈ સ્વચ્છતા તેમજ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી પરિસરમાં શ્રમદાન કર્યું હતું. રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે નિમિત્તે તબીબોનું બહુમાન પણ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે આ અભિયાન હેઠળ રાજ્યની અંદાજે 12,000 જેટલી સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સામૂહિક સફાઈ હાથ ધરાશે. હોસ્પિટલ પરિસર, આગાશી, ઇમારતની સફાઈ, બિનઉપયોગી સામાનનો નિકાલ, શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવું અને આગ લાગે તેવી ઘટનાઓ સામે સુરક્ષાની સઘન ચકાસણી જેવી પ્રવૃત્તિઓ કરાશે. પીએમ ગતિશક્તિ યોજના હેઠળ દેશના સૌથી મોટા 1630 કિલોમીટરના કોસ્ટલ કોરિડોરના પ્રથમ તબક્કાનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. વલસાડના ઉમરગામથી નારાયણ સરોવર સુધીના આ પ્રોજેક્ટ માટે 2,400 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. ત્યારે આગામી સમયમાં કચ્છમાં કોસ્ટલ કોરિડોરનું કામ વેગ પકડે તે પ્રકારનું આયોજન ઘડાઈ રહ્યું છે. તેની વહીવટી કામગીરી પણ પ્રારંભી દેવામાં આવી છે. કચ્છથી બિહાર વચ્ચે મુસાફરી કરતા પ્રવાસીઓની સુવિધા માટે રેલવે તંત્ર દ્વારા ગાંધીધામ ભાગલપુર એક્સપ્રેસ ટ્રેનના ફેરા આગામી 1 મહિના સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત ટ્રેન નંબર 09451 ગાંધીધામ ભાગલપુર 3 થી 31 જુલાઈ સુધી અને ટ્રેન નંબર 09452 ભાગલપુર ગાંધીધામ 6 જુલાઈ થી 3 ઓગસ્ટ સુધી દોડશે. આ ટ્રેન બંને દિશામાં ભચાઉ, સામખિયાળી, અમદાવાદ, રતલામ, કોટા, મથુરા, કાનપુર, પ્રયાગરાજ, વારાણસી અને મુઝફ્ફરપુર સહિતના પરિવર્તિત માર્ગો પરના સ્ટેશનોએ થોપશે. પૂર્વ કચ્છ પોલીસે માત્ર 6 મહિનામાં માદક પદાર્થોની હેરાફેરી, વેચાણ અને સેવન કરનારા 72 આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં NDPSના કુલ 43 કેસ નોંધાયા છે, જ્યારે ગત વર્ષે જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશન અને શાખાઓ દ્વારા NDPS એક્ટ હેઠળ કુલ 36 કેસ નોંધાયા હતા, જેમાં 73 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે નાગરિકોને ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે માહિતી આપવા અપીલ કરી છે. કચ્છ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની 12,500 સ્નાતક બેઠકો માટે જીકાસ પોર્ટલ પર 10,600 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. 4 પ્રવેશ રાઉન્ડના અંતે 7,000 વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવતા 66% બેઠકો ભરાઈ છે. 60%થી વધુ ગુણ ધરાવતા મોટાભાગના વિદ્યાર્થીઓને પ્રવેશ મળી ગયો છે. બીજી તરફ પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રવેશ માટે આજથી 3 જુલાઈ સુધી મોક રાઉન્ડ શરૂ કરાયો છે. ત્યારબાદ 7 થી 28 જુલાઈ દરમિયાન પ્રથમ પ્રવેશ રાઉન્ડ યોજાશે. જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા અને શિક્ષકોનો ઉત્સાહ વધારવા જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે અબડાસા તાલુકાની શાળાઓની આકસ્મિક મુલાકાત લીધી હતી. તેમણે નાંદરા, પેથાપર, નરેડી પ્રાથમિક શાળાઓ તેમજ કનકપર, કોઠારા અને જખૌની માધ્યમિક શાળાઓનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન વહીવટી સમીક્ષા ઉપરાંત તેઓ પોતે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ વચ્ચે બેસી ગયા હતા અને શિક્ષકની ભૂમિકા ભજવી પ્રશ્નોત્તરી દ્વારા બાળકોના જ્ઞાનનું મૂલ્યાંકન કર્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું કે છેવાડાના બાળક સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવું અને રાષ્ટ્ર નિર્માણ કરતા શિક્ષકોનો ઉત્સાહ વધારવો એ શિક્ષણ વિભાગની પ્રાથમિકતા છે. આવા પ્રયાસોથી શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં નવી ઉર્જાનો સંચાર થાય છે. 12 જૂન વિશ્વ બાળ મજૂરી નાબૂદી દિવસ અંતર્ગત કચ્છ જિલ્લામાં શ્રમ વિભાગ અને ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સ દ્વારા જૂન માસ દરમિયાન વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમોએ 10 સ્થળોએ આકસ્મિક દરોડા પાડ્યા હતા. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે ભરૂચ, તાપી, અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તેમજ રાજકોટ, જૂનાગઢ અને વડોદરામાં યલો એલર્ટ અપાયું છે. તે વચ્ચે આજે રાજ્યના 42 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં વાપીમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ જેઠ માસ અડધો વીતવા છતાં કચ્છ જિલ્લામાં હજુ સુધી ચોમાસાની પધરામણી થઈ નથી. અસહ્ય બફારા અને ઉકળાટથી બેહાલ બનેલા કચ્છવાસીઓ માટે હવામાન વિભાગે 2 જુલાઈથી હળવા મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેથી લાંબા સમયથી મેઘરાજાની રાહ જોતા કચ્છવાસીઓમાં હવે ચોમાસું જામવાની નવી આશા બંધાઈ છે. ખરાબ હવામાનને પગલે માછીમારોને આગામી

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવવાણી. નમસ્કાર મારા વાલા શ્રોતા મિત્રો, કેમ છો બધા? હું છું આપની દોસ્ત પ્રકૃતિ પટેલ. દોસ્તો, આજે સવારમાં મને મારી બાળપણની એક મિત્ર મળી. મેં પૂછ્યું, કેમ છે, ક્યાં ખોવાઈ ગઈ હતી, દેખાતી જ નથી? એણે લાંબો નિસાસો નાખી કહ્યું, અરે યાર, શું જ કહું, જરાય સમય નથી મળતો. મેં સ્માઇલ આપીને વિચાર્યું, આ સમય નથી નહીં એ વાક્ય છે કે પછી આપણું હથિયાર? સાચું કહેજો હો, જ્યારે આપણે કહીએ છીએ ને કે ટાઈમ નથી, ત્યારે અસલમાં તો સમય નથી નહીં, પ્રાથમિકતા નથી, ખરું ને? ચાલો એક નાનકડું ગણિત કરીએ. ભગવાન કે કુદરત, ગમે તે કહો, એણે સમયની બાબતમાં તો ફૂલ લોકશાહી રાખી છે. સફળતાના શિખરે બેઠેલા માણસ પાસે પણ 24 કલાક જ છે, અને આખો દિવસ સમય નથી કહેતા આપણા જેવા લોકો પાસે પણ 24 જ કલાક. તો આ લોચો ક્યાં થાય છે? લોચો એ છે કે આપણને રસ નથી, ત્યાં સમય નથીનું બોર્ડ મારી દઈએ છીએ. પણ જો કોઈ ખાસ મિત્રનો ફોન આવે કે આવને મસ્ત જગ્યાએ જમવા જઈએ, ત્યારે સમય પ્રગટ થઈ જાય છે, ખરું ને? તો આવો આ સાથે એક ગીત સાંભળીએ, જેને સ્વર આપ્યો છે જુબિન નોટિયાલે.

લોચો એ છે કે આપણને રસ નથી ત્યાં સમય નથીનું બોર્ડ મારી દઈએ છીએ. આપણે કહીએ છીએ ને કસરત કરવાનો સમય જ નથી, પણ સોશિયલ મીડિયા પર મીમ્સ જોવાનમાં ક્યારે 2 કલાક નીકળી જાય છે એની આપણને ખબર નથી પડતી, બરાબર ને? આપણે સ્ક્રોલિંગને રિલેક્સેશન સમજી બેઠા છીએ, પણ ખરેખર તો એ આપણી એનર્જી અને સમય બંને ચોરી રહ્યું છે. મિત્રો, આપણે ઘણીવાર વ્યસ્ત હોવાનું નાટક પણ કરીએ છીએ ને, કારણ કે આપણને એ ડર લાગે છે જો આપણે ખાલી બેસીશું તો આપણે આપણી જાત સાથે વાત કરવી પડશે, આપણને આપણી કારકિર્દી વિશે પણ વિચારવું પડશે, ખરું ને? આપણે કહેતા હોઈએ છીએ કે પ્રાથમિકતા નથી, પણ આ પ્રાથમિકતા ખરેખર છે શું? ચાલો એક ઉદાહરણ આપું. ધારો કે હાથમાં એક ટોપલી છે, એમાં મોટા ફળો અને નાના ફળો એ ટોપલીમાં રાખવા છે. જો પહેલાં નાના ફળો ભરીશું તો પછી મોટા ફળો માટે જગ્યા નહીં રહે, પણ જો પહેલાં મોટા ફળો ભરીશું તો નાના ફળો એની વચ્ચેની જગ્યામાં ગોઠવાઈ જશે. આ મોટા ફળો એટલે આપણી જિંદગીની સૌથી મહત્વની વાતો, આપણું સ્વાસ્થ્ય, પરિવાર અને આપણું કરિયર, અને નાના ફળો એટલે ઓછી અગત્યની ચર્ચાઓ અને સોશિયલ મીડિયાની રમતોની માયાજાળ. જો જિંદગીમાં આપણે મોટા ફળોને પહેલા સ્થાન આપીશું તો પછી સમય જ સમય છે, બરાબર ને? તો આવો મિત્રો, આ સમયે સાંભળીએ એક ગીત જેને સ્વર આપ્યો છે શ્રેયા ઘોષાલે.

0: મિત્રો, આપણે ઘણા લોકોને કહેતા સાંભળ્યું હશે ને, હું તો બહુ વ્યસ્ત છું યાર. તો મિત્રો, ખરેખર વ્યસ્ત હોવું અને સર્જનાત્મક હોવામાં ઘણો બધો ફરક હોય એવું લાગે છે ને તમને? ઘણીવાર આપણે સમય નથી, હું વ્યસ્ત છું નું બહાનું કરતા હોઈએ છીએ. જેમ કે ઘણીવાર આપણો ઘણો બધો સમય સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરતા જતો રહે છે, જેથી આપણું અગત્યનું કામ બાજુ પર રહી જતું હોય છે, હે ને? તો મિત્રો, હવે આ બાબતનો ઉકેલ શું? તો તેનો ઉપાય છે, જો આપણને કોઈ બાબત કોઈકને હાનિકારક થશે એવી લાગે કે કંઈક તેમાં ખોટું છે એવો ભાસ થાય, અથવા તો તે વસ્તુ કે બાબત સમાજને નુકસાન કરે કે ક્ષતિ પહોંચાડે તેવી લાગે અને આપણું મન તે કરવા ન માંગતું હોય, તો પછી તે માટે હા ન પાડવી. એ પછી એ આપણો કોઈ પણ નજીકનો સંબંધી હોય કે મિત્ર હોય, પણ હા ના પાડવી. મિત્રો, આ રીતે આપણે તકેદારીથી કામ કરી શકીએ છીએ, હે ને? તમે નોંધ્યું હશે, આપણી આ વ્યસ્ત જિંદગીમાં પણ ક્યારેક આપણને આપણા બાળપણની યાદ આવે ત્યારે આપણો ચહેરો કેવો મલકાઈ ઉઠે છે, હે ને? એ જ આપણે આપણો સ્કૂલ ટાઈમ, એ મજા અને એ યાદોનું અદ્ભુત સંભાળનું. તો મિત્રો, આવી જ યાદો લઈને આપણા એક યુવા મિત્ર માસુમ પંચોલી સ્કૂલ લાઈફ વર્સિસ કોલેજ લાઈફનો વાર્તાલાપ કરશે.
1: નમસ્કાર મિત્રો, એક મિનિટ માટે તમારી આંખો બંધ કરો અને વિચારો, સવારે 7 વાગ્યે સ્કૂલ બસનો હોર્ન વાગી રહ્યો છે, હાથમાં ભારે બેગ અને મમ્મી પાછળથી બૂમ પાડી રહી છે, જલ્દી કર મોડું થઈ જશે. યાદ આવ્યું ને? હવે એકદમ દ્રશ્ય બદલો. સવારના 8 વાગ્યે કોલેજનું લેક્ચર છે, પણ એલાર્મ 5 વખત બંધ કર્યા પછી પણ આપણે પથારીમાં બહાર નથી આવ્યા. ક્યારેક તો મિત્રનો ફોન આવે પછી ખબર પડે કે અરે યાર, આજે તો લેક્ચર હતું. મિત્રો, જીવનમાં 2 એવા સમય છે જે આપણે ક્યારેય ભૂલી નથી શકતા. એક છે સ્કૂલ લાઈફ અને બીજું છે કોલેજ લાઈફ. એક આપણને બાળપણની સૌથી સુંદર વાતોની યાદ અપાવે છે અને બીજું આપણને જીવન જીવવાનું શીખવે છે. તો ચાલો આજે આપણે થોડી મજેદાર, થોડી ભાવુક અને ઘણી બધી પોતાને લગતી વાતો કરીએ. કારણ કે મિત્રો, આ માત્ર 2 તબક્કા નથી, આ તો જીવનની 2 સૌથી સુંદર વાર્તાઓ છે, જે સાંભળતા સાંભળતા કદાચ તમને પણ તમારી યાદોમાં ફરી એક વખત સફર કરી આવશો. સૌથી પહેલી વાત કરીએ સ્કૂલ લાઈફની. કારણ કે આપણા જીવનની ઘણી સુંદર યાદોની શરૂઆત ત્યાંથી જ થાય છે. સ્કૂલ એટલે માત્ર ઇમારત નહીં, સ્કૂલ એટલે એવી જગ્યા જ્યાં આપણે

પહેલી વાર મિત્રો બનાવ્યા, પહેલી વાર સ્ટેજ પર ઊભા રહ્યા, પહેલી વાર જીતનો આનંદ મનાવ્યો અને ક્યારેક પહેલી વાર હારનો પાઠ પણ શીખ્યા. સ્કૂલના દિવસોમાં જીવન કેટલું સરળ હતું ને. સવારે ઉઠવું, ગણવેશ પહેરવો, દફતર લઈને સ્કૂલે જવું અને દિવસ ક્યારે પૂરો થઈ જાય એની ખબર જ ન પડે. એ સમયે એવું લાગતું હતું કે આ હોમવર્ક કોને શોધ્યું, આ પરીક્ષાઓ કોને બનાવી. પણ આજે જ્યારે પાછા ફરીને જોઈએ છીએ તો દિવસો ખાસ હતા તેમ સમજાય છે. સ્કૂલમાં એક અલગ જ પ્રકારની મજા હતી. જો કોઈ મિત્ર સ્કૂલ ન આવે તો આખો દિવસ ખાલી ખાલી લાગતો. મિત્રતા એટલી નિખાલસ હતી કે કોઈ પાસે શું છે અને શું નથી એનાથી કોઈ ફરક પડતો ન હતો. ફરક માત્ર એટલો પડતો હતો કે રિસેસમાં સાથે રમવાનું છે કે નહીં. અને રિસેસ, વાહ, સ્કૂલનો સૌથી રાહ જોવાતો સમય. પોતાનો ડબ્બો ખોલતા પહેલા જે મિત્રનો ડબ્બો જોઈ લેવાનો. સ્કૂલના મિત્રો સાથે પસાર કરેલી એ ક્ષણો આજે પણ યાદ આવે તો હોઠ પર સ્મિત આવી જાય છે. હવે વાત કરીએ કોલેજની. કોલેજ એટલે જીવનનો એવો વળાંક જ્યાં આપણે પહેલી વાર ખરેખર પોતાની જાતને ઓળખવા લાગીએ છીએ. સ્કૂલમાં નિયમો આપણા માટે કોઈ બીજું બનાવતું હતું. કોલેજમાં નિર્ણયો આપણે પોતે લેવા પડે છે. કઈ દિશામાં જવું છે, શું બનવું છે, કઈ કારકિર્દી પસંદ કરવી છે, આ બધું હવે આપણા હાથમાં હોય છે. અને એ જગ્યાએથી શરૂઆત થાય છે સ્વતંત્રતાની. કોલેજમાં કોઈ રોજ પૂછતું નથી કે હોમવર્ક કર્યું કે નહીં. કોઈ પાછળ પડીને અભ્યાસ કરાવતું નથી. અહીં જવાબદારી પોતાની હોય છે અને ધીમે ધીમે સમજાય છે કે સ્વતંત્રતા સાથે જવાબદારી પણ આવે છે. અને મિત્રો, એક વાત તો માનવી જ પડશે, કોલેજનું કેન્ટીન એ માત્ર કેન્ટીન નથી હોતું. એ લાગણીઓનું એવું સરનામું હોય છે જ્યાં ચા સાથે સપનાઓ પીવાય છે, જ્યાં ભવિષ્યની યોજનાઓ બને છે, જ્યાં જીવનની મજેદાર ચર્ચાઓ થાય છે, મિત્રો સાથે ગમ્મત અને મજાક મસ્તી ચાલે છે અને ક્યારેક સૌથી ગંભીર સમસ્યાનો ઉકેલ પણ મળી જાય છે. મિત્રો, જ્યારે આપણે કોલેજના ગેટની અંદર પહેલી વાર પગ મૂકીએ છીએ તો નવું કેમ્પસ, નવા ચહેરાઓ, નવા શિક્ષકો અને મનમાં એક જ સવાલ, અહીં બધું કેવી રીતે હશે. સ્કૂલમાં તો દરેક ખૂણો પોતાનો લાગતો, પણ કોલેજની શરૂઆતના થોડા દિવસો જાણે નવી દુનિયામાં જ આવી ગયા હોઈએ એવું લાગે છે. સ્કૂલમાં બધું નક્કી હતું. અને હા, કોલેજની વાત થાય તો લેક્ચર છોડવાની તૈયારી આખા દિવસની મસ્તીમાં બદલાઈ જાય છે. પણ મિત્રો, કોલેજમાં મજા કરવી ખૂબ જરૂરી છે, પણ એટલું જ જરૂરી છે પોતાના સપનાઓને ગંભીરતાથી લેવું, કારણ કે આ જ સમય છે આપણું ભવિષ્ય ઘડે છે. સ્કૂલમાં આપણા મિત્રો આપણા વિસ્તારના હતા, પણ કોલેજમાં અલગ અલગ શહેરમાંથી આવે છે, અલગ ભાષા, અલગ વિચાર, અલગ અનુભવ. અને આ જ તો વાત કોલેજને ખાસ બનાવે છે. અહીં આપણે પુસ્તકો જ નહીં પણ લોકો પાસેથી પણ ઘણું બધું શીખીએ છીએ. ક્યારેક કોઈક મિત્ર આત્મવિશ્વાસ શીખવે છે તો કોઈક ધીરજ, કોઈક મહેનત કરવાનું શીખવે છે તો કોઈક હસતા હસતા મુશ્કેલી સમય પસાર કરવાનું શીખવે છે. મિત્રો, સ્કૂલની એક વાત તો એવી છે જે કદાચ આપણે બધાને યાદ હશે. ક્લાસમાં 2 મિનિટ મોડા પહોંચીએ તો દરવાજા ઉપર ઊભા રહીને ધીમેથી કહેવું, મે આઈ કમ ઇન સર, હું અંદર પ્રવેશી શકું. પણ કોલેજમાં જો 5-10 મિનિટ મોડા પહોંચીએ તો શિક્ષક કંઈ બોલે જ નહીં. હવે વાત કરીએ સ્કૂલના સૌથી ખુશીના સમાચારની, વરસાદની રજાઓ. વાહ, એ દિવસોની મજા કંઈક અલગ જ હતી. બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને સૌથી પહેલા જ મમ્મીને જઈને પૂછતા, આજે રજા પડશે ને? ટીવી ચાલુ, રેડિયો ચાલુ, બધાની નજર એક જ સમાચાર ઉપર, ભારે વરસાદના કારણે આજે તમામ શાળાઓ બંધ રહેશે. બસ આ જ એક વાક્ય સાંભળતા જે ખુશી થતી હતી તે ખુશી શબ્દોમાં સમજાવી શકવી મુશ્કેલ છે. સ્કૂલમાં એક પીરિયડ પૂરો થાય એટલે બીજા શિક્ષક પોતે જ ક્લાસમાં આવી જતા, આપણું કામ પોતાની બેન્ચ પર જ બેસવાનું. પણ કોલેજમાં ક્યારેક તો તે લેક્ચર પછી લેબ માટે બીજા ફ્લોર ઉપર જવું પડે. સ્કૂલમાં જો શિક્ષક કહે આજે સરપ્રાઇઝ ટેસ્ટ છે તો આખા ક્લાસના ચહેરા ઉતરી જાય અને બધા એકબીજાને પૂછતા, અરે તને ખબર હતી? પણ કોલેજમાં ક્યારેય સરપ્રાઇઝ ટેસ્ટ કરતા પણ મોટા સરપ્રાઇઝ તો એસાઇનમેન્ટની છેલ્લી તારીખ હોય છે. પછી આખી રાત પુસ્તકો, લેપટોપ અને કોફીની મિત્રતા સાથે થઈ જાય છે. સ્કૂલમાં માતા પિતા રોજે પૂછતા, આજે સ્કૂલમાં શું શીખ્યો? તો આપણે આખા દિવસનો માતા પિતાને શું કર્યું તે બધું કહી દેતા. કોલેજમાં એક દિવસ પછી એસાઇનમેન્ટ, પ્રેઝન્ટેશન અને પરીક્ષાનું બધું એક સાથે આવીને આપણી કસોટી કરતી હોય. અને હા, કોલેજમાં એક શબ્દ એવો છે જે સાંભળતા દરેક વિદ્યાર્થીનું ધ્યાન ખેંચાઈ જાય, પ્લેસમેન્ટ. સ્કૂલમાં સૌથી મોટો પ્રશ્ન હતો આ વખતે કેટલા માર્ક્સ આવશે, પણ કોલેજનો પ્રશ્ન બદલાઈ જાય છે. આગળ શું કરવું, નોકરી, વધુ માસ્ટર માટેનું ભણવાનું, પોતાનો બિઝનેસ કે કંઈક નવું. એટલે જ કહેવાય છે સ્કૂલ આપણને પરીક્ષા માટે તૈયાર કરે છે, પણ કોલેજ આખા જીવન માટે તૈયાર કરે છે. મિત્રો, એક વાત કહું, જ્યારે આપણે સ્કૂલમાં હતા ત્યારે એક જ ઉતાવળ હતી, ક્યારે મોટા થઈ જઈશું, ક્યારે કોલેજમાં જઈશું. લાગતું હતું ને કે કોલેજમાં કોઈ રોકટોક નહીં હોય,
યુનિફોર્મ નહીં હોય, હોમવર્ક

0: નહીં હોય, મોજ જ મોજ. પણ આજે કોલેજમાં આવ્યા પછી સમજાય છે કે સ્કૂલ જેટલો નિરાંતે જીવેલો સમય કદાચ જીવનમાં ફરી ક્યારેય પાછો નથી આવતો. આજે પણ જૂની શાળાના ફોટો હાથમાં આવી જાય તો બે મિનિટ માટે બધું અટકી જાય છે અને મન એકદમ પાછું દોડી જાય છે, એ જ ક્લાસરૂમમાં, એ જ બેન્ચ પર, એ જ મિત્રો વચ્ચે. અને પછી મનમાં એક જ વિચાર આવે છે, કાશ એક દિવસ માટે ફરી સ્કૂલ જઈ શકીએ. કેટલી નાની નાની વાતો હતી પણ આજે એ મોટી મોટી યાદો બની ગઈ. સવારની પ્રાર્થના, એસેમ્બલીમાં ઊભા રહેવું, જન્મદિવસમાં આખા ક્લાસમાં ચોકલેટ વેચવી, વાર્ષિક ઉત્સવની તૈયારી કરવી, સ્પોર્ટ્સ ડે અને પ્રવાસની યાદો હંમેશા માટે આપણા મનમાં પળોની યાદો બનીને રહી ગયું છે. અને કોલેજ પણ ધીમે ધીમે યાદોમાં બદલાઈ જશે અને આજે જે કલાકો સુધી બેસીએ છીએ તે કદાચ ત્યાં જ પસાર થઈશું અને મન કહેશે, અહીં તો આપણે કેટલી મજા કરી હતી. કાલે કદાચ બધા પોતાની નોકરી, પોતાના શહેર, પોતાના સ્વપ્નમાં વ્યસ્ત થઈ જશે. પણ યાદો ક્યારેય વ્યસ્ત નથી થતી, જ્યારે પણ યાદ કરીએ તો એ તરત પાછી આવી જાય છે. ખરેખર જીવનનું સૌથી સુંદર ગણિત પણ આ જ છે, જ્યારે સ્કૂલમાં હોઈએ ત્યારે કોલેજના સપના જોઈએ અને જ્યારે કોલેજમાં પહોંચીએ ત્યારે સ્કૂલના દિવસોને યાદ કરીએ છીએ. એટલે જ તો મિત્રો, સ્કૂલ હોય કે કોલેજ, દરેક દિવસને દિલથી જીવો. મિત્રો સાથે હસો, શિક્ષકો પાસેથી શીખો, નવી તકો સ્વીકારો અને ફોટા તો પાડજો, કારણ કે આજે જે ક્ષણ સામાન્ય લાગે છે કાલે એ જ સૌથી કિંમતી યાદ બનવાની છે. સમય ક્યારેય અટકતો નથી પણ યાદો હંમેશા આપણી સાથે ચાલે છે. તો મિત્રો, આખી વાતનો સાર માત્ર એટલો જ છે, જીવનમાં સફળ થવું ખૂબ જરૂરી છે પણ સફરમાં જે લોકો તમારા સાથે ચાલ્યા છે એ લોકોને ક્યારેય ભૂલશો નહીં, કારણ કે મોટી સફળતા આપણને ખુશી આપે છે. પરંતુ જૂના મિત્રો સાથેની 5 મિનિટની મુલાકાત આખો દિવસ સુંદર બનાવી દે. આજે તમારા સ્કૂલના કોઈ મિત્રને અથવા કોલેજના કોઈ મિત્રને ફોન કરજો અને વાતની શરૂઆતમાં માત્ર એક શબ્દથી કરજો, યાર યાદ છે, મને ખાતરી છે. એ પછી વાતો ક્યાં શરૂ થશે અને ક્યાં સુધી પહોંચશે એનો તમને પણ અંદાજ નહીં હોય, કારણ કે યાદો જૂની થતી નથી, માત્ર આપણે તેને યાદ કરવાનું ભૂલી જઈએ છીએ. આજની આ સુંદર વાતો સાથે હવે આપણી પાસેથી રજા લઈએ, ફરી મળીશું નવી વાતો સાથે, નવી યાદો સાથે. ત્યાં સુધી હસતા રહો, શીખતા રહો અને જીવનની દરેક પળને માણતા રહો.
1: દોસ્તો, બીજો એક ઉપાય છે જે તમે જાણતા જ હશો કે આપણે દિવસના 20% જ એવા કામ કરતા હોઈએ જે આપણને 80% પરિણામ આપે. એવા મહત્વના કામો 20% જ હોય છે. તો એ 20% કામોને ઓળખીએ. સવારે ઉઠીને નક્કી કરો કે આજે મારે કયા કયા સૌથી મહત્વના કામ કરવા છે, આ મહત્વના કામને પૂર્ણ કરી દઈએ. એ રીતે સ્માર્ટવર્ક કરી શકીએ, બાકીના સમયે જલસા કરી શકીએ, બરાબર ને? મિત્રો, અંતે તો વાત એટલી જ છે કે જેમણે પોતાનું જીવન આપણા માટે વ્યતીત કર્યું છે તેવા આપણા માતા પિતા, ભાઈ બહેન કે આપણા મિત્રો માટે સમય આપવો એ આપણી મહત્વની ફરજ છે. આમ આપણા આપજનોને સમય આપીએ, તેમની વાત સાંભળીએ અને તેમની સાથે ખુશીઓ ને દુઃખ વેચીએ તો મજા આવશે, બરાબર ને? આ સમય કોઈના માટે રોકાતો નથી, એટલે જ આપણા જીવનમાં સમયનું મહત્વ અને નિયમિતતા હોવી ખૂબ જરૂરી છે. જેમ આકાશવાણી પર રોજ સવારે બરાબર 8 વાગ્યે સમાચાર આવી જ જાય છે, કોઈ પણ વિલંબ વગર બિલકુલ નિયમિત રીતે, બસ એવી જ નિયમિતતા આપણે પણ આપણા જીવનમાં લાવવાની જરૂર છે, ખરું ને દોસ્તો? આ જ રીતે સમય સાથે વહેતું એક સુંદર ગીત સાંભળીએ જેને સ્વર આપ્યો છે અરમાન મલિકે.

તો મિત્રો, હજી સુધી આ બાબતોનું અનુકરણ કરવાનું શરૂ ના કર્યું હોય તો કરી દેજો. હા, હું આપને રેડિયો મિત્ર પ્રકૃતિ પટેલ આપની રજા લઉં છું. ફરી મળીશું. ત્યાં સુધી સાંભળતા રહો અને હસતા રહો.

આપ સાંભળી રહ્યા હતા યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવવાણી, પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

નવી દિલ્હીમાં 12મી ભારત મલેશિયા સબ કમિટી બેઠક યોજાઈ, જેમાં બંને દેશોએ દ્વિપક્ષીય સૈન્ય સહયોગના તમામ પાસાઓની કરી સમીક્ષા. વસ્તી વિષયક ફેરફારો પરની ઉચ્ચસ્તરીય સમિતિએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં 3 જુલાઈથી શરૂ થતી અમરનાથ યાત્રાને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ. સુરક્ષાદળો દ્વારા વાહનોનું હાથ ધરાયું કડક ચેકિંગ. ટીબી મુક્ત ભારત અભિયાનમાં ગુજરાત દેશમાં અગ્રેસર. 2015ની સરખામણીએ ટીબીના કેસો અને મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થતા રાજ્યએ સમગ્ર દેશમાં સ્ટેટસ વિથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટનો પ્રથમ ક્રમ હાંસલ કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી રાજ્યવ્યાપી નમો સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ. કચ્છ સહિત રાજ્યની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં યોજાયા વિશેષ કાર્યક્રમો. પીએમ ગતિશક્તિ યોજના હેઠળ વલસાડના ઉમરગામથી કચ્છના નારાયણ સરોવર સુધીના દેશના સૌથી મોટા કોસ્ટલ કોરિડોરના પ્રથમ તબક્કાનું નિર્માણ કાર્ય પૂર્ણ. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા છેલ્લા 6 મહિનામાં એનડીપીસી એક્ટ હેઠળ 43 કેસ નોંધીને 72 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ. કચ્છ જિલ્લામાં જૂન માસ દરમિયાન ચલાવાયેલી વિશેષ ઝુંબેશમાં ભુજ, નખત્રાણા અને માંડવીમાંથી 4 બાળ શ્રમિકો મુક્ત કરાયા. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે આજે રેડ એલર્ટ જાહેર કરાયું. વરસાદની આગાહી વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી. શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે અબડાસા તાલુકાની શાળાઓની લીધી આકસ્મિક મુલાકાત. કચ્છથી બિહારના મુસાફરો માટે રેલવે તંત્ર દ્વારા ગાંધીધામ ભાગલપુર એક્સપ્રેસ ટ્રેનના ફેરા આગામી 1 મહિના સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો. મુખ્ય સમાચાર પૂરા થયા.

રબ્બી શેરગિલને આપ સાંભળી રહ્યા હતા. ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 7:10 સાંભળીશું પ્રાદેશિક સમાચાર.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં આગામી 7 જુલાઈથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે. મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય.

0: દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આવતીકાલે ધોધમાર વરસાદની આગાહી. ભાવનગરના ખેલાડી રીવાબા ચુડાસમાએ જિલ્લા ટેબલ ટેનિસ સ્પર્ધામાં એક સાથે બે વય જૂથમાં સુવર્ણ ટ્રોફી જીતી. સમાચાર વિગતવાર. રાજ્યમાં આગામી 7 જુલાઈથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે. આ માટે 14,483 ખેડૂતો નોંધાયા છે. ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, રાજ્યના વિવિધ 51 કેન્દ્ર પર આ ખરીદી કરાશે.
1: 25-26 માટે ભારત સરકારે ઉનાળુ મગના ટેકાનો ભાવ 8,768 એક ક્વિન્ટલે જાહેર કર્યો છે. કારણે લગભગ 14,483 ખેડૂતો એના માટે નોંધણી થઈ છે. 51 કેન્દ્રો એ સૂચિત કરવામાં આવ્યા છે. 1500 કિલો એટલે કે 75 મણની મર્યાદામાં મગની ખરીદી કરવામાં આવશે. 7 જુલાઈથી આ ખરીદી શરૂ થવાની છે.
0: વીજપોલ વળતર અંગે શ્રી વાઘાણીએ કહ્યું, તમામ સંગઠનના અભિપ્રાય બાદ સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં લાંબા ગાળાનો આખરી નિર્ણય લેવાશે.
1: અલગ અલગ ડિમાન્ડો આવી છે, અલગ અલગ ખેડૂતોની વાતો આવી છે, અલગ અલગ ખેડૂત સમિતિની જે અત્યારે ડિમાન્ડ ચાલે છે ને, જે આંદોલન સ્વરૂપે બેઠા છે, માગણી સ્વરૂપે બેઠા છે, એને પણ અમારે લાગણીઓ અમારા સુધી પહોંચી છે. ખેડૂતો એ અમારા મન ખેડૂતો છે. ખેડૂત અમારા મન રાજનીતિનું સાધન નથી. આ નિર્ણય પણ સારી રીતે મુખ્યમંત્રીશ્રી લેશે.
0: અન્ય નિર્ણયો અંગે શ્રી વાઘાણીએ કહ્યું, રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓની કચેરીમાં હવે દર રવિવારે 1 કલાક સફાઈ અભિયાન હાથ ધરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે. આ સાથે જ મુખ્યમંત્રીએ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસીની કામગીરીનો અહેવાલ મંગાવ્યો હોવાનું પણ શ્રી વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું. બીએસસી ઓનર્સ નેચરલ ફાર્મિંગ ડિગ્રીને હવે બીએસસી ઓનર્સ એગ્રીકલ્ચર સમકક્ષ માન્યતા મળશે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીનો અભ્યાસક્રમ હવે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના ડિગ્રી અભ્યાસક્રમ સમકક્ષ ગણાશે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને આ ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને સમાન તક ઉપલબ્ધ કરાવવા આ નિર્ણય કરાયો છે. તેનાથી પ્રાકૃતિક ખેતીમાં ઉજ્જવળ ભવિષ્ય ઇચ્છતા અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એક નવી આશા, ઉત્સાહ અને આત્મવિશ્વાસનો સંચાર થશે તેમ શ્રી વાઘાણીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં વિકસિત ગુજરાત 2047 અમલીકરણ રોડમેપનું અનાવરણ કર્યું. આ પ્રસંગે તેમણે ગુજરાત રાજ્ય પરિવર્તન માટેની સંસ્થા જીઆરઆઈટી અને સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગ દ્વારા તૈયાર કરાયેલા આ રોડમેપને રાજ્યની વિકાસ યાત્રાનો નિર્ણાયક પડાવ ગણાવ્યો. શ્રી પટેલે ગુણવત્તાયુક્ત કામ કરવાની પણ શીખ આપી. આ પ્રસંગે મુખ્ય સચિવ એમ કે દાસે કહ્યું, સરકાર પાસે સંસાધનો અને નાણાંની કોઈ અછત નથી. હવે માત્ર સાચી નિષ્ઠા, મજબૂત નિરીક્ષણ અને સમયસર સમીક્ષાની જ જરૂર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતાને સહજ સ્વભાવ બનાવવા આહવાન કર્યું છે. ગાંધીનગરથી નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા શ્રી પટેલે કહ્યું, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય બંને એકબીજા સાથે અભિન્ન રીતે જોડાયેલા હોવાથી તેને જુદા પાડી શકાય તેમ નથી. વધુમાં તેમણે કહ્યું, નવજાત બાળકોના તંદુરસ્ત વિકાસ માટે માતાનું અમૃત સમાન દૂધ અનિવાર્ય હોવાથી તેમની જાગૃતિ માટે રાજ્યવ્યાપી અમૃતપાન અભિયાનનો પ્રારંભ કરાયો છે. આ પ્રસંગે આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ ખોરાક અને દવાઓમાં ભેળસેળ કરનારાઓને સ્પષ્ટ ચેતવણી આપી હતી.
2: ફૂડ એન્ડ ડ્રગ્સના વિભાગ પણ એટલું જ સ્વચ્છતા કરી રહ્યું છે. દરેક ક્ષેત્ર પર અત્યારે રેડ ચાલી રહી છે. ડુપ્લિકેટ વસ્તુ બનાવનાર, ખાદ્ય ખોરાકમાં ભેળસેળ કરનાર, મેડિસિનની અંદર ભેળસેળ, એક પણને બક્ષવામાં આવશે નહીં. સતત ટીમ શરૂ છે અને ખૂબ સારામાં સારી એમણે રેડ કરીને અનેક અનેક ફેક્ટરીઓને સીલ કરી દીધી છે અને દંડ કર્યા છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. રાજ્યભરમાં નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનના પ્રારંભનો કાર્યક્રમ યોજાયો છે. છોટાઉદેપુરમાં આ પ્રસંગે સાંસદ જસુ રાઠવાએ 6 મોબાઇલ હેલ્થ યુનિટનું લોકાર્પણ કર્યું. જ્યારે ખેડાની નડિયા સિવિલ હોસ્પિટલ ખાતે 56 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 14 સામૂહિક આરોગ્ય કેન્દ્રની સફાઈ હાથ ધરાઈ. સુરેન્દ્રનગરમાં મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ, અરવલ્લીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, રાજકોટમાં પીડીયુ હોસ્પિટલની નર્સિંગ કોલેજ, કચ્છમાં ગાંધીધામ જનરલ હોસ્પિટલ, ડાંગની આહવા જનરલ

0: હોસ્પિટલ વલસાડની મેડિકલ કોલેજ અને પાટણમાં ધારપુર મેડિકલ કોલેજ ખાતેથી નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાયો. મોરબીમાં ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવતા નાગરિકોને સુદ્રઢ સુવિધાઓ આપવાનો મક્કમ નિર્ધાર કરવા પર ભાર આપ્યો હતો. અમદાવાદ પોલીસે 1,82,00,000 રૂપિયાથી વધુની કિંમતના પ્રતિબંધિત એમ્બરગ્રીસ એટલે કે વ્હેલ માછલીની ઉલટી સાથે 3 લોકોની ધરપકડ કરી છે. આ અંગે ઝોન 7 ડીસીપી શિવમ વર્માએ કહ્યું, મોરબીથી એક વ્યક્તિ પાસેથી લવાયેલી આ એમ્બરગ્રીસ અમદાવાદ વેચવા આવતા ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે.
1: एनसीपी जोन 7 को कल इन्फॉर्मेशन मिला था कि एम्बरग्रिस जो कि व्हेल मछली की उल्टी है, जो कि वाइल्ड लाइफ प्रोटेक्शन एक्ट 1972 के अंदर उसका इलीगल पोजेशन और सेल दोनों इलीगल, उसको लेकर 3 लोग यहां सरकेज पुलिस स्टेशन विस्तार में इनको इसको बेचने के लिए यहां घूम रहे हैं. इसी इन्फॉर्मेशन थी, इसी इन्फॉर्मेशन को लेकर एक रेड ऑर्गेनाइज करी गई है. रेड में 3 लोगों ने धरपकड़ किया है.
0: કચ્છમાં ભુજની ત્રીજી અધિક સેશન્સ અને સ્પેશિયલ એનડીપીએસ અદાલતે 19 આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને તમામને 2,00,000 રૂપિયાનો દંડ કર્યો છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે દરિયાઈ વિસ્તારમાંથી ગેરકાયદેસર અંદાજે 575 કરોડ રૂપિયાના કેફી પદાર્થ ઘુસાડવામાં 3 અલગ અલગ ગુનામાં સંડોવાયેલા પાકિસ્તાનના 18 અને અફઘાનિસ્તાનના 1 નાગરિકને અદાલતે સજા સંભળાવી છે. ન્યાયાધીશ વી એ બુદ્ધે ચુકાદો આપતા આરોપીઓના આ કૃત્યને દેશના યુવાનોને ગંભીર વ્યસનમાં ધકેલીને રાષ્ટ્રના ઢાંચાને નબળો પાડવાનું સુનિયોજિત કાવતરું ગણાવ્યું છે. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 6 તારીખ સુધી વરસાદની આગાહી છે. દરમિયાન સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે છૂટાછવાયા સ્થળ પર અત્યંત ભારે તેમજ અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તો માછીમારોને પણ આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું છે.
2: आज 1 जुलाई से लेकर 5 जुलाई तक एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है. साउथ गुजरात की जो जिला है ये मेनली उस जिला में कवर हो रहा है. आज जो रेड वार्निंग के साथ एक्सट्रीमली हैवी रेनफॉल दिया गया है सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली. वेरी हैवी रेनफॉल का संभावना रहेगा भरूच, नर्मदा, तापी और दांग के लिए दिया गया है. हैवी रेनफॉल बड़ौदा, छोटा उदयपुर के लिए दिया गया है येलो वार्निंग के साथ.
0: દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદ થયાના અહેવાલ છે. સત્તાવાર યાદી મુજબ સાંજે 6 વાગ્યા સુધીમાં 85 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ 1.25 ઇંચ જેટલો વરસાદ વલસાડના વાપી તાલુકામાં નોંધાયો છે, જ્યારે ઉમરગામમાં 4 ઇંચ અને અન્ય તાલુકાઓમાં સરેરાશ 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે. ભરૂચમાં બપોર બાદ વરસાદ આવતા સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી, જ્યારે તાપીના ડોલવણમાં પણ ધીમી ધારે વરસાદી ઝાપટા પડ્યા છે. પોરબંદર ચોપાટી પર દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. દરિયામાં કરંટને કારણે કિનારે ઊંચા મોજા ઉછળ્યા હતા. ભાવનગરના ખેલાડી રીવાબા ચુડાસમાએ ઓપન ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ સ્પર્ધામાં 1 સાથે 2 વય જૂથમાં સુવર્ણ ટ્રોફી જીતી છે. નૈમિષારણ્ય શાળાના 5 વર્ષના આ વિદ્યાર્થિનીએ ભાવનગરમાં યોજાયેલી સ્પર્ધામાં 11 અને 13 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં સિદ્ધિ મેળવી છે. શાળાના ટ્રસ્ટીઓ, આચાર્ય, શિક્ષકો અને કર્મચારીઓએ રીવાબા ચુડાસમાને અભિનંદન પાઠવ્યા. તેઓ હવે રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી વધુ સફળતાઓ મેળવે તેવી શુભેચ્છાઓ પણ આપી છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરામાં 10% પ્રોત્સાહક વળતર અને વ્યાજ માફી યોજનાની મુદત આગામી 31 જુલાઈ સુધી લંબાવાઈ છે. તેના કારણે ઓનલાઈન વેરો ભરનારા લોકોને વધારાના 2% સાથે 12% વળતરનો લાભ મળવાપાત્ર રહેશે. આ અંગે મેયર મીરા પટેલે વધુ માહિતી આપી છે.
3: ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટે મિલકતવેરો એડવાન્સમાં ભરનાર કરદાતાને આપવામાં આવતા 10% પ્રોત્સાહક વળતર તેમજ વ્યાજ માફી યોજનાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. આ યોજનાઓ હવે 31 જુલાઈ 2026 સુધી લંબાવવામાં આવી છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં આગામી 7 જુલાઈથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે. મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય. વીજપોલ વળતર અંગે સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય કરશે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનનો ગાંધીનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આવતીકાલે ધોધમાર વરસાદની આગાહી. અને ભાવનગરના ખેલાડી રીવાબા ચુડાસમાએ જિલ્લા ટેબલ ટેનિસ સ્પર્ધામાં એક સાથે બે વય જૂથમાં સુવર્ણ ટ્રોફી જીતી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: શ્રોતા મિત્રો, આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો.
1: એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા તમામ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજનો આપણો વિષય મકાઈની ખેતી કરતા તમામ મિત્રો માટે ખૂબ જ મહત્વનો છે. મિત્રો, આજે આપણે માહિતી મેળવીશું મકાઈના પાકને નુકસાન કરતી લશ્કરી ઈયળ અને અન્ય જીવાતો સામે સંકલિત જીવાત નિયંત્રણ કઈ રીતે કરવું જોઈએ. મિત્રો, સેન્દ્રીય ખાતરો, પિંજર પાક અને મિત્ર કીટકોનો ઉપયોગ કરીને પાકને કઈ રીતે બચાવવો તેની વૈજ્ઞાનિક માહિતી આજે આપણે આપણા ગામના ચોતરે આવેલા નિષ્ણાંત પાસેથી માહિતી મેળવીશું અને આ વિષયની વિસ્તૃત માહિતી લેશે આપણા પ્રવીણ કાકા. તો ચાલો મિત્રો, પ્રવીણ કાકાએ લીધેલ આ ઇન્ટરવ્યુ આપણે સાંભળીએ, જેમાં માહિતી છે મકાઈના પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ વિશેની.
2: નમસ્કાર શ્રોતા મિત્રો. મિત્રો, ગામના ચોરો કાર્યક્રમમાં આપણે ખેતી વિષયક વાતો કરતા હોઈએ છીએ અને આપણા નિષ્ણાતો એક્સપર્ટ હોય એ ખેતી વિશે માર્ગદર્શન આપતા હોય છે. મિત્રો, ચોમાસું લગભગ શરૂ થવાની તૈયારીમાં છે અને મિત્રો, ચોમાસામાં એક અગત્યનો પાક છે એના વિશે આજે આપણે વાત કરીશું, એ છે મકાઈ. અને મિત્રો, મકાઈ એ ધાન્ય પાક તરીકે અને પશુઓના દાણ તરીકે અને અત્યારે તો આપણે મકાઈનું તેલ પણ જોઈએ છે અને એમાંથી મૂલ્યવર્ધિત વસ્તુઓ પણ બનાવવામાં આવે છે. તો મિત્રો, આ જે પાકમાં જો રોગ જીવાત નિયંત્રણ કરવામાં આવે તો સારું એવું ઉત્પાદન થાય અને આપણા ખેડૂત મિત્રોને સારો એવો આર્થિક લાભ થાય. તો મિત્રો, આજે આપણે વાત કરીશું મકાઈના પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ. અને મિત્રો, આ વિષય ઉપર માહિતી આપવા માટે અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર નીરવજય ચૌધરી સાહેબ, કે જેઓ મદદની સંશોધન વૈજ્ઞાનિક મકાઈ સંશોધન કેન્દ્ર ભિલોડા ખાતે પોતાની સેવાઓ આપે છે. ચૌધરી સાહેબ, અમારા ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રો વતી આપનું સ્વાગત છે. નમસ્કાર.
3: નમસ્કાર.
2: આજે આપણે મકાઈના પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ એ વિશે વાત કરીશું, પણ એના પહેલાં મકાઈ વિશે અમારા ખેડૂત મિત્રોને જણાવશો કે મકાઈના પાક માટે કયા પ્રકારનું બિયારણ જોઈએ, કયા પ્રકારનું હવામાન અનુકૂળ આવે અને આપણા ગુજરાતના કયા વિસ્તારમાં એનો વાવેતર વિસ્તાર છે અને મકાઈનું શું મહત્વ એ વિશે વાત કરશો.
3: નમસ્કાર ખેડૂત મિત્રો. આજે આપણે મકાઈ વિશે જો વાતચીત કરીએ તો મકાઈ એક પ્રકારનો ચોમાસું તથા શિયાળું તથા ઉનાળું એમ ત્રણેય ઋતુમાં થતો પાક છે. એમાં જો વાત કરીએ તો ગુજરાતના અંદર, લગભગ આખા ગુજરાતના અંદર મકાઈનું વાવેતર થતું હોય છે. એમાં જો મુખ્ય વિસ્તારોની વાત કરીએ તો સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, દાહોદ એટલે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઘણા એવા એરિયામાં મકાઈનું સારું એવું વાવેતર થતું હોય છે. મકાઈને જોવા જઈએ તો બધી જ પ્રકારનું વાતાવરણ એને અનુકૂળ હોય છે અને આ પ્રમાણે જો યોગ્ય ખેતી પદ્ધતિઓ અપનાવીએ તો મકાઈનું સારું એવું ઉત્પાદન આપણે કરી શકીએ છીએ.
2: ચૌધરી સાહેબ, મકાઈ અગત્યનો પાક છે અને આપણા ખેડૂત મિત્રોને મકાઈનું વધારે વધારે ઉત્પાદન મળે એમાં ઘણીવાર રોગ જીવાતો આવતા હોય છે, તો એ રોગ જીવાતોનું નિયંત્રણ, ખાસ કરીને આજે આપણે વાત કરીશું સંકલિત જીવાત નિયંત્રણ, તો પહેલાં અમારા ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોને જણાવશો કે

0: મકાઈના પાકમાં મુખ્યત્વે કયા પ્રકારના જીવાતો પડતા હોય છે અને જેથી કરીને મકાઈના પાકને નુકસાન થતું હોય છે અને આપણા ખેડૂત મિત્રોને આર્થિક નુકસાન જતું હોય છે?
1: જો મકાઈના જીવાતની વાત કરીએ તો મુખ્યત્વે બે પ્રકારની જીવાતો આપણે જોતા હોઈએ છીએ. એક પાનમાંથી રસ ચૂસનાર પ્રકારની જીવાતો અને બીજી પાનને સીધું નુકસાન કરતી જીવાતો. એટલે વિશેષ વાત કરીએ તો રસ ચૂસનાર જીવાતોને આપણે સકિંગ ઓળખીએ છીએ. જેમાં થોડી વિશેષ વાત કરું તો ચૂસિયા પ્રકારની જીવાતોમાં મુખ્યત્વે મકાઈના અંદર મોલો એ નુકસાન કરતી જીવાત છે અને ઈયળ પ્રકારની જીવાતના અંદર આપણે વાત કરીએ તો મકાઈના અંદર ગાભમારાની ઈયળ, લશ્કરી ઈયળ એટલે કે ફોલ આર્મીવર્મ તથા થોડા વધતા ઘણા પ્રમાણમાં મકાઈના અંદર સામાન્ય પ્રમાણમાં ઉધઈનું પણ પ્રમાણ જોવા મળતું હોય છે. આ પ્રકારે મકાઈના અંદર નાની મોટી જીવાતો છે એ નુકસાન કરતી હોય છે.
0: ચૌધરી સાહેબ, તમે અલગ અલગ પ્રકારની જીવાતની વાત કરી તો આપણે પ્રથમ વાત કરીએ મકાઈના મોલોમસી વિશે, તો મોલોમસી વિશે માહિતી આપો અને એનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય એ વિશે વાત કરશો.
1: મકાઈના અંદર મોલો એ ખૂબ અગત્યની જીવાત છે. મોલોની જો વાત કરીએ તો મોલોની ઇંગ્લિશના અંદર એફિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જીવાત દેખાવમાં પોચા શરીરવાળી, નાની અને આછા પીળા અથવા તો લીલા રંગની હોય છે. આ જીવાત એ મકાઈના અંદર પાકવાના થોડા સમય પહેલાં એટલે કે મકાઈના અંદર નરમાદા ફૂલ જ્યારે ખીલતા હોય છે ત્યારે આવતી હોય છે. આ જીવાતની જો વિશેષ વાત કરીએ તો એના બચ્ચા અને પુખ્ત એ બંને એ મકાઈના અંદર નુકસાન કરતા હોય છે. નુકસાનની જો વિશેષ વાત કરીએ તો મકાઈના અંદર પાનમાંથી રસ ચૂસવો, મકાઈના છોગામાંથી રસ ચૂસવો, આ પ્રકારે રસ ચૂસે છે અને ત્યાર પછી આ જીવાત એ મધ જેવો ચીકણો પદાર્થ એટલે કે હનીડ્યુ સિક્રેશન કરતું હોય છે. હનીડ્યુ સિક્રેશન થયા પછી મકાઈના પાન ઉપર કાળા કલરની ફૂગ લાગી જાય છે, જે ફૂગના લીધે મકાઈના અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ધીમી પડી જાય છે અને છોડનો જે વિકાસ હોય છે એ ધીમે ધીમે ઓછો થઈ જાય છે અને છોડ વીક પડે છે. આ પ્રમાણનું નુકસાનથી ઉત્પાદન ઓછું થતું હોય છે. જો એના સંકલિત નિયંત્રણની વાત કરીએ તો સંકલિત નિયંત્રણના અંદર એક જૈવિક નિયંત્રણ અને બીજું છે રાસાયણિક નિયંત્રણ. વિશેષ વાત કરું તો મોલોના અંદર લાલ દાળિયા, ક્રાઇસોપા અને સિરફીડ ભમરી આ ત્રણ મુખ્ય પરભક્ષી તરીકેનો ખૂબ મહત્વનો રોલ ભજવે છે. કુદરતના અંદર જેમ જેમ ખેતરના અંદર એફિડનું પ્રમાણ વધતું જાય એમ એમ ધીમે ધીમે લાલ દાળિયાનું પણ પ્રમાણ વધતું જાય છે. ત્યાર પછી જો વાત કરીએ મકાઈના પાકમાં લીમડાના બીજનો અર્ક 5% અને બુવેરિયા બેઝિયાના નામની ફૂગ 40 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવામાં આવે તો મકાઈના અંદર મોલોનું નિયંત્રણ કરી શકાય છે. આમ છતાં જો મોલોનું નિયંત્રણ ના મળે તો પછી રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. રાસાયણિક પદ્ધતિના અંદર જોવા જઈએ તો થાયમિથોક્ઝામ નામની દવા 25 WG 4 ગ્રામ પ્રતિ 10 લિટર અથવા ઇમિડા ક્લોપ્રિડ નામની દવા 17.8 SL 4 મિલી પ્રતિ 10 લિટર અથવા ડાયમિથોઇડ 30 EC 10 મિલી પ્રતિ 10 લિટર પાણીમાં છંટકાવ કરવાથી મોલોનું અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે.
0: ચૌધરી સાહેબ, એક મહત્વની જીવાત છે કે જે ગાભમારાની ઈયળ તરીકે ઓળખાય છે, તો એ વિશે પણ માહિતી આપશો અમારા ખેડૂત મિત્રોને?
1: ચોક્કસ. ખેડૂતોને જો મકાઈના અંદર ઈયળની વાત કરીએ તો મુખ્યત્વે બે પ્રકારની ઈયળ જોવા મળતી હોય છે. એક ઈયળ છે એ ગાભમારાની ઈયળ કે જે સ્ટેમ બોરર તરીકે ઓળખાય છે અને બીજી એક ઈયળ છે જેનું નામ છે ફોલ આર્મીવર્મ, જેને ખેડૂતો એમની ભાષામાં પૂંછડે 4 ટપકાવાળી ઈયળ તરીકે ઓળખતા હોય છે. વિશેષ વાત કરું તો ગાભમારાની ઈયળના મુખ્ય બે પ્રકાર એટલે કે બે જાતો અલગ અલગ વિસ્તારમાં જોવા મળતી હોય છે. પ્રથમ જાત છે જેનું નામ છે કાયલોપાર્ટેલસ. આ જીવાત એ સફેદ રંગની એની ઈયળ મકાઈના ભૂંગળીના અંદર સરળતાથી આપણે જોઈ શકીએ છીએ. બીજી જાતની વાત કરીએ તો એનું નામ છે સિસેમિયા ઇન્ફેરન્સ, જે લાલાશ પડતી ઈયળ મકાઈના ભૂંગળીના અંદર જોઈ શકાય છે. જો આના નુકસાનની વાત કરીએ તો આ જીવાત એટલે કે આ ઈયળ મકાઈના ભૂંગળીમાં દાખલ થઈ પાનના અંદર સમાંતર છિદ્રો એટલે કે પિન હોલ ટાઈપના સિમ્પટમ્સ એટલે કે નુકસાન જોવા મળે છે. આ જીવાત ધીમે ધીમે મકાઈના અંદર મધ્ય ભાગ ખાઈ જાય છે એટલે કે મધ્ય ભાગ સુકાઈ જાય છે, જેને ડેડ હાર્ટ તરીકે પણ ઓળખીએ છીએ. મકાઈના પાછળની અવસ્થા એટલે કે ડોડાની અવસ્થામાં પણ આ જીવાતનું મહત્વનું નુકસાન એ જોવા મળે છે. આ જીવાતના નિયંત્રણની વાત કરીએ તો આ જીવાતના નિયંત્રણમાં ઉનાળાના અંદર ઊંડી ખેડ કરવી જોઈએ. મકાઈની સમયસર વાવણી 15-30 જૂન દરમિયાન કરવાથી મકાઈના અંદર આ જીવાતનો ઉપદ્રવ લિમિટેડ રહે છે. મકાઈના અંદર જો લીમડા આધારિત દવા 1500 PPM 40 ml પ્રતિ 10 લિટર પાણીના અંદર છંટકાવ કરવામાં આવે એ રીતના છંટકાવ ખેડૂત મિત્રો કરવો જોઈએ કે જે દવા છે એ ભૂંગળીના અંદર જાય, કારણ કે આ જીવાત એ મુખ્યત્વે ભૂંગળીના અંદર જ જોવા મળશે. જો આ પ્રમાણે સ્પ્રે કરવામાં આવે તો તેનું નિયંત્રણ થતું હોય છે. વિશેષ વાત કરું તો મકાઈના અંદર ફિરોમોન ટ્રેપ પણ ઇન્સ્ટોલ કરી આનું યોગ્ય નિયંત્રણ કરી શકાય છે. મકાઈના અંદર લાઇટ ટ્રેપ એટલે કે પ્રકાશ પિંજર પણ હેક્ટરે 1 લગાવવાથી આનું અસરકારક નિયંત્રણ થતું હોય છે. વિશેષ વાત કરું તો પ્રકાશ પિંજરમાં અત્યારે બજારના અંદર ખેડૂત મિત્રોને સોલર લાઇટ રેપ એટલે કે સૂર્ય ઉર્જાથી ચાલતા પ્રકાશ પિંજર પણ અવેલેબલ છે. તો જે જગ્યાએ લાઇટની ફેસિલિટી ના હોય તો એ ખેડૂત મિત્રો બજારના અંદરથી સોલર લાઇટ રેપ એટલે કે સૂર્યથી ચાલતા પ્રકાશ પિંજર લગાવી અને આ જીવાતનું નિયંત્રણ કરતા હોય છે. આમ છતાં જો નિયંત્રણ ના મળે તો પછી આપણે રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ કરતા હોઈએ છે. રાસાયણિક પદ્ધતિના અંદર બજારમાં મળતી કાર્બોફ્યુરાન નામની કીટનાશક 33 કિલોગ્રામ પર હેક્ટર અથવા એબામેક્ટિન બેન્ઝોએટ નામની દવા 5 ગ્રામ પર 10 લિટર પાણીના અંદર ભેળવી મકાઈના ભૂંગળીના અંદર આપવાથી આ જીવાતનું અસરકારક નિયંત્રણ આપણે કરી શકતા હોઈએ છીએ.
0: હવે મકાઈના પાકમાં બીજી એક મહત્વની જીવાત છે કે જે પૂંછડે 4 ટપકાવાળી ઈયળ, તો એની ઓળખ અને એના નુકસાન અંગે અને એના નિયંત્રણ વિશે પણ વાત કરશો.
1: આ મકાઈની એક મુખ્ય જીવાત છે. આ જીવાત ટૂંક સમયના અંદર આપણા દેશની જીવાત નથી, આ જીવાત મુખ્યત્વે અમેરિકા ખંડમાં જોવા મળતી હતી. આના જો વૈજ્ઞાનિક નામની વાત કરીએ તો આ જીવાતનું વૈજ્ઞાનિક નામ સ્પોડોપ્ટેરા ફુલજીપડા છે અથવા તો ફોલ આર્મીવર્મ તરીકે ઓળખવામાં આવે છે. આ એક ખાઉદરી પ્રકારની ઈયળ છે. આ ઈયળનું જો સમયસર નિયંત્રણ કરવામાં ના આવે તો ખેડૂત મિત્રો ખૂબ મોટું નુકસાન થતું હોય છે, અથવા તો ઘણા ખેડૂત મિત્રોને આ ઈયળ ખેતરના અંદર હોય અને જો એની કાળજી અથવા તો એના લક્ષણો જાણ્યામાં ન આવે અને એની ક્ષમ્ય માત્રા કરતાં વધી જાય તો આ જીવાતને કંટ્રોલ કરવી એટલે કે નિયંત્રણ કરવું ખૂબ જ અઘરું પડતું હોય છે. આ જીવાતની ઓળખ વિશે વાતચીત કરીએ તો આ ઈયળના માથાના ભાગે ઊંધા આકારનું ચિહ્ન હોય છે, એટલે કે ઇન્વર્ટેડ વાય શેપ તમને જોવા મળતો હોય છે, તથા તેના પાછળની બાજુ પૂંછડે 4 ટપકા દેખાય છે. એટલે ખેડૂતો પ્રચલિત નામ કે પૂંછડે 4 ટપકાવાળી ઈયળ આ પ્રમાણે ખેડૂતો એને ઓળખતા હોય છે. જો એના નુકસાનની વાતચીત કરીએ તો આ જીવાત મેં આગળ જણાવ્યું એમ ખાઉદરી પ્રકારની જીવાત છે. આ ઈયળ મકાઈના અંદર શરૂઆતની અવસ્થાના અંદર દાખલ થાય છે, ત્યાર પછી એ ભૂંગળીના અંદર અંદરની બાજુ પાનના અંદર મોટા મોટા છિદ્રો પાડે છે અને ભૂંગળીનો તથા પાનનો ખાઈને નાશ કરે છે. અને જો પાછળથી જોવા જઈએ તો મકાઈના ડોડાના અંદર પ્રવેશી એના દૂધિયા દાણા પણ ખાય છે. આ પ્રકારે મકાઈના અંદર ખૂબ મોટું નુકસાન કરે છે. એના જીવનચક્ર વિશે વાત કરીએ તો ફોલ આર્મીવર્મનું જીવનચક્ર એ 4 તબક્કામાં જોવા મળે છે. પ્રથમ અવસ્થા છે એ ઈંડા અવસ્થા, બીજા નંબરની અવસ્થા એ ઈયળ અવસ્થા છે, ત્રીજા નંબરની અવસ્થા એ પ્યુપા એટલે કે કોસેટો અવસ્થા છે અને ચોથા નંબરની અવસ્થા પુખ્ત ફૂંદા એટલે કે એડલ્ટ જોવા મળતા હોય છે. જો આના વિશે થોડું જણાવું તો મકાઈના અંદર ફોલ આર્મીવર્મ ઈંડા એ પાનના ઉપરની અથવા તો નીચેની બાજુ બંચમાં એટલે કે જથ્થામાં ઈંડા મૂકતી હોય છે. આ ઈંડા સમય જતાં તેમાંથી ઈયળ એટલે કે લાર્વા નીકળે છે અને મુખ્ય નુકસાનકારક અવસ્થા જો હોય તો એ ઈયળ અવસ્થા છે. ઈયળ એના જીવનચક્રમાં આગળ વધતા એ પ્યુપાના અંદર એટલે કે કોસેટોના અંદર કન્વર્ટ થાય છે. જનરલી આના કોસેટો એ જમીનના અંદર જોવા મળતા હોય છે. ત્યાર પછી કોસેટામાંથી એડલ્ટ એટલે કે પુખ્ત ફૂંદા રાત્રિના સમયે ફરતા તમને જોવા મળતા હોય છે. આના નિયંત્રણની વાત કરીએ તો આ જીવાતના નિયંત્રણના અંદર યાંત્રિક પદ્ધતિ, જૈવિક પદ્ધતિ અને રાસાયણિક પદ્ધતિ એમ કુલ ત્રણ પ્રકારે આનું નિયંત્રણ કરી શકાય છે. મુખ્યત્વે હેક્ટરડીટ એક પ્રકાશ પિંજર લગાવવાથી એના અંદર નર અને માદા કીટક આવે છે અને એનું પ્રજનન પ્રક્રિયા બ્રેક થાય છે અને એનું જીવનચક્ર ધીમે ધીમે આપણે કંટ્રોલ કરી શકતા હોઈએ છે. તો હેક્ટરડીટ એક પ્રકાશ પિંજર લગાવવાની ભલામણ હોય છે. મકાઈના અંદર આ જીવાતના ઈંડાનો સમૂહ તથા ઈયળને હાથેથી વીણીને તેનો નાશ કરવાથી નિયંત્રણ થઈ શકતું હોય છે તથા મકાઈના અંદર સેક્સ ફિરોમોન ટ્રેપ પણ લગાવી આ જીવાતને નિયંત્રણ કરી શકાય છે. જો જૈવિક નિયંત્રણની વાત કરું તો જૈવિક નિયંત્રણના અંદર બુવેરિયા બેઝિયાના નામની કીટકનાશક 40 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં અથવા તો લીમડાનું તેલ 30 મિલી વત્તા એટલે કે એના જોડે સાબુનો પાવડર 10 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવીને સ્પ્રે કરવામાં આવે તો એનું અસરકારક નિયંત્રણ મેળવી શકતા હોઈએ છે. જો બજારના અંદર તૈયાર કીટનાશક લીમડા આધારિત કીટનાશક 1500 PPM નીમ ઓઇલ 40 મિલી પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવી યોગ્ય સમયે સ્પ્રે કરવામાં આવે તો આ જીવાતનું નિયંત્રણ મળતું હોય છે. આ જીવાતના નિયંત્રણના અંદર રાસાયણિક પદ્ધતિની વાત કરીએ તો બજારના અંદર ઘણા કીટનાશકો જોવા મળે છે પણ ભલામણ કરેલ કીટનાશક જેવા કે ક્લોરોપાયરીફોસ નામની દવા 20 EC 20 મિલી પ્રતિ 10 લિટર પાણી અથવા સ્પિનોસાટ નામની કીટનાશક 45 SC 4 ml પ્રતિ 10 લિટર પાણી અથવા ક્લોરાન્ટ્રા નિલીપ્રોલ 18.5 SC 3 મિલી પ્રતિ 10 લિટર પાણીના અંદર સમયસર છંટકાવ કરવામાં આવે તો આ જીવાતનું નિયંત્રણ મળતું હોય છે. પણ ખેડૂતોને એક વાત ચોક્કસ કહેવા માગીશ, આ બધી દવા જ્યારે આપણે સ્પ્રે કરતા હોઈએ ત્યારે દવા પાનના ભૂંગળીના અંદર એટલે કે મકાઈની ભૂંગળીના અંદર જાય એ રીતના જો સ્પ્રે કરવામાં આવે તો ચોક્કસ એનું નિયંત્રણ આપણે કરી શકીએ છીએ.
0: હવે મકાઈમાં જોવા મળતા પરજીવી અને પરભક્ષી જીવો કયા છે એ વિશે પણ માહિતી આપશો.
1: મકાઈના અંદર આમ જોવા જઈએ તો ઘણા પ્રકારના પરજીવી અને પરભક્ષી જોવા મળતા હોય છે. પરજીવીની જો વાત કરીએ તો એ પેરોસિટોઇડ તરીકે આપણે એને ઓળખતા હોઈએ છે. એમાં ટ્રાઇકોગ્રામા ચિલોનિસ નામની ભમરી, ક્લોટેશિયા ફેવિલિસ તથા ટિલોનોમસ રેમસ નામના પરજીવી જોવા મળતા હોય છે. આ જીવો એ મકાઈની કોઈકની કોઈક અવસ્થા એટલે કે ઈયળ અવસ્થાના અંદર પોતાના ઈંડા મેકી અને પોતાનું જીવનચક્ર પૂરું કરતા હોય છે. અને આ પ્રકારે મકાઈની જીવાત એટલે કે જો જોવા જઈએ તો ગાભમારા ઈયળ પોતાનું જીવનચક્ર પૂરું કરી શકતી નથી. એટલે પરજીવી અને પરભક્ષી એક પ્રકારના આપણે ખેડૂતોના મિત્રો તરીકે પણ ઓળખીએ છીએ. બીજું જો પરભક્ષીની વાત કરું તો મકાઈના અંદર લાલ દાળિયા એટલે કે લેડીબર્ડ બીટલ પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે. એ સિવાય ક્રાઇસોપલ્લા, કરોળિયો, ડ્રેગન ફ્લાય, ડેમસલ ફ્લાય, સિરફીડ ફ્લાય આ પ્રકારના ખેડૂતોની મિત્ર જીવાત પણ જોવા મળતી હોય છે. પણ જો ખેડૂત મિત્રો રાસાયણિક દવાનો આડેધડ ઉપયોગ કરશું તો આ જીવાતો કુદરતી રીતે જોવા મળતી હોય છે, પણ રાસાયણિક દવાના ઉપયોગથી આ જીવાતો મરી જાય છે, જેથી કુદરતી નિયંત્રણ ખૂબ ઓછું થઈ જાય છે અને મકાઈના અંદર જીવાતોનો ઉપદ્રવ ખૂબ વધી જતો હોય છે. તો ખેડૂત મિત્રોને એ ચોક્કસ કહેવા માગીશ કે જરૂર જણાય તો જ રાસાયણિક પદ્ધતિના અંદર જવું જોઈએ.
0: તો ડૉક્ટર ચૌધરી સાહેબ, મકાઈના પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ વિશે સમજાવો.
1: મકાઈના અંદર સંકલિત જીવાત નિયંત્રણની વાત કરીએ તો ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. આ પ્રકારની પદ્ધતિના અંદર એક કરતાં વધુ પદ્ધતિનો સમન્વય કરી જીવાતને એની ક્ષમ્ય માત્રા કરતાં ઓછા પ્રમાણમાં રાખી અને એનું નિયંત્રણ કરી અને સારું એવું ઉત્પાદન મેળવી શકીએ, આ પદ્ધતિને IPM તરીકે ઓળખતા હોઈએ છીએ. આ પદ્ધતિની જો વિશેષ વાત કરીએ તો એના અંદર કલ્ચરલ કંટ્રોલ, ફિઝિકલ કંટ્રોલ, મિકેનિકલ કંટ્રોલ તથા બાયોલોજિકલ કંટ્રોલ અને રાસાયણિક કંટ્રોલનો સમાવેશ થતો હોય છે. કલ્ચરલ પદ્ધતિની જો વાત કરીએ તો સમયસર વાવણી કરવી જોઈએ, સમયસર પાકની ફેરબદલી કરવી જોઈએ અને સંતુલિત ખાતર એટલે કે ભલામણ કરેલ ખાતરનો જથ્થો જ નાખવો જોઈએ. જરૂર કરતાં વધારે ખાતર પણ જમીનને તથા પાકને નુકસાન કરતું હોય છે. જો યાંત્રિક પદ્ધતિની વાત કરીએ તો જીવાતના ઈંડા તથા ઈયળોને હાથેથી વીણી તેનું નુકસાન એટલે કે હાથેથી વીણી તેને નાશ કરવાથી જીવાતનું નિયંત્રણ થતું હોય છે. ભૌતિક પદ્ધતિની વાત કરીએ તો પ્રકાશ પિંજર અને સેક્સ ફિરોમોન ટ્રેપ આ બંને ભૌતિક પદ્ધતિના અંદર ઉપયોગ થતા હોઈએ છે. મેં જણાવ્યું એમ અત્યારે બજારના અંદર સૂર્યથી ચાલતા એટલે કે સોલર લાઇટ ટ્રેપ પણ અવેલેબલ હોય છે અને ઘણા પ્રગતિશીલ ખેડૂતો એને અપનાવી રહ્યા છે. જૈવિક પદ્ધતિની વાત કરીએ તો આ પદ્ધતિના અંદર સૂક્ષ્મજીવો જેવા કે બેક્ટેરિયા, ફૂગ, વાયરસ તથા પરભક્ષી, પરજીવી આ બધાનો જેના અંદર સમન્વય થતો હોય તો એ જૈવિક પદ્ધતિ છે. એના અંદર જો વાત કરીએ તો ફૂગના અંદર બુવેરિયા બેઝિયાના નામની ફૂગ, વર્ટિસિલિયમ લેકાની નામની ફૂગ, મેટારેઝિયમ એનિસોફલી નામની ફૂગ આ પ્રકારની ફૂગોનો જો સમયસર અને યોગ્ય માત્રામાં ઉપયોગ કરવામાં આવે તો જીવાતનું અસરકારક નિયંત્રણ મળતું હોય છે. ખેડૂત મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે જેમ માણસના અંદર વાયરસનું પ્રમાણ જોવા મળતું હોય છે તેમ કુદરતી રીતે આ પ્રકારની ઈયળોના અંદર પણ વાયરસ જોવા મળતો હોય છે. તો ઘણા ખરા અંશે કુદરતી રીતે આ પ્રમાણે પણ નિયંત્રણ થતું હોય છે. તથા આપણે બધા જાણીએ છીએ એમ લીમડા આધારિત દવાઓ તથા આપણા આજુબાજુ જોવા મળતા કુદરતી ઝાડના અંદર લીમડો છે, બાવળ છે, આકડા છે આ પ્રમાણેનું પાન ભેગા કરી એની ચટણી બનાવી અને સ્પ્રે કરવાથી એનું અસરકારક નિયંત્રણ કરી શકતા હોઈએ છે. અને ખૂબ જ જરૂર જણાય તો પછી આપણે રાસાયણિક પદ્ધતિ એટલે કે બજારના અંદર મળતા રાસાયણિક દવાનો ઉપયોગ કરી અને આપણે એનું નિયંત્રણ કરતા હોઈએ છીએ. પણ એક વાત ચોક્કસ કહેવા માગીશ કે રાસાયણિક દવાનો ઉપયોગ કરતા પહેલાં એની રેકોમેન્ડેડ ડોઝ એટલે કે એની ભલામણ કરેલ માત્રા પ્રમાણે જ કરવો જોઈએ. જો એના કરતાં વધારે કરવામાં આવે તો ધીમે ધીમે જીવાતના અંદર એના સામે પ્રતિકારક એટલે કે રેઝિસ્ટન્ટ ડેવલપ થતો હોય છે. વધતા ઓછા પ્રમાણમાં રાસાયણિક દવાનો સ્પ્રે કરવાથી હવા તથા પર્યાવરણને પણ થોડા ઘણા અંશે નુકસાન થતું હોય છે. તો આ પ્રકારે જો યોગ્ય સમયે આ બધી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો મકાઈના અંદર સારા એવા પ્રમાણમાં આપણે સંકલિત જીવાત નિયંત્રણ કરી શકીએ છીએ.
0: ડૉક્ટર નીરવ ચૌધરી સાહેબ, તમે અમારા આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા અને મકાઈના પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ એ વિષય પર ગામના ચોરો કાર્યક્રમમાં અમારા ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોને ખૂબ સરસ માહિતી પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
1: આપ સૌનો આભાર. નમસ્કાર.
2: ખેડૂત મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ગામનો ચોરો કાર્યક્રમમાં મકાઈના પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ વિશેની આ માહિતી. મિત્રો હવે કાર્યક્રમના અંતમાં સાંભળીએ આ ગીત.

મિત્રો, હમણાં આપણે સાંભળ્યો કાર્યક્રમ ગામનો ચોરો. હવે સાંભળીએ હવામાન સમાચાર. હવામાન ખાતાની યાદી જણાવે છે કે આવતા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે, તેમજ રાજ્યના અન્ય સ્થળોએ છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતા છે, તેમજ માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવે છે. તો મિત્રો, હવામાન સમાચાર અહીં સમાપ્ત થાય છે. કાર્યક્રમનો સમય પણ અહીં પૂરો થાય છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. આવજો. રામ રામ.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રીમંડળે દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં બે માર્ગ પરિયોજનાને મંજૂરી આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ યુવાનોને સમર્પણ, અખંડિતતા અને મજબૂત નૈતિક મૂલ્યો સાથે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા હાંકલ કરી. ભારત અને પાકિસ્તાને એકબીજાની કસ્ટડીમાં રહેલા નાગરિક કેદીઓ અને માછીમારોની યાદીઓનું આદાન પ્રદાન કર્યું. ભારત અને મલેશિયાએ નવી દિલ્હીમાં દ્વિપક્ષીય લશ્કરી સહયોગના પાસાઓની સમીક્ષા કરી. અને પુરૂષ ક્રિકેટમાં આજે 5 મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકારે આજે દિલ્હીમાં દ્વારકા એક્સપ્રેસ વેને નેલ્સન મંડેલા માર્ગના વસંત કુંજ સાથે જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 148 AE માટે 6 માર્ગીય સુરંગના બાંધકામને મંજૂરી આપી છે. આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે 8 કિલોમીટરનો આ પ્રોજેક્ટ 6,969 કરોડ રૂપિયાથી વધુના કુલ ખર્ચ સાથે વિકસાવાશે.
1: पहला प्रोजेक्ट 6 लेन द्वारका टनल दिल्ली के लिए एक बहुत बड़ा वरदान साबित होगी. 8 किलोमीटर्स की ये टनल एक तरीके से कम्प्लीट ये एक नया कॉरिडोर बन जाएगा. ये रिज है, इस रिज को बिना डिस्टर्ब किए सारा काम करना है. इस रिज को, रिज हमारे दिल्ली की एक तरीके से लंग्स ऑफ दिल्ली है, इसलिए उसको बिल्कुल भी डिस्टर्ब किए बिना इसके नीचे से ही टनल लेके जाने का है. ये प्रपोजल है जो आज कैबिनेट में माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अप्रूव किया है.
0: શ્રી વૈષ્ણવે જણાવ્યું કે સરકારે ઉત્તરપ્રદેશમાં 7,145 કરોડ રૂપિયાના ખર્ચે કાનપુર કાબરાઈ સેક્શનના બાંધકામને પણ મંજૂરી આપી છે.
1: दूसरा प्रोजेक्ट है बुंदेलखंड क्षेत्र को जोड़ने वाला है उत्तर प्रदेश में. कानपुर से भोपाल का सेक्शन है बीच में, आज जो अप्रूव हुआ है 242 किलोमीटर का. ये कानपुर से काबराई, कानपुर से भोपाल की तरफ जो नेचुरल ट्रैफिक का फ्लो है उस सबको ये कैटर करेगा. 242 किलोमीटर का है ये, एक्सेस कंट्रोल रहेगा कम्प्लीट, एक्सप्रेस वे की तरह का है. 2.5 ईयर्स में कंस्ट्रक्शन करेंगे इसको. कानपुर, हमीरपुर, महोबा 3 जिले इमीडिएटली इससे कवर होंगे.
0: તેમણે ઉમેર્યું, આ પરિયોજનાથી કોરિડોર કાનપુર અને કાબરાઈ વચ્ચેનો મુસાફરીનો સમય 3.5 કલાકથી ઘટાડીને 1.5 કલાક કરાશે. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે આ પ્રોજેક્ટ આશરે 1.2 કરોડ માનવ દિવસનું સર્જન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે યુવાનોને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે સમર્પણ, અખંડિતતા અને મજબૂત નૈતિક મૂલ્યો સાથે શ્રેષ્ઠતા હાંસલ કરવા હાંકલ કરી છે. મુખ્ય અતિથિ તરીકે અનંતપુર ખાતે આંધ્રપ્રદેશ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના પ્રથમ પદવીદાન સમારંભને સંબોધતા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે યુવાનોની ઉર્જા, પ્રતિભા અને પ્રતિબદ્ધતા સર્વસમાવેશક અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. શ્રીમતી મુર્મુએ સ્નાતક અને સ્નાતક કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ કરનારા 1,268 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી અને 56 વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન બદલ સુવર્ણચંદ્રક એનાયત કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વસ્તી વિષયક ફેરફારો અંગેની ઉચ્ચસ્તરીય સમિતિને વહેલી તકે તેમની ભલામણો રજૂ કરવા જણાવ્યું છે. શ્રી શાહે નવી દિલ્હીમાં સમિતિ સાથેની બેઠક દરમિયાન આ નિર્દેશ આપ્યો. સમિતિએ ગૃહમંત્રીને માહિતી આપી કે તેઓ વસ્તી વિષયક ફેરફારો અંગે પ્રત્યક્ષ માહિતી મેળવવા અને વિવિધ વહીવટીતંત્રો સાથે વાતચીત કરવા માટે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મુલાકાત લેશે. તેઓ વસ્તી વિષયક ફેરફારો સંબંધિત મુદ્દાઓ પર પ્રતિસાદ મેળવવા માટે કેન્દ્ર સરકારના મંત્રાલયો સાથે પણ પરામર્શ કરશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન આજે ફ્રાન્સના 4 દિવસના પ્રવાસે જવા રવાના થયા છે. નાણાં મંત્રાલયે માહિતી આપી કે શ્રીમતી સીતારામન ભારત ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા, આર્થિક સહયોગ વધારવા અને રોકાણ, ટેકનોલોજી સહયોગ તેમજ નવીનતાને પ્રોત્સાહન આપવાના હેતુથી ઉચ્ચસ્તરીય દ્વિપક્ષીય કાર્યક્રમોની શ્રેણીમાં ભાગ લેશે. તેઓ XN પ્રોવેન્સ ખાતે તેમના ફ્રેન્ચ સમકક્ષ રોલેન લેસ્ક્યુર સાથે ભારત ફ્રાન્સ આર્થિક અને નાણાકીય સંવાદની સહઅધ્યક્ષતા પણ કરશે. વસ્તુ અને સેવા કર GST એ છેલ્લા 9 વર્ષમાં એક ભારત શ્રેષ્ઠ ભારતના ભારતના વિઝનને મજબૂત બનાવ્યું છે. તેણે તર્કસંગત કરદરો અને પ્રમાણિત પ્રક્રિયાઓ દ્વારા પારદર્શિતા, જવાબદારી અને આર્થિક વૃદ્ધિ લાવી છે. 1 જુલાઈ 2017ના રોજ શરૂ થયેલી ભારતની કર સુધારા યાત્રા એક ઐતિહાસિક સિદ્ધિ તરીકે ઓળખાય છે. આ દિવસ એક સરળ, વધુ પારદર્શક અને સંકલિત પરોક્ષ કર પ્રણાલી બનાવવા માટે ભારતના સતત પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. GST એ 17 અલગ કર અને 17 સેસને એક સામાન્ય માળખામાં સમાવી લીધા છે. 2025ના આગામી પેઢીના જીએસટી સુધારાઓએ નીચા દરો, મુક્તિઓ અને સરળ પ્રક્રિયાઓ દ્વારા માળખાને વધુ સરળ બનાવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abd ને ફોલો કરશો. ભારત અને પાકિસ્તાને આજે નવી દિલ્હી અને ઇસ્લામાબાદમાં રાજદ્વારી માધ્યમો દ્વારા એકબીજાની કસ્ટડીમાં રહેલા નાગરિક કેદીઓ અને માછીમારોની યાદીઓનું આદાન પ્રદાન કર્યું છે. વર્ષ 2008માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા કોન્સ્યુલર એક્સેસ કરારની જોગવાઈઓ હેઠળ દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ આવી યાદીઓનું આદાન પ્રદાન કરવામાં આવે છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારતે તેની કસ્ટડીમાં રહેલા પાકિસ્તાનના 386 નાગરિક કેદીઓ અને 53 માછીમારોની યાદી પાકિસ્તાનને સોંપી છે. પાકિસ્તાને તેની કસ્ટડીમાં રહેલા 52 નાગરિક કેદીઓ અને 198 માછીમારોની યાદી ભારતને સુપરત કરી છે. એક રાષ્ટ્ર એક ચૂંટણી પરની સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ પીપી ચૌધરીએ આજે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓ એક સાથે યોજવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે એક સાથે ચૂંટણીઓ યોજવાની શાસન મજબૂત થશે, વારંવાર મતદાનને કારણે થતા વિક્ષેપોમાં ઘટાડો થશે અને અર્થતંત્રને ફાયદો થશે. શ્રી ચૌધરીએ કહ્યું કે એક સાથે ચૂંટણીનો ખ્યાલ નવો નથી અને ચૂંટણી પંચ, કાયદા પંચ અને અન્ય નિષ્ણાત સંસ્થાઓ દ્વારા વર્ષોથી તેની ભલામણ કરવામાં આવી છે. ભારત અને મલેશિયાએ આજે નવી દિલ્હીમાં 12મી સબ કમિટીની બેઠક દરમિયાન દ્વિપક્ષીય લશ્કરી સહયોગના સમગ્ર પાસાઓની સમીક્ષા કરી છે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે બંને પક્ષોએ ઇન્ડો પેસિફિકમાં શાંતિ, સુરક્ષા અને નૌકાવહનની સ્વતંત્રતા પ્રત્યે સહિયારી પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી છે. લશ્કરી આદાન પ્રદાન, દ્વિપક્ષીય કવાયતો, તાલીમ, સ્ટાફ વાટાઘાટો, ક્ષમતા નિર્માણ, દરિયાઈ સહયોગ અને ઉભરતા ક્ષેત્રો અંગે પણ ચર્ચા થઈ છે. સર્વોચ્ચ અદાલતે આજે મોટર અકસ્માતમાં મૃતક પીડિતો અથવા ઇજાગ્રસ્ત દાવેદારોની વાર્ષિક આવકવેરા રિટર્નના આધારે કેવી રીતે નક્કી કરવી તે અંગે માર્ગદર્શિકા નક્કી કરી છે. મોટર અકસ્માત વળતરમાં એકરૂપતા લાવવાના હેતુથી એક મહત્વપૂર્ણ ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે પગારદાર વ્યક્તિઓ માટે વાર્ષિક આવક દર્શાવવા માટે ફક્ત પાછલા વર્ષનું આવકવેરા રિટર્ન પૂરતું રહેશે તેવું ઠરાવ્યું હતું. જોકે જ્યાં પ્રમોશન અથવા પગાર સુધારો અકસ્માતના થોડા સમય પહેલાં થયો હતો અને નવીનતમ રિટર્નમાં સંપૂર્ણપણે પ્રતિબિંબિત થયો ન હતો ત્યાં કોર્ટ પ્રમોશન પત્રો અને અન્ય સમર્થન નાણાકીય રેકોર્ડ્સ પર પણ વિચાર કરી શકે છે. ક્રિકેટ. પુરુષ ક્રિકેટમાં આજે ચેસ્ટર લે સ્ટ્રીટના રિવરસાઇડ ગ્રાઉન્ડ ખાતે 5 મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાતે 10 વાગે શરૂ થવાની છે. શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની ભારતીય ટીમ ગત શ્રેણીમાં આયર્લેન્ડ સામે 2-0થી મળેલા પરાજય બાદ પાછા ફરવાનો પ્રયાસ કરશે. બધાની નજર યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી પર રહેશે. ભારતના વિકેટકીપર બેટર ઈશાન કિશન આઈસીસી પ્લેયર રેન્કિંગમાં અભિષેક શર્માને પાછળ છોડીને વિશ્વના નંબર 1 T20 આંતરરાષ્ટ્રીય બેટ્સમેન બન્યા છે. બેલફાસ્ટમાં આયર્લેન્ડ સામે ભારતની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની હાર બાદ આજે જાહેર કરેલા નવા આઈસીસી રેન્કિંગ અપડેટ પછી કિશનને કારકિર્દીનું શ્રેષ્ઠ રેટિંગ પ્રાપ્ત થયું છે. આ વર્ષની શરૂઆતમાં આઈસીસી T20 વર્લ્ડ કપમાં તેના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી તેને 200ના સ્ટ્રાઇક રેટથી 370 રન બનાવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રીમંડળે દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં 2 માર્ગ પરિયોજનાને મંજૂરી આપી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ યુવાનોને સમર્પણ, અખંડિતતા અને મજબૂત નૈતિક મૂલ્યો સાથે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા હાકલ કરી. ભારત અને પાકિસ્તાને એકબીજાની કસ્ટડીમાં રહેલા નાગરિક કેદીઓ અને માછીમારોની યાદીઓનું આદાન પ્રદાન કર્યું. ભારત અને મલેશિયાએ નવી દિલ્હીમાં દ્વિપક્ષીય લશ્કરી સહયોગના પાસાઓની સમીક્ષા કરી. અને પુરુષ ક્રિકેટમાં આજે 5 મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આજે આકાશવાણીનું અમદાવાદ વડોદરા.

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.
1: પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમમાં સાંભળીએ પાર્થિવ ગોહિલના સ્વરમાં ગુજરાતી ગીતો. ગીતકાર ભરત આચાર્ય, સંગીત જ્યોલી મુખર્જી.